0: வந்தே மாத்திரம்.
1: சுஜலா சுபலம்.

नमस्कार श्रोता मित्रों, 10.28.3 मीटर से लेके 1,314 किलो हर्ट्ज पर आकाशवाणी नो अभूज केंद्र छे। आज सोमवार ज्येष्ठ दिनांक 25 शक संवत 1948 એટલે કે 15 જૂન 2026। અત્યારે સવારના 5:58:30 થઈ છે। આ સાથે અમારી પ્રાતઃ સભાનો આરંભ કરીએ છીએ મંગળ સ્વર સાથે।

0: دوبارہ ٹی ٹوینٹی انتراشٹریہ کرکٹ میں سب سے زیادہ وکٹ لینے والی گیند باز بن گئی ہیں۔ فیفا وشو کپ میں جرمنی نے کوراکاؤ کو 7-1 سے ہرایا۔ کوراکاؤ کی ٹیم وشو کپ میں پہلی بار کھیل رہی ہے۔ ڈلاس اسٹیڈیم میں گروپ ایف میں نیدرلینڈس اور جاپان کا میچ 2-2 سے ڈرا رہا۔ اس کے ساتھ ہی یہ سماچار بلٹن سماپت ہوا۔
1: શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે વિચાર બિંદુ સુખનું કાયમી સરનામું, પઠન મિમિષા શાહ। વિચાર બિંદુ।
2: આ સંસારમાં ક્યાંય સુખ નથી, સંસારનું સુખ કાયમી નથી, હંગામી છે। જેને આપણે સુખ સમજીએ છીએ એ ભૌતિકતા છે। દરેકનું સુખ પોતપોતાની માન્યતાઓ ઉપર આધારિત છે। સુખ મેળવવાની બાબત નથી, અનુભવવાની બાબત છે। સાચું સુખ જ એવું હોય કે જે સુખ મળ્યા પછી ક્યારેય દુઃખનો અનુભવ ન થાય। આવું સનાતન કાયમી સુખ જ્ઞાની પુરુષો પાસેથી દ્રષ્ટિ મેળવ્યા પછી અનુભવી શકાય છે। અનંત કાળના અનંત જન્મોના અજ્ઞાનનો નાશ કરવાની દ્રષ્ટિ એ જ્ઞાની પુરુષો પાસેથી મળી જાય ને તો આપણે જાતે જ અધ્યાત્મના પથ પર ડગલું માંડીને સનાતન અને કાયમી સુખ મેળવી શકીએ છીએ। આપણો આત્મા પોતે જ સ્વભાવથી અનંત સુખ વાળો છે, એટલે જેને આત્માનું લક્ષ્ય બેસી જાય તેને અનંત અવિનાશી સુખનો અનુભવ થઈ જાય।
1: વિચાર બિંદુ। સુખનું કાયમી સરનામું, એ વિશે હમણાં જ આપ આજનું વિચાર બિંદુ સાંભળી રહ્યા હતા। પઠન કર્યું મિમિષા શાહે। શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના। સૌપ્રથમ ભાવેશ પંડિતનો સ્વર સાંભળીએ।

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: ત્યાં સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: સેવા મિત્રો, પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. હવે મનજી કોલીને સાંભળીને શબ્દરચના છે લાલ સાહેબની.

0: QR કોડ સ્કેન કરો 5000 નું કેશબેક મળવો વાહ દિવસ સુધરી ગયો ફસાણો
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે
2: RBI કહે છે
1: જાણકાર બનો સતર્ક રહો
3: હવે માનજીભાઈની સ્ત્રી અને સાથીદારોનો સ્વર સાંભળીએ

0: સ્વગરીત્ર સાથે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કૃષિ માહિતી. સંદર્ભ સાહિત્ય પર આધારિત આ માહિતીનો વિષય છે પિયત પાણીનો કરકસરયુક્ત ઉપયોગ.
1: પિયત ખેતીના 70-75% વિસ્તારમાં પિયત કુવાઓ અને પાતાળ કુવાઓ દ્વારા થાય છે. અનિયમિત અને ઓછા વરસાદને કારણે પાણીની ખેંચ દિન પ્રતિદિન તીવ્ર બનતી જાય છે. પાણીની અછતનું મુખ્ય કારણ ઉત્તરોત્તર ઓછો વરસાદ ઉપરાંત ત્રણેય ઋતુમાં પાક લેવાતા હોવાથી તેમજ વસ્તી વધારાના કારણે વ્યક્તિ દીઠ પિયત અને પીવાના પાણીનો બિનકાર્યક્ષમ વપરાશ વધતો જાય છે અને સંગ્રહ ઘટતો જાય છે. ગામડાઓમાં પિયત તેમજ પીવાના પાણી માટે ભૂગર્ભ જળ એ મુખ્ય સ્ત્રોત છે. વધુ પડતા ભૂગર્ભ જળના ઉપયોગને કારણે કુવાઓના તેમજ પાતાળ કુવાઓના પાણી ખૂબ જ ઊંડા ગયા છે. પાણીની હાલની અછતની પરિસ્થિતિમાં ખેતી ઉદ્યોગ અને ઘર વપરાશમાં પાણીનો કરકસરપૂર્વકનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. પાણીનો મહત્તમ ઉપયોગ કૃષિ ક્ષેત્ર દ્વારા થાય છે. પાણી ભરપૂર હોય ત્યારે પાણીની કરકસર કરવાનું આપણે ક્યારેય વિચાર્યું નથી, જેના પરિણામો આજે ભોગવીએ છીએ. તો ખેતીમાં પાણીનો કરકસરપૂર્વકનો ઉપયોગ કઈ રીતે કરવો તેની વિગતે વાત કરીએ તો મિત્રો, યોગ્ય પિયત પદ્ધતિનો ઉપયોગ કરીને પણ કરકસરપૂર્વકનો ઉપયોગ થઈ શકે. વિગતે વાત કરીએ તો ચીલા ચાલુ ક્યારા પદ્ધતિમાં 35-40% પાણીનો વ્યય થાય છે. જયારે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પિયત આપવામાં આવે તો 1-2% પાણીનો વ્યય થાય છે. ફુવારા અને મિની સ્પ્રિંકલ પિયત પદ્ધતિથી અંદાજિત 4-6% જ પાણીનો વ્યય થાય છે. આમ આજની અછતની પરિસ્થિતિમાં ખેતીમાં ટપક પિયત પદ્ધતિ જ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ પૂરવાર થઈ છે. કટોકટીની અવસ્થાએ જ પિયત આપવાથી કરકસરપૂર્વકનો ઉપયોગ થઈ શકે. પાકને તરસ લાગે ત્યારે અને તેટલું જ પાણી આપી, પાણી તરસથી વધારે આપીશું તો તેનો વ્યય થશે. પાણી ઓછું આપવામાં આવે તો પાણીની ખેંચ રહે છે. દરેક પાક માટે કટોકટીની પિયત તબક્કા નક્કી કરેલ છે. તે તબક્કે અને અવસ્થાએ જ પિયત આપવું. પિયત સમય પર ક્યારાઓ છલકાઈ દેવાને બદલે કટોકટી અવસ્થાએ જરૂરિયાત મુજબ જ પિયત આપવું. આંતરચાસે પાણી આપવું. પાણીની તંગીની પરિસ્થિતિમાં આંતરચાસે ભારાફરતી પાણી આપવાથી પાકને બચાવી શકાય છે અને અંદાજે 10-15% પાણીનો બચાવ કરી શકાય છે. તે જ રીતે મિત્રો, જોડની લાઇનમાં જ પિયત આપીને પણ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરી શકાય. પહોળા ગાળે વવાતા પાકો તેમજ શાકભાજીના પાકોમાં 2 લાઇન વચ્ચે 30-45 સેન્ટીમીટર જેટલું સાંકડું અંતર રાખીને પાકની લાઇનમાં જ પાણી બનાવી આ જોડની 2 લાઇનો વચ્ચે જ પિયત આપવું. 2 જોડની વચ્ચેના ભાગમાં પિયત પાણી આપવું નહીં. આમ જરૂરિયાત અનુસાર જ પિયત આપવાથી ઉત્પાદન જળવાઈ રહેશે અને સાથે સાથે પાણીની પણ બચત થશે. યોગ્ય માપના ક્યારા બનાવીને પિયત આપવું. પાકના વાવેતર માટે ઓળવાણ કરવા તેમજ ત્યાર પછીના પિયત માટે ક્યારાની લંબાઈ, જમીનના પ્રકાર અને ધારણને ધ્યાનમાં રાખી યોગ્ય ક્યારા બનાવવા જોઈએ કે જેથી પાણીનું નિયમન કરી શકાય. આવરણનો ઉપયોગ કરીને પણ પાણીનો યોગ્ય ઉપયોગ કરી શકાય. પાણીની તીવ્ર તંગીની પરિસ્થિતિમાં ખેતીમાં આવરણનો ઉપયોગ કરી જમીનમાં લાંબા સમય સુધી પિયત જાળવી રાખી શકાય છે અને 2 પિયત વચ્ચેનો ગાળો વધારી 1-2 પિયતનો ઉત્પાદનને અસર કર્યા વિના આવરણના ઉપયોગથી બચાવ કરી શકાય છે. તેવી જ રીતે મિત્રો, કાળી જમીનમાં તિરાડો અટકાવીને પણ પાણીનો વ્યય થતો અટકાવી શકાય. કાળી જમીનમાં જમીન સુકાતા તિરાડો પડે છે. આ તિરાડોને પૂરવામાં ન આવે તો પાણી તિરાડો દ્વારા જમીનમાં ઉતરતું જતું હોય છે. આથી પિયત આપતા અગાઉ કરબ કે કરબીની મદદથી 5 સેન્ટીમીટર જેટલી છીછરી ખેડ કરવાથી તિરાડો પુરાઈ જાય છે અને તિરાડ દ્વારા તથો પાણીનો વ્યય અટકાવી શકાય છે. પાણીના વહન માટે પાઇપનો ઉપયોગ કરીને પણ પાણીનો કરકસરપૂર્વકનો ઉપયોગ કરી શકાય. કુવા કે પાતાળ કુવાથી ખેતર સુધી તેમજ ખેતરમાં પણ શક્ય બને તો અંદરના ઢાળિયા સુધી પાણીને લઈ જવા માટે કાચા ઢાળિયાનો ઉપયોગ ન કરતા પ્લાસ્ટિક કે અન્ય પાઇપનો ઉપયોગ કરવો, જેથી ઢાળિયાના જમણ દ્વારા અને જમીનમાં નીચે ઉતરી જવાથી તેને બાષ્પીભવનથી થતો વ્યય અટકાવી શકાય છે. પિયત પાણીથી ક્યારો ભરાય તે અગાઉ પાણી બંધ કરી દેવું જોઈએ તો પણ પાણીનો વ્યય થતો અટકાવી શકાય. જમીનના પ્રકાર પ્રમાણે ક્યારો કે ચાસ 10-30% જેટલો પીવાનો બાકી હોય ત્યારે પાણી બીજા ક્યારામાં વાળી લેવાથી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. આથી પિયત કરતી વખતે ક્યારામાં પાણીની સ્થિતિ ઉપર ધ્યાન રાખી તે મુજબ ક્યારામાં પાણી બંધ કરવું, જેથી વધારાના પાણીનો વ્યય અટકાવી શકાય. ઓછા પાણીની જરૂરિયાત વાળા પાકની પસંદગી કરવી. પાણીની અછતની પરિસ્થિતિમાં વધારે પાણીની જરૂરિયાત વાળા પાકોને બદલે ઓછી જરૂરિયાત વાળા પાકો જેવા કે રાઈ, જીરું, મગ, ઈસબગુલ, બાજરી, સુવા, ચણા વગેરે પાકોની પસંદગી કરી પાક આયોજનમાં તેનો સમાવેશ કરવો. નિંદણ દૂર કરીને પણ પાણીનો વ્યય અટકાવી શકાય. નિંદામણ કુલ પિયતના 25-40% પાણી વાપરે છે. આથી આ પાણી પાકને મળે અને 2 પિયત વચ્ચેનો ગાળો વધે તે હેતુસર પાકમાંથી નિંદામણ સમયસર દૂર કરવું જોઈએ. ઉપરાંત પાણીની સાથે સાથે નિંદામણ જમીનમાં રહેલા પોષક તત્વો પણ ચૂસી લેતા હોય પાક નબળો પડે છે. આથી નિયમિત અને સમયસર પાકમાંથી નિંદામણ દૂર કરવું ખૂબ

0: છે. તો મિત્રો આ રીતે યોગ્ય કાળજી લેવામાં આવે તો કૃષિ ક્ષેત્રે પાણીનો કરકસર પૂર્વક નો ઉપયોગ થઈ શકે.
1: પાણીનો કરકસર યુક્ત ઉપયોગ એ વિશે હમણાં જ આપ સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી સાંભળી રહ્યા હતા. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન. સ્વર આપી રહ્યા છે ભૂપેન્દ્રસિંહ.

Thank you.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઉદ્યોગોને વધુ વેગવંતું બનાવવા રાજ્ય સરકાર આજે નવી ઔદ્યોગિક નીતિ 2026ની જાહેરાત કરશે. 12 વર્ષ વિકાસના વિશ્વાસના જનકલ્યાણના અભિયાન અંતર્ગત મહેસાણામાં નાગરિકો સાથે મુખ્યમંત્રીએ સંવાદ સાધ્યો. ગુજરાત અને રાજસ્થાનને જોડતી અમદાવાદ બિકાનેર ટ્રેનનો આરંભ થશે. રાજ્યમાં આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા અને આઈસીસી મહિલા વિશ્વકપની મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ અને નવી દિશા આપનારી ઔદ્યોગિક નીતિ 2026નું આજે અનાવરણ થશે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યના નવા ઔદ્યોગિક વિકાસ રોડમેપનું લોકાર્પણ કરવામાં આવશે. નવી નીતિ ઔદ્યોગિક વિકાસને વેગ આપવા, રોકાણો આકર્ષવા, નવીનતાને પ્રોત્સાહન આપવા, રોજગારીની તકો ઉભી કરવા અને ભારતના અગ્રણી ઔદ્યોગિક અને રોકાણ સ્થળ તરીકે ગુજરાતની સ્થિતિને મજબૂત બનાવવા માટે એક સર્વાંગી રોડમેપ પ્રદાન કરશે તેવી અપેક્ષા છે. આગામી ઔદ્યોગિક નીતિમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ સરળ બનાવવું, અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓને પ્રોત્સાહન આપવું, એમએસએમઈ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવું, ટેકનોલોજી આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન તેમજ ઉભરતા અને ઉચ્ચ વિકાસ સંભાવના ધરાવતા ક્ષેત્રોમાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવાના મુદ્દાઓને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે તેવી સંભાવના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 12 વર્ષ વિકાસના વિશ્વાસના જનકલ્યાણના અભિયાન અંતર્ગત મહેસાણામાં નાગરિકો સાથે તેમના નિવાસસ્થાને જઈને મુલાકાત કરી. શ્રી પટેલે આ જનસંપર્ક દરમિયાન મહેસાણાના શિક્ષણવિદો, ઉદ્યોગપતિઓ અને સામાજિક અગ્રણીઓની રૂબરૂ મુલાકાત લીધી. વિવિધ ક્ષેત્રના તજજ્ઞોના નિવાસસ્થાને પહોંચી મુખ્યમંત્રીએ રાજ્યની વિકાસયાત્રા અને જનકલ્યાણની યોજનાઓ અંગે ચર્ચા કરી. કેન્દ્ર સરકારને 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતા આ સમયગાળા દરમિયાન વિવિધ વિકાસના કાર્યો થઈ રહ્યા છે, જેમાં તાપી જિલ્લાના વડામથક વ્યારાનગરમાં પણ અનેક વિકાસ કાર્યો થયા છે. વિકાસપથ અંતર્ગત સરકાર દ્વારા થયેલ વિકાસ કાર્યોના નિરીક્ષણ અર્થે કેબિનેટ મંત્રી નરેશ પટેલ સહિત રાજ્યકક્ષાના મંત્રી, ધારાસભ્ય અને અન્ય હોદ્દેદારો દ્વારા વ્યારાના વિવિધ વિસ્તારોમાં થયેલ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. રાજ્યમંત્રી નરેશ પટેલે કહ્યું કે નાગરિકોને સુવિધાઓ પૂરી પાડવા માટે સરકાર દ્વારા વિવિધ વિકાસના અનેક કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે.
1: ઓડિટોરિયમની અંદર જે રીતેનો રિનોવેટ થયા પછી 600થી પણ વધારે સિટિંગ સાથેનો હોલ ઉપલબ્ધ હોવાના કારણે એ પછી પ્રાઇવેટ કાર્ય થતા હશે કે સરકારના કોઈ કાર્ય થતા હશે એમાં પૂરેપૂરો સારી રીતે એનો ઉપયોગ થાય છે. વ્યારાની અંદર ખૂબ સારી આ સુવિધા ઉપલબ્ધ થઈ છે. મને વિશ્વાસ છે કે જે રીતે ઓડિટોરિયમ થયો તે જ રીતે બધા જ કામો ખૂબ સારી રીતે થયા હશે.
0: ડાંગ જિલ્લામાં પણ 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અંતર્ગત નાયબ મુખ્યદંડક વિજય પટેલના માર્ગદર્શન હેઠળ પ્રગતિ પથયાત્રાનું આયોજન કરાયું. યાત્રા દરમિયાન જિલ્લાના વિવિધ મહત્વપૂર્ણ વિકાસ કાર્યો અને જાહેર સુવિધા કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી. અમરેલી જિલ્લામાં પ્રભારી મંત્રી અને કૃષિમંત્રી જીતુ વાઘાણી અને રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં પ્રગતિ પથયાત્રા અને વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું, જેમાં જિલ્લાના વિવિધ મહત્વપૂર્ણ વિકાસ કાર્યો, સ્થળો અને જાહેર સુવિધા કેન્દ્રોની મુલાકાત લઈ વિકાસલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. ગુજરાત અને રાજસ્થાનના લોકોને ટૂંક સમયમાં એક નવી રેલ સેવાની ભેટ મળવા જઈ રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ટૂંક સમયમાં અમદાવાદ બિકાનેર એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. આ નવી રેલ સેવા અમદાવાદ અને બિકાનેર વચ્ચે સીધી, ઝડપી અને સુવિધાજનક રેલ કનેક્ટિવિટી પૂરી પાડશે. આ નવી એક્સપ્રેસ ટ્રેન પશ્ચિમ ભારતના 2 મહત્વપૂર્ણ પ્રવાસન ક્ષેત્રોને પરસ્પર જોડશે. હવે ગુજરાતના પ્રખ્યાત સાબરમતી રિવરફ્રન્ટ, મોઢેરા સૂર્યમંદિર, પાટણની રાણીની વાવ અને અમદાવાદની સમૃદ્ધ વારસાગત સંસ્કૃતિનો આનંદ માણવો હોય કે રાજસ્થાનના ભવ્ય જૂનાગઢ કિલ્લો, કરણી માતા મંદિર, લાલગઢ પેલેસ તેમજ બિકાનેરની સમૃદ્ધ સંસ્કૃતિ અને રણપ્રદેશના પર્યટનનો અનુભવ કરવો હોય તો આ નવી એક્સપ્રેસ ટ્રેન મુસાફરોને સુવિધાજનક અને સીધી રેલ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવશે. રાજ્યમાં આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે વરસાદની હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પહેલા 3 દિવસ બાદ છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામેશ્વર યાદવે જણાવ્યું કે પવનની દિશા દક્ષિણ પશ્ચિમની રહેવાની સંભાવના છે અને રાજ્યના તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહીં મળે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં ચોમાસાનું આગમન 15 જૂને થતું હોય છે, જેમાં વિલંબ થઈ રહ્યો છે.
2: आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट की 5 टाइम है उसमें गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे

0: पानी और सौराष्ट्र कच्छ में डेढ़ डेढ़ डेढ़ी में ट्राइबल हेड प्रिवेल करेगा, उसके बाद डेढ़ से लेकर डेढ़ सीवन तक आइसोलेटेड केसेस पे लाइफ मॉनिटरिंग का प्लान बनाएंगे।
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને મારા એક્સ હેન્ડલ airnews_abidને ફોલો કરશો. વલસાડ જિલ્લામાં ગાંજાના ગેરકાયદેસર વેપાર માટે સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વલસાડ સિટી પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ગાંજો, રોકડ રકમ, મોબાઈલ ફોન અને ઓટો રીક્ષા સહિત કુલ 2 લાખ કરતા વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસ તપાસ મુજબ આરોપી ગાંજાનું છૂટક વેચાણ કરવા માટે નાની પડીકીઓ તૈયાર કરતો હતો. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ફરાર અને વોન્ટેડ આરોપી પ્રશાંત તિવારીની શોધખોળ પણ તેજ કરવામાં આવી છે. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે બર્મિંગહામના એજબેન્ટનમાં ગ્રુપ એ ક્રિકેટમાં પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બેટીંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે પાકિસ્તાનને 171 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાન 17 ઓવરમાં 106 રન જ બનાવી શક્યું. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 170 રન બનાવ્યા. સ્મૃતિ મંધાનાએ 44 બોલમાં 68 રન બનાવીને સૌથી વધુ રન બનાવ્યા. અગાઉ દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી. દિવસના બીજા મુકાબલામાં બાંગ્લાદેશે નેધરલેન્ડ પર 6 વિકેટથી વિજય મેળવ્યો. બેટીંગ કરવાનો નિર્ણય લેતા નેધરલેન્ડ્સે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 138 રન બનાવ્યા. જવાબમાં બાંગ્લાદેશે 19.1 ઓવરમાં 4 વિકેટે 141 રન બનાવીને આરામથી લક્ષ્યનો પીછો કર્યો. જુઈરિયા ફરદોસને 33 બોલમાં 50 રનની મેચ વિનિંગ ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી. આ એક મહિના સુધી ચાલનારી ટુર્નામેન્ટ સમગ્ર ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઈ રહી છે અને ફાઇનલ મેચ 5 જુલાઈએ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. જામનગર જિલ્લા હોમગાર્ડ્સે જામનગરના સહયોગથી પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સ્થાનિક વૃક્ષોના બીજનો ઉપયોગ કરીને 12,000થી વધુ સીડ બોલ તૈયાર કર્યા છે, જે ચોમાસા દરમિયાન વાવેતર માટે વન વિભાગને સોંપવામાં આવશે તેમ જામનગરના ગીરીશ સરવૈયાએ જણાવ્યું હતું.
2: તો જો હરિયાલી ક્રાંતિ કા જો વિચાર હૈ ઉસમે ભી હમ સહભાગી હોવે ઇસલિયે હમ લોગ 12 સાલ કે તહેત હમ 12,000 સીડ્સ બોલ બના રહે હૈ. તો એ સીડ્સ બોલ કે અંદર હમ અલગ અલગ પેડ કે જો બીજ આતે હૈ તો બીજ લેકે ઉસમે મિટ્ટી ઓર ખાતર મિલા કે ઉસકે લડ્ડુ કે જૈસે હમ બનાયેંગે. વન વિભાગ યાની કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કો દેંગે ઓર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જો હૈ વો બારિશ સે પહેલે જહાં ભી ખુલ્લી જગહ હોગી જી વહાં પર યે બોલ વો ડાલ દેંગે. યે બોલ ડાલને કે બાદ જબ બારિશ હોગી તો યે બારિશ મે યે બોલ અપને આપ ઇસમે સે જો બીજ નિકલેંગે ઓર અપને આપ ઇસમે સે પેડ બન જાયેંગે.
1: પ્રથમ જ્યોતિર્લિંગ ગીર સોમનાથ ખાતે અધિક જેઠ માસના અંતિમ ચરણમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. અધિક માસના અંતિમ ચરણમાં પ્રતિદિન 1 લાખથી વધુ ભક્તો દર્શને આવી રહ્યા છે. માસિક શિવરાત્રીના દિવસે શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવનાર ભાવિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે સનાતન ધર્મમાં અધિક માસને ધર્મ, કર્મ અને પુણ્ય અર્જનનો પવિત્ર મહોત્સવ કહેવામાં આવે છે. આજે સોમવતી અમાસના દિવસે અધિક માસની પૂર્ણાવતી થઈ રહી છે ત્યારે શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવનાર લાખો ભક્તોની સુવિધા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુરક્ષા, દર્શન અને વ્યવસ્થાપન માટેની સુદૃઢ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. વિશ્વ રક્તદાતા દિન નિમિત્તે ગઈકાલે જામનગરમાં તળાવ નજીક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના રક્તદાતાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું. જામનગરની તમામ લાયન્સ ક્લબ તેમજ જામનગરની તમામ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા શહેરની જામનગર વોલિયન્ટ્રી બ્લડ બેંકને સાથે રાખીને શહેરના પ્રસિદ્ધ રણમલ તળાવ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણાની ઐતિહાસિક અને પ્રાચીન નગરી વડનગરમાં આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિરમાં ટ્રસ્ટીઓને બરખાસ્ત કરી ચેરિટી કમિશનરની વહીવટીદાર તરીકે નિમણૂક કરવામાં આવી. હવે આગામી 6 મહિનામાં ચૂંટણી દ્વારા મંદિરના નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરાશે. ઉદ્યોગોને વધુ વેગવંતુ બનાવવા રાજ્ય સરકાર આજે નવી ઔદ્યોગિક નીતિ 2026ની જાહેરાત કરશે. 12 વર્ષ વિકાસના વિશ્વાસના જનકલ્યાણના અભિયાન અંતર્ગત મહેસાણામાં નાગરિકો સાથે મુખ્યમંત્રીએ સંવાદ સાધ્યો. ગુજરાત અને રાજસ્થાનને જોડતી અમદાવાદ બિકાનેર ટ્રેનનો આરંભ થશે. રાજ્યમાં આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા અને આઈસીસી મહિલા વિશ્વકપની મેચમાં ભારતે પાકિસ્તાન

0: કરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. સૌપ્રથમ કવિતા કૃષ્ણમૂર્તિને સાંભળીએ.

0: साधन प्रवासात भक्ती संगीतनो कार्यक्रम वंदना अही समाप्त करीए छीए। आकाशवाणीनो आ भूज केन्द्र छे। प्रस्तुत छे प्रासंगिक वृद्धोनो आदर समाजनो आदर डॉक्टर निशांत शुक्ल द्वारा माहिती संपादन परेश मारू पठन जागृति वकील।
1: દર વર્ષે 15 જૂનના રોજ વિશ્વભરમાં વર્લ્ડ એલ્ડર એબ્યુઝ અવેરનેસ ડે મનાવવામાં આવે છે। આ દિવસની ઉજવણીનો હેતુ લોકોનું ધ્યાન વૃદ્ધો સાથે થતા દુર્વ્યવહાર તરફ દોરવાનો, તેમને જાગૃત કરવાનો અને તેને રોકવા માટેના પગલાં લેવાનો છે। આ દિવસ વિશે વિશેષ માહિતી આપે છે ડોક્ટર નિશાંત શુક્લ।
2: માતૃદેવો ભવ પિતૃદેવો ભવ જેવા આપણા સંસ્કારો આપણને માતા પિતા અને વડીલોનો આદર કરવાનું શીખવું છે। છતાં આજની ઝડપી જીવનમાં ઘણા વૃત્તિ નીકળતા અવગણના અને દુર્વ્યવહારનો ભોગ બની રહ્યા છે। વૃત્તિ દુર્વ્યવહાર એટલે શું એ વિશે આપણે જાણીએ। વૃત્તિ વ્યક્તિને શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક રીતે નુકસાન

свято конвенцијата на Бога, предјани аугрена карви, предјани пајса ке сампаттино јорија влегу, правао ке сарварти ванчи трапко, предјани екалта патва асвакшани стите на екалта. Гуевако, предјо потана сантано ке паривар дамо сами фаријат пари шактани, таран ке тео сомбанда утвани бити и бавечи. Митро, આજે ભારતમાં વૃદ્ધોની સંખ્યા સતત વધી રહી છે. જીવન પ્રત્યાશા વધવાને કારણે વધુ લોકો વૃદ્ધાવસ્થામાં પ્રવેશી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમની સુરક્ષા અને સન્માન જાળવવું સમગ્ર સમાજની જવાબદારી છે. પરંતુ દુર્વ્યવહારના પરિણામો જો આપણે જોઈએ તો વૃદ્ધોની દુર્વ્યવહારથી હતાશા, ચિંતા, નિદ્રાનો અભાવ, આત્મવિશ્વાસનો ઘટાડો, એકલતા અને ગંભીર આરોગ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. કેટલાક મુદ્દો તો પોતાના પરિવાર માટે બોજ સમજીને મૌન પીડા સેવા સહન કરતા રહે છે. આપણે એને નિવારવા માટે શું કરી શકીએ? સૌ પ્રથમ વડીલોને આપણે સમય આપી તેમની વાત ધીરજથી સાંભળીએ, પરિવારના નાણાંઓમાં તેમને સામેલ કરીએ, તેમને સલાહ

0: દર્શન મેળવવા માટે આગળ આવીએ. આયુર્વેદની દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો આયુર્વેદ વૃદ્ધાવસ્થાના જીવનનો સ્વાભાવિક તબક્કો માને છે. દૈનિક નિયમિત જીવનશૈલી, સંતુલિત આહાર, યોગ, પ્રાણાયામ, ધ્યાન અને રસાયણ ચિકિત્સા દ્વારા વૃદ્ધાવસ્થામાં પણ સારું શારીરિક અને માનસિક આરોગ્ય જાળવી શકાય છે. પરંતુ વૃદ્ધોના સ્વાસ્થ્ય માટે માત્ર દવાઓ પૂરતી નથી, તેમને પ્રેમ, સન્માન અને લાગણી ભર્યો તથા સાથ પણ એટલો જ જરૂરી છે. મિત્રો, આ વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતિ દિવસે આપણે સૌ એક સંકલ્પ કરીએ. હું મારા પરિવાર અને સમાજના દરેક વૃદ્ધ વ્યક્તિને આદર કરીશ, તેમની સુરક્ષા અને સુખાકારી માટે યથાશક્તિ પ્રયત્ન કરીશ અને વૃદ્ધ દુર્વ્યવહાર સામે અવાજ ઉઠાવીશ. યાદ રાખીએ, વૃદ્ધ આપણા ભૂતકાળના અનુભવો અને ભવિષ્ય માટેનું યોગદાન છે. તેમનો આદર કરવો એ માત્ર ફરજ નથી, પરંતુ આપણી સંસ્કૃતિ અને માનવતાનું પ્રતીક છે.
1: આવો આજના દિવસે આપણા વડીલોને માન આપીએ અને તેમની દરકાર કેળવીએ.
2: હમણાં જ આપ પ્રાસંગિક સાંભળ્યા હતા વૃદ્ધોનો આદર, સમાજનો આદર, એ વિશે ડોક્ટર નિશાંત શુક્લ દ્વારા માહિતી સાંભળી. સંપાદન પરેશ મારો, પઠન જાગૃતિ બાકી. આકાશવાણીનું ભુજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે સમાચાર અપાશે.

ઓફિસ માં ભારતના ભારત ઇનોવેટ્સ કાર્યક્રમનું સંયુક્ત રીતે ઉદઘાટન કર્યું. ભારત ફ્રાન્સ નવાચાર વર્ષ દરમિયાન આયોજિત આ કાર્યક્રમમાં અન્ય દેશોના ટોચના નવાચાર સ્ટાર્ટઅપ્સ અને અગ્રણી રોકાણકારો ઉપસ્થિત રહ્યા. એડવાન્સ ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ, સેમી કન્ડક્ટર્સ, કૃત્રિમ બુદ્ધિમત્તા અને અવકાશ, સ્વચ્છ ઉર્જા અને જૈવ પ્રૌદ્યોગિકી સહિત 13 મુખ્ય ક્ષેત્રોમાં નવાચાર પ્રદર્શિત કરાયા હતા. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા દાયકામાં દેશના આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગડકરીએ કહ્યું, આયુષ્માન ભારત યોજના હેઠળ કરોડો લોકો કેશલેસ આરોગ્ય સંભાળ મેળવી રહ્યા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ભારત વિશ્વની કેટલીક સૌથી મોટી આરોગ્ય સંભાળ યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મૂકી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું, છેલ્લા 12 વર્ષમાં દેશની આરોગ્ય સંભાળ સેવાઓમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે સ્વસ્થ નાગરિકો દેશની સૌથી મોટી તાકાત છે. જિલ્લા મથક ભુજ ખાતે કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પીએચ ટાંકના હસ્તે પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય પશુ સારવાર સંકુલનું પુનઃસ્થાપન અને અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પશુ સારવાર સંકુલ ભારતીય પશુ ચિકિત્સા પરિષદ નવી દિલ્હીની ધારાધોરણ પ્રમાણેની જુદી જુદી સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે, જ્યાં તમામ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓની સારવાર કરવામાં આવે છે, જેનાથી પશુ ચિકિત્સા ક્ષેત્રે આવનાર વિદ્યાર્થીઓને જુદા જુદા રોગો અને તેમને લગતી સમસ્યાઓનો સામનો કરવા માટે વિશેષ તાલીમ મળશે તથા જિલ્લાના પશુપાલકો અને પશુપ્રેમીઓને મોટો ફાયદો થશે તેવી માહિતી અપાઈ હતી. આ ઉપરાંત પશુ સારવાર સંકુલ દ્વારા પેટ કેર અવેરનેસ વર્કશોપ પણ યોજાયો હતો. ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનની મહિલા ટીમને 64 રને હરાવી મહિલા ટી20 વિશ્વકપ સ્પર્ધાનો વિજય પ્રારંભ કર્યો છે. બર્મિંગહામ

0: સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાના તેમના સમકક્ષ રોબર્ટ ફિકો સાથે આજે વાતચીત કરશે. 52મી G7 સમિટ આજથી ફાન્સના એવિયન ખાતે શરૂ થશે. પ્રધાનમંત્રી આવતીકાલે આઉટરીચ સત્રોમાં ભાગ લેશે. NTA નીટ મેડિકલ પ્રવેશની પુનઃ પરીક્ષા માટેના પ્રવેશકાળ જાહેર કર્યા. અમેરિકા અને ઇરાને યુદ્ધનો અંત લાવવાના કરાર પર સંમતિ સંધાઈ હોવાની ટ્રમ્પની જાહેરાત અને હોર્મુઝ ખુલવાનો માર્ગ મોકળો. ICC મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું અને 19મો મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ આજથી શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવામાં તેમના સમકક્ષ સ્લોવાક રોબર્ટ ફિકો સાથે વાતચીત કરશે.
1: બ્રાતિસ્લાવા પહોંચને પર સ્લોવાકિયા કે વિદેશ મંત્રી યુરાય બ્લાનાર ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કા સ્વાગત કિયા. પ્રધાનમંત્રી મોદી સ્લોવાક ગણરાજ્ય કે યાત્રા કરને વાલે પહેલે ભારતીય પ્રધાનમંત્રી હૈ. બ્રાતિસ્લાવા મે મોજૂદ ભારતીય સમુદાય કે લોગો ને ઉત્સાહપૂર્વક શ્રી મોદી કા સ્વાગત કિયા. પ્રધાનમંત્રી કે આગમન પર લુચનિકા એન્સેમ્બલ કે સ્લોવાક સંગીતકારો ને વંદે માતરમ કી પ્રસ્તુતિ દી. પ્રધાનમંત્રી મોદી કા આજ ઔપચારિક સ્વાગત કિયા જાયેગા. સ્મૃતિ એમ પલ્લુરથી કે રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે મેં મૃગ્નયની પાંડે.
0: આ મુલાકાત વેપાર, રોકાણ અને ઓટોમોબાઈલ અને રેલવે ઉત્પાદન સહિત વિવિધ ક્ષેત્રોમાં સ્લોવાકિયા સાથેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનઃપુષ્ટ કરે છે. 52મી G7 સમિટ આજથી ફાન્સના એવિયન ખાતે શરૂ થશે. આ 3 દિવસીય કાર્યક્રમમાં G7 સભ્યો કેનેડા, ફાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, બ્રિટન, અમેરિકા અને યુરોપિયન યુનિયન ભાગ લઈ રહ્યા છે. સભ્યો ઉપરાંત ફાન્સે ભારત, બ્રાઝિલ, ઇજિપ્ત, કેન્યા, દક્ષિણ કોરિયા, કતાર, સાઉદી અરેબિયા, સીરિયા, યુક્રેન અને UAEને આઉટરીચ પાર્ટનર કન્ટ્રી તરીકે આમંત્રણ આપ્યું છે. આ 13મી વખત હશે જ્યારે ભારત પાર્ટનર કન્ટ્રી તરીકે G7 સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આઉટરીચ સત્રોમાં ભાગ લેશે. G7 સમિટમાં પીએમ મોદીની ભાગીદારી વૈશ્વિક ભૂરાજ્ય નીતિમાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે.
2: श्री जितेंद्र सिंह ने कहा है कि स्वच्छ की अध्यक्षता में आज से शुरू हो रहे शिखर सम्मेलन की रूपरेखा के अनुसार आज से शुरू हो रहे सत्रों के दौरान इस सम्मेलन में हिस्सा लेने वाले नेता भू राजनीतिक चुनौतियों, अंतर्राष्ट्रीय शांति और सुरक्षा, संतुलित आर्थिक विकास और प्रमुख वैश्विक संकटों पर गहन विचार विमर्श करेंगे. प्रधानमंत्री नरेंद्र मोदी कल आयोजित होने वाले आउटरीच सत्रों में हिस्सा लेंगे. इस शिखर सम्मेलन में भारत की भागीदारी प्रमुख वैश्विक मुद्दों पर चर्चा में योगदान देने के साथ साथ ग्लोबल साउथ की प्राथमिकताओं और उनकी चिंताओं को प्रमुखता से रेखांकित करने का एक बड़ा अवसर प्रदान करेगी. अंकित कुमार, आकाशवाणी समाचार, AVR फ्रांस.
0: નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA એ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનમાં પ્રવેશ માટે નીટ UG પુનઃ પરીક્ષા માટે પ્રવેશકાળની જાહેર કર્યા છે. ઉમેદવારો NTAની સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પરથી તેમના પ્રવેશકાર્ડ ડાઉનલોડ કરી શકે છે. પુનઃ પરીક્ષા આ મહિનાની 21મી તારીખે બપોરે 2 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી યોજાવાની છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે શિલોંગની મુલાકાતે જશે. ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં માળખાગત વિકાસ અને કનેક્ટિવિટીના મુખ્ય કાર્યક્રમોમાં ભાગ લેશે. કેન્દ્રીય મંત્રી આજે શિલોંગના માઉકા સિયાંગમાં લારીતી પરફોર્મન્સ સેન્ટર ખાતે ઉત્તર પૂર્વ ભારત માળખાગત સમિટ અને પ્રદર્શન 2026નું ઉદઘાટન કરશે. કેન્દ્રીય મંત્રી મેઘાલયમાં 3,214 કરોડના રોકાણ સાથે 6 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ રોડ કનેક્ટિવિટીને મોટો વેગ આપશે, અંતરિયાળ વિસ્તારોમાં પહોંચ સુધારશે અને મેઘાલય અને વ્યાપક ઉત્તર પૂર્વ ક્ષેત્રના સામાજિક આર્થિક વિકાસમાં ફાળો આપશે. અમેરિકા અને ઇરાને તેમના 107 દિવસના યુદ્ધનો અંત લાવવા એક કરારને અંતિમ સ્વરૂપ આપ્યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે રાત્રે સોશિયલ ટ્રુથની જાહેરાત કરતાં કહ્યું કે અમેરિકા ઇરાની બંદરો પર તેની નૌકાદળ નાકાબંધી સમાપ્ત કરશે. શાંતિ કરાર પર 19 જૂને સ્વિટ્ઝર્લેન્ડમાં હસ્તાક્ષર કરવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે કરાર પર સત્તાવાર હસ્તાક્ષર થયા પછી શુક્રવારે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો મુકાશે. તેમણે કહ્યું કે આ કરાર સમગ્ર ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા લાવશે. આ કરારમાં અમેરિકા અને ઇરાનને 60 દિવસની વિન્ડો દરમિયાન ઇરાનના પરમાણુ સંવર્ધન અને તેના અત્યંત સંવર્ધિત યુરેનિયમ નિકાલ પર વાટોઘાટો કરવા માટે કહેવામાં આવ્યું છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે લેબનોન સહિત તમામ મોરચે યુદ્ધ અને લશ્કરી કામગીરી આજ રાતથી કાયમી ધોરણે સમાપ્ત થઈ જશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે ભારતનું અવકાશ અર્થતંત્ર આગામી દાયકામાં વર્તમાન 8-9 અબજ ડોલરથી વધીને લગભગ 40-45 અબજ ડોલર સુધી પહોંચવાની તૈયારીમાં છે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે આ વૃદ્ધિ નીતિગત સુધારાઓ, વધતી જતી ખાનગી ભાગીદારી અને ઝડપથી વિસ્તરતી નવીનતા ઇકોસિસ્ટમ દ્વારા પ્રેરિત છે.
3: શ્રી જીતેન્દ્રસિંહે કહા હૈ કે સ્વચ્છ ભારત, ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ સ્વાસ્થ્ય, ગહન સમુદ્ર મિશન ઓર ગગનયાન જૈસી યોજનાઓને વિજ્ઞાન તથા નવાચાર કો ભારત કી વિકાસ યાત્રા કે કેન્દ્ર મે લા દિયા હૈ. ચંદ્રયાન 3 જૈસે અભિયાન ને અંતરિક્ષ વિજ્ઞાન કો જન જન કી રૂચિ કા વિષય બના દિયા હૈ. શ્રી સિંહ ને કહા કે ઇન ઉપલબ્ધિયો સે સ્વદેશી પ્રૌદ્યોગિકી પર ભરોસા બઢા હૈ ઓર ભારત એક વિશ્વસનીય પ્રૌદ્યોગિકી સાઝેદાર કે રૂપ મે ઉભરા હૈ. સુપર્ણા સૈકિયા કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે જયા ભારત.
0: ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીની પાર્ટીના ધારાસભ્યોના બનાવટી સિગ્નેચર એટલે કે સહી કરવાના કેસમાં કથિત સંડોવણી બદલ 9 કલાકથી વધુ સમયની પૂછપરછ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સી ગઈકાલે ભવાની ભવનમાં તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય કુણાલ ઘોષ અને અભિષેક બેનર્જીની રૂબરૂ પૂછપરછ કરી હતી. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે બર્મિંગહામના એલ્બિસ્ટેનમાં ગ્રુપ એ ક્રિકેટમાં પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું છે. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે પાકિસ્તાનને 171 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાન 17 ઓવરમાં 106 રન જ બનાવી શક્યું. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ 170 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 44 બોલમાં 68 રન બનાવીને સૌથી વધુ રન બનાવ્યા. અગાઉ દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. 19મા મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ MIFF આજથી શરૂ થશે. મુંબઈના રવિન્દ્ર નાટ્ય મંદિર ખાતે ફિલ્મોનું પ્રદર્શન સવારથી શરૂ થશે. આ વર્ષે સ્પર્ધા વિભાગમાં 144 ફિલ્મોનો સમાવેશ થાય છે, જેમાં 52 આંતરરાષ્ટ્રીય અને 92 રાષ્ટ્રીય એન્ટ્રીઓનો સમાવેશ થાય છે. તે જ દેશના અનેક ફિલ્મ નિર્માતાઓની ફિલ્મ અહીં દર્શાવવામાં આવશે, જ્યારે બિન સ્પર્ધા વિભાગમાં કુલ 202 ફિલ્મો દર્શાવવામાં આવશે, જેમાં 106 આંતરરાષ્ટ્રીય ટાઇટલ અને 46 ભાગ લેનાર દેશોની 96 રાષ્ટ્રીય ફિલ્મોનો સમાવેશ થાય છે. ફિફા વર્લ્ડ કપ 2026ના ચોથા દિવસે અમેરિકાના હ્યુટન ખાતે ગ્રુપ ઈમાં જર્મનીએ કુરાકા વચ્ચેની મેચમાં 7-1થી જીતી લીધી છે. અન્ય એક મેચમાં ડલાસ સ્ટેડિયમ ખાતે ગ્રુપ એફમાં નેધરલેન્ડ્સ જાપાનની મેચમાં નેધરલેન્ડ્સે 2 અને જાપાને 2 મેચ સાથે ડ્રો રહી હતી. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી સંસ્કૃતિ ભુંડિયા.
4: આજે અખબારોમાં વિવિધ સમાચાર વાંચવા મળી રહ્યા છે. સંદેશ લખે છે કે ભારતમાં સ્ટાર્ટઅપ્સ પરિવર્તનનો ક્રાંતિકારી તબક્કો મોદી. ગુજરાત સમાચારે લખ્યું છે કે યુએસ ભારતીય જહાજ પર જ હુમલા કરે છે, એ વધુ એકનું મોત. દિવ્ય ભાસ્કર લખે છે કે ભારત અને ફ્રાન્સ બનાવી શકે છે એઆઈનું ઓપન સોર્સ મોડેલ. નવગુજરાત સમય લખે છે કે હોર્મુઝમાં મુક્ત સુરક્ષિત પરિવહન બહાલ કરો, મોદી મેક્રોન. અને ફુલછાપ લખે છે કે હોર્મુઝ ખુલશે, છૂટા થશે ઈરાનના અટવાયેલા 25 અબજ ડોલર. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો આજે નવી ઉદ્યોગ નીતિ વાયબ્રન્ટ ગુજરાત સમિત 2027 પહેલા નીતિગત મેગા બ્લુ પ્રિન્ટ રજૂ થશે અને મેટ્રીમોનિયલ સાઇટ પર નકલી પ્રોફાઇલ બનાવી 20 મહિલાઓને ફસાવી 8000 વિડીયો મળ્યા જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાના તેમના સમકક્ષ રોબર્ટ ફિકો સાથે આજે વાતચીત કરશે. 52મી G7 સમિટ આજથી ફ્રાન્સના એવિયન ખાતે શરૂ થશે. પ્રધાનમંત્રી આવતીકાલે આઉટરીચ સત્રોમાં ભાગ લેશે. NTAA NEET મીટ મેડિકલ પ્રવેશની પુનઃ પરીક્ષા માટેના પ્રવેશ કાર્ડ જાહેર કર્યા. અમેરિકા અને ઈરાને યુદ્ધનો અંત લાવવાના કરાર સંમતિ સંધાઈ હોવાની ટ્રમ્પની જાહેરાત. હોર્મુઝ ખુલવાનો માર્ગ મોકળો. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું. અને 19મો મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ આજથી શરૂ થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

128 वर्ग किलोमीटर से लेके 1314 किलो हर्ट्ज पर आकाशवाणी और भूज केन्द्र छे। સદંતર મારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમની રૂપરેખા જોઈએ। અત્યારે 8 વાગે સમાચાર પ્રભાત, જયારે 8:15 વાગે મોર્નિંગ ન્યૂઝ અને દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું। 8:30 વાગે સમાચાર હેડલાઇન્સ અપાશે, ત્યારબાદ હેલો કરીવાલ। આજના કાર્યક્રમમાં ગુજરાત જે લોકવાદ્ય કાર્યક્રમ પ્રસ્તુતિ વિષ્ણુ ગુઓ, પોણા 9 વાગે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા, 9 વાગે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ રજૂ થશે। આ કાર્યક્રમમાં પ્રાયોજક એનસીઈઆરટી। 9:15 વાગે સમાચાર હેડલાઇન્સ અપાશે અને ત્યારબાદ સંતોની કાર્યક્રમ અંતર્ગત આપ દાનજી વૈજી પારાભી અને પ્રાગજી જીવન મુસળિયાના સ્વરમાં ભજનો સાંભળી શકશો। 10 વાગે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન। શ્રોતા મિત્રો, આજે અભિનેત્રી સુરૈયાના જન્મદિવસ નિમિત્તે તેમના પર આધારિત કેટલાક ગીતો આપ માણી શકશો। 11:00 વાગે લોકસંગીતનો કાર્યક્રમ આપ સાંભળી શકશો। 11 વાગ્યાથી અમારા બધા જ કાર્યક્રમો અમે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું। સદા મિત્રો, અમારી બીજી સભાનો આરંભ થશે 5:00 વાગે। અમારી બીજી સભાના તમામ કાર્યક્રમો અમે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું। અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા।

0: family group. And with that, we end the morning news. Have a nice day.
1: आकाशवाणी भूज प्रस्तुत छे मुख्य समाचार। फ्रांसा ने स्मार्ट भारत इनोवेट्स कार्यक्रम नो उद्घाटन करता प्रधानमंत्री नरेंद्र मोदी कहू नवीनता टेक्नोलॉजी और भारत ना युवाओं की आकांक्षाओं देश विकास ने धपावी रही छे आगळ। ફાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોએ ભારત ઇનોવેટ્સને ભારતના નવીનતાના માળખા અને ફાન્સના ટેકનોલોજીકલ વિસ્તરણ વચ્ચેનો સેતુ ગણાવ્યો। આયુષ મંત્રાલયે યુટ્યુબ પર યોજાયેલ લાઇવ યોગ સત્ર દ્વારા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથેના સંઘર્ષનો અંત લાવવા એક કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના વ્યક્ત કરી। ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું ઓમાનના દરિયાકાંઠા પાસે ભારતીય ધ્વજવાળી હોડી વિરાટ એકનું એન્જિન ખરાબ થવાથી તે ડૂબી ગયું। હોડી પર 14 ભારતીય સવાર હતા, તેમાંથી 11 ભારતીયોને બચાવી લેવાયા। કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે ભારતનું અવકાશ અર્થતંત્ર આગામી દાયકામાં વર્તમાન 8-9 અબજ ડોલરથી વધીને લગભગ 40-45 અબજ ડોલર સુધી પહોંચવાની શક્યતા। કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં છેલ્લા દાયકામાં દેશના આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ પોરબંદર બંદરના સંચાલન અને વિકાસ પહેલની સમીક્ષા કરી। રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા સંપન્ન। મે 2026 સુધીમાં 1,43,00,000થી વધુ લોકોએ અમદાવાદ સાયન્સ સિટીની મુલાકાત લીધી। છેલ્લા એક માસથી ઉજવાઈ રહેલા અધિક જેઠ માસનું આજે સમાપન થઈ રહ્યું છે। ચાલુ વર્ષે ચોમાસા પર અલ્નિનોનો પ્રભાવ જોવા મળે તેવો ચિંતાજનક વર્તારો હવામાન વિભાગે વ્યક્ત કર્યો। સરકારે અલ્નિનોના સંભવિત જોખમથી સૌથી વધુ પ્રભાવિત થનારા દેશના 197 જિલ્લામાં કચ્છનો સમાવેશ કર્યો। જિલ્લા મથક ભુજ ખાતે કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પીએચ ટાંકના હસ્તે પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય પશુ સારવાર સંકુલનું પુનઃસ્થાપન અને અનાવરણ કરવામાં આવ્યું। ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનની મહિલા ટીમને 64 રને હરાવી મહિલા T20 વિશ્વકપ સ્પર્ધાનો વિજયી પ્રારંભ કર્યો। હવે પછીના મુખ્ય સમાચાર 9:30 વાગ્યે

आकाशवाणी जो ही भोज केंद्र आए रजू करूं था असान जो कच्ची कार्यक्रम हेलो करियूं गाल भाभी हेलो करियूं गाल में पा मिलता होता ने शिक्षण साहित्य स्थापत्य ओठा चौठा कहवत तू मने पहला लीजी गालियों कर दा होता अने अज गाल करनी है संगीत जी संगीत में संगीत गायन ना पर संगीत वादन जी गाल करनी है आकाशवाणी में पा रोज सरस मजे का गीत सुनो था पा विचारियूं कि संगीत में गायक गमे एटलो सारो गाय पर जो वादन सारा न वे तो गायन जो कीज मतलब नहीं એટલે વાદન એ ગાયન સાથે સીધો સંકળાયેલો હોય ગાયન અને વાદન ખૂબ એકડે બીજા પૂરક હોય તો અજગાલ કરણીએ ગુજરાત છે લોકવાદ્યજી શિષ્ટ સંગીત વે જેમકે પણ લોક સંગીત તરીકે ઓળખ્યું હતા એમને સિતાર સારંગી તંબુરો રાવણાંતર અને જંતર જડા લોકવાદ્ય વેતા આગે ખબર હે કે પાછા ચૂકો વેદ અહીં એમને સામવેદ કે સંગીત જી ગંગોત્રી મને મ્યા છે તો સંગીત જો ગ્રંથ ભરત મુનિ નાટ્યશાસ્ત્ર પણ એના અને સંગીત આધારિત ઢોલ સાગર નામ જો પણ ગ્રંથ પાકે ઇતિહાસમાં મેલે તો પ્રાચીન કાળથી જુદા જુદા વપરાતા લોકવાદ્ય પાવટે અને મુખ્ય ચાર પ્રકાર છે લોકવાદ્ય પહેલો તંતુવાદ્ય બે સુશીરવાદ્ય ત્રીવું અવનાદવાદ્યો અને ચોથો ગહનવાદ્ય અમારી કે ખબર હે કે તંતુવાદ્ય એટલે એડો વાદ્ય કે જેનમે તાર જો ઉપયોગ કરે મે છે સુશીરવાદ્ય મે હવા જો ઉપયોગ કરે મે છે અનુવાદવાદ્ય જો કોઈ એને અનુવાદવાદ્ય મે ચામડી જો ઉપયોગ કરે મે છે અને જો ગહન વાદ્ય આય એટલે કે ગહન વસ્તુ એથી બની અને જો વાદ્ય ઉભો થી એમ કે ગહન વાદ્ય ચોવા છે તો લોકવાદ્ય જે જો ચાર પ્રકાર એમને કન કન પ્રકારને કયા કયા વાદ્ય જો સમાવેશ થી સે હાણે પાને જો તો સૌથી પહેલા તંતુ વાદ્ય જે વાદ્યને દોરી તંતુ અને તાર જો ઉપયોગ થી એમ કે તંતુ વાદ્ય ચોવા છે દાખલા તરીકે એક તારો રાવણ હથ્થો સુરંદો વગેરે વગેરે હાલ ગાલ કર્યું એક તારો વિશે તો લોક સંગીત ને સૌથી પ્રાચીન વાદ્ય તરીકે એક તાર ઓળખા જતો એક તારે મેં સૌથી પહેલા એકડો તાર હોવો કોઈ સમય અંતરે બો તાર થયા ષડ તાર થયા પંચમ તાર થયા એવી રીતે તાર જો વધારો ઘટારો નરે લમે જતો એક તાર મેં જાડા વાંસ જેવડી દંડી રહેતી અને એમને ભજન કીર્તન દરમિયાન ઈ વજામ્ય છે તો અને એમને પંચમ જો તાર નતો હોય અને એક તારે કે રામસાગર નામથી પણ ઓળખે મેં અચેતો જો કે દો તારો રહેતો એમને આગળ જે ભાગ તે બહુ ખૂટ્યું વેત્યું અને એમ ખૂટી એમ તાર બધે મેં અચેતો તેથી બો તાર વેતા તેથી એમ કે દો તારો જોવા છે તો તમુરા એક તંત્રી બે તંત્રી અને ત્રણ તંત્રી એ પણ તંબુરી જે પ્રકાર અહીં અને એમ કે ઉત્તર ગુજરાત મેં ત્રણ તારો તરીકે ઓળખે મેં અચેતો હાણે ગાલ કર્યું પા રાવણ હથ્થો લંકાપતિ રાવણ જે સાધુ જે વેશ મેં સીતા જો હરણ કરેલા કરી રહ્યો અને એમ જે હથ મેં જો કોઈ વાજિંત્ર હો ને એમ કે રાવણ હથ્થો જે મેં અચેતો અમુક ગુજરાતી મેં એમ કે રાવણ હસ્ત વીણા તરીકે પણ ઓળખેતા સમયાંતરે એમ જો નામ બદલાણું અને રાવણ વથ્થો તરીકે પ્રચલિત થયો અને રાવણ હથ્થો મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાન મેં નેરેલા મને અને ગુજરાત જે રાવણ હથ્થે મેં ત્રે થી ચાર તાર વીતા અને નીચે નાળિયેરજી કાંચની તે ચામડો મઢી અને નેમઢળો વાળો દંડો રખે મેં અચેતો અને એમ જે વાંસી પટ્ટી મથે ઘોડી રાખી એમાંથી પતરા જો તાર બધી અને સરસ મજા જો એ રાવણ હથ્થો ઘોડે જે વાર જે ગજ થી વજાય મેં અચેતો હાણે ગાલ કરણું આય સુરંદે જો ચોકો સુરંદો હોય ને એ દૈવી વાદ્ય તરીકે ઓળખા જતો સુરંદ કે સ્વરંદો તરીકે પણ ઓળખે મેં અચેતો અને ભગવત ગૌમંડળ મેં એની ઉત્પત્તિ થઈ હે એડી ઉલ્લેખ ભગવત ગૌમંડળ જે પુસ્તક મેં પણ સુરંદેજી વિશેષ ગાલ કરો ખબર હે ભા ભેણો સુરંદો ગુજરાત જે કચ્છ પ્રદેશ મેં વધુ નેરી લમે લેતો અને સોની લમે લેતો હાણે ગાલ કર્યું સારંગીજી તો સારંગી ઈ ગુજરાત મેં સારંગી અને સિંધ પ્રદેશ મેં વધારે નેરી લમે લેતો સારંગ જે લાકડી મજા ભને મેં છે એટલે એમ કે સારંગી જોવા છે અને 29 તાર જો હી સારંગી વહેતો હાણે ગાલ કર્યું સિતારજી તો સિતાર પણ વીણા જો વાદક હે અલાઉદ્દીન ખિલજી જો દરબારી કવિ અમીર ખુશરો સિતાર જો સૌ પ્રથમ ઉપયોગ કેવે સિતાર મેં ત્રે કે આઠ તાર નેરેલા મેળેતા પ્રખ્યાત સિતાર વાદક રવિશંકર કે ભારત સરકાર દ્વારા 1999 મેં ભારત રત્ન પુરસ્કાર થી સન્માનિત કરી મેં આયા છેલ્લો વાદ્ય આય જંતર સૌરાષ્ટ્ર અને કચ્છ જે ચારણો મેં જંતર કે દેવી વાદ્ય તરીકે ઓળખા જતો અને વૃંદાગાન સમયે જંતર વજાય મેં અચેતો અને જંતર ઘડે મેં પહેરી અને ઉભા રહી અને બોય હાથે જો ઉપયોગ કરી અને જંતર વાદ્ય વજાય મેં અચેતો બે વાદ્ય જે પ્રકાર સમજો તો સુશીર વાદ્ય જો કો ફૂંક મારીને કે હવા દઈને વજાય મેં અચેતો એમ કે સુશીર વાદ્ય જોવા જતો જે કે શંખ મોરલી પાવો જોયો પાવો વેણું ભૂંગળ કાની વાંસળી શરણાઈ વગેરે વગેરે સૌથી પહેલા ગાલ કર્યું તો વાંસળી
વાંસ મેજા ઈસુશીર વાદ્ય વાંસળી ભને તો અને વાંસળી જા પ્રસિદ્ધ કલા કરવા હરિપ્રસાદ ચોરસિયા શરણાઈજી ગાલ કર્યું તો શરણાઈ ને ઢોલ શરણાઈ જો ઉપયોગ શાસ્ત્રીય સંગીત કે લોક સંગીત ને થી હતો શરણાઈ માં એકડી પોલી છિદ્ર વહેતો અને બ્યો છેડો જરાક સાંકડો વહેતો પ્રસિદ્ધ શરણાઈ વાદક બિસ્મિલ્લા ખાન કે ભારત સરકાર દ્વારા 2001 મે ભારત રત્ન પુરસ્કાર દેને મે આયો હે હણ ગાલ કર્યું મુરલીજી તો મુરલી ઈ મદારી કે નાથ બાવે જો લોકવાદ્ય હે અને જૈન ગ્રંથો મે એમ કે પુંગી જોવા જાય તો જયારે ભૂંગળી જા છિદ્ર એ ચિત્ત વાદન જો કમ કરી હતા અને વચની તંબુડી મે હવા ભરા જતી હણ ગાલ કર્યું શંખ તો અતિ પ્રાચીન વાદ્ય હે મંદિર જે ભગવાનજી પૂજા કરતી વખતે શંખનાદ જો ઉપયોગ કરે મે અચેતો પૌરાણિક કથા પ્રમાણે કોઈ પણ યુદ્ધ જે શરૂઆત થી હોય તદે શંખનાદ જો ઉપયોગ કરે મે અચિંતો હોવો અને મહાભારત કાળ મે ભગવાન શ્રી કૃષ્ણ પંચજન્ય શંખ થી મહાભારત જે યુદ્ધ જો પ્રારંભ કયા શંખ એ કુદરતી રીતે મળતું વાદ્ય આય એટલે કે સમુદ્ર કે નદી કિનારે થી પાકી શંખ મળી છે તો કાણે ગાલ કર્યું ભૂંગળ તો ભૂંગળ જો પ્રાચીન નામ નારિકા કે નારી હે અને ભૂંગળ એ રણશિંગા જો મૂળ પ્રકાર હે ભવાઈ જે કાર્યક્રમ જે શરૂઆત થી હૈ એટલે પેલા ભૂંગળ વજાય મેં છે ગુજરાત ને ભૂંગળ વિસનગર જા એકમાત્ર કંસારા પરિવાર ભણાઈ હતા અને જો કો 5 થી 6 ફૂટ લંબો હે હા ગાલ કર્યું પાવરી તો ડાંગ જે જો કો આદિવાસી એમ જો હી પ્રિય સુશીર વાદ્ય હે અને ફૂંક મારી નહી વજાય મેં અચે તો હાણે ગાલ કર્યું છેલ્લે સુશીર વાદ્યજી તંજો નામ હે રેણુ સુકાઈ ગયેલા વાસ કે વૃક્ષ ની ડાળી મેં ઉપયોગ કરી અને છિદ્ર પાડી ને પવન જા સુશ્યતા થી અને આપો આપ સ્વર ઉત્પન્ન થી એમ કે ચવા છે વેણુ વેણુ સંગીત શ્રી કૃષ્ણજી 12 લીલા સાથે પણ સંકળાયેલો હોય અને વેણુ ચોકડો પ્રકાર હે જો કો માલધારી સમાજ ગાયું ચરાઈ ગાવે તે વેણુ વગાડતા રે એટલે કૃષ્ણ ભજન મેં પણ ઘડી ઘડી પાકે વેણુ સુનેલા મેલે તો હાણે ગાલ કર્યું અવનધ્ય વાદ્ય જોકો ચામડે થી મઢેલાવે એમ કે અવનધ્ય વાદ્ય જો વાજે જે કે ઢોલ નગારો મૃદંગ તબલા સૌથી પહેલા ગાલ કરી તો ઢોલ ઢોલ વજાય ને મજા આચે અને એ ઢોલ એ પ્રાચીન કાળ થી રણે ને પણ વજદવો ઢોલ રણવાદ્ય ચવાદવો ઢોલ જા ઘણે મણે પ્રકાર અહી સતયુગ થી ઇન્દ્ર રાજા જો ઉદમદાસ જો ઢોલી નામ જો પ્રખ્યાત ઢોલીવો અને દરેક યુગ ને ઢોલ જો ખૂબ જ મહત્વ રહ્યો હોય આદિવાસી નૃત્ય મેં પણ અજોર કોઈ વાદ્ય હે તો એ ઢોલ હે હાણે ગાલ કર્યું નગારેજી તો નગારે કે દુદુમડી તરીકે પણ ઓળખે ને છે તો અને નગારે જો ઉત્પન્ન ખૂબ દિબંતંગ દિબંતંગ દિબંતંગ એડો થી હે તો અને મજા વારો હે તો નગારે જા જો કોઈ વાદક કઈ ઈ કચ્છ જા સ્વ સુલેમાન જુમા નગારા ઈ નગારા વાદન મે પ્રખ્યાત વા હાણે ગાલ કર્યું મૃદંગજી તો મૃદંગ ઈ ઢોલક જેડો જ રહેતો પણ હેકડો છેડો વડો અને હેકડો જેડો નિંઢો વહેતો અને બંને બાજુ બકરી જે ચામડે થી મૃદંગ કે મઢી મ્યા છે તો ગાલ કર્યું તબરેજી તો અલાઉ

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: તે બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત. જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઊર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઔર આત્મવિશ્વાસ બઢા હૈ.
2: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા.
0: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે. પતા હૈ, જો નોર્થ ઈસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબ સે નોર્થ ઈસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઈસ્ટ સે દુનિયા ઘટી હૈ.
2: अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है.
0: 12 साल विश्वास के विकास के जन कल्याण के.

0: શ્રદ્ધા મિત્રો, હમણાં જ આપ મિતાલી મુખર્જીનો સ્વર સાંભળી રહ્યા હતા. શબ્દરચના હતી સુરેશ દલાલની.
1: સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઊર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઔર આત્મવિશ્વાસ બઢા હૈ.
4: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા.
3: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે. પતા હૈ, જો નોર્થ ઈસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબ સે નોર્થ ઈસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઈસ્ટ સે દૂરિયાં ઘટી હૈ. બારા સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે.
0: કાર્યક્રમના સમાપનમાં સંધ્યા શાહ અને સાથીદારોને સાંભળીએ શબ્દરચના રાજીવ શાસ્ત્રીની.

શ્રોતા મિત્રો, આ સાથે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે, પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. આ કાર્યક્રમના પ્રાયોજક NCERT.

0: शाम को थोड़ी देर इधर उधर टहलता रहा। लड़के गीली मिट्टी में छोटे गड्ढे खोदकर कंचे खेल रहे थे। वो उनके पास नहीं गया। फाटक के शीर्षे थामे उसने सड़क की तरफ देखा। वहां उस मोड़ पर दुकान है। दुकान में अलमारी बाहर खड़े खड़े छू सकेगा। अलमारी में शीशे के जार हैं। उनमें एक जार में पूरा पस्ता कंधे पर लटकाए वो चलने लगा। उसकी चाल की तेजी बढ़ी। वो अलमारी के सामने खड़ा हो गया। दुकानदार हंसा। उसे मालूम हुआ कि दुकानदार उसके इंतजार में है। वो भी हंसा।
1: कंचा चाहिए है ना?
0: है। उसने सिर हिलाया। दुकानदार जार का ढक्कन जब खोलने लगा तब पप्पू ने पूछा,
2: छह कंचे है ना?
1: बढ़िया, फर्स्ट क्लास कंचे। तुम्हें कितने कंचे चाहिए?
2: कितने चाहिए?
0: दुकानदार समझ गया। वो भी किसी जमाने में बच्चा रहा था। उसके साथी मिलकर खरीद रहे होंगे। यही उनके लिए खरीदने आया होगा।
2: मैं बस जॉर्ज को ही बताऊंगा।
0: वो कंचे खरीदने की बात जॉर्ज के सिवा और किसी को बताना नहीं चाहता था। दुकानदार ने पूछा,
1: क्या तुम्हें कंचा खेलना आता है?
0: वो नहीं जानता था।
1: तो फिर
0: कैसे कैसे सवाल पूछ रहा है? उसका धीरज जवाब दे रहा था। उसने हाथ फैलाया,
2: दे दो।
1: ये लो।
0: कागज की पोटली छाती से चिपकाए वो नीम के पेड़ों की छांव में चलने लगा। दस्ता कंधे पर लटकाए स्लेट किताब शीशी पेंसिल सब छाती से चिपकाए वो घर आया। उसकी माँ शाम की चाय तैयार कर उसकी राह देख रही थी। बरामदे की बेंच पर स्लेट व किताबें फेंक कर वो दौड़ कर माँ के गले लग गया। उसके लौटने में देर होते देख माँ घबराई हुई थी। उसने बस्ता जोर से हिलाकर दिखाया।
2: ये देखो माँ। अरे ये क्या है? मैं नहीं बताऊंगा।
0: उससे नहीं कहेगा?
2: कहूंगा। माँ आंखें बंद कर लो। वन टू थ्री।
0: कुछ और हैरान हुई। इतने सारे कंचे कहाँ से लाया?
2: खरीदे हैं।
0: पैसे? पिताजी की तस्वीर की ओर इशारा करते हुए उसने कहा,
2: दोपहर को दिए थे ना?
0: माँ ने दांत में पली उंगली दबाई। फीस के पैसे? इतने सारे कंचे काहे को लिए? आखिर खेलोगे किसके साथ? उस घर में सिर्फ वही है। उसके बाद एक मुन्नी हुई थी, उसकी छोटी बहन, मगर माँ की पलकें भीग गई। उसकी माँ रो रही है, पप्पू नहीं जान सका कि माँ क्यों रो रही है। क्या कंचा खरीदने से? ऐसा तो नहीं हो सकता। तो फिर उसकी आंखों के सामने पूरा दुकानदार और कार का ड्राइवर खड़े खड़े हंस रहे थे। वे सब पसंद करते हैं, सिर्फ माँ को कंचे क्यों पसंद नहीं आए?
3: मित्रों, हमने जब प्रायोजित कार्यक्रम सांभळी रह्या था उमंग, આ કાર્યક્રમના પ્રાયોજક હતા એનસીઈઆરટી. હવે સમાચાર પાસે.
4: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાના તેમના સમકક્ષ રોબર્ટ ફિકો સાથે આજે વાતચીત કરશે. 52મી G7 સમિટ આજથી ફ્રાન્સના એવિયન ખાતે શરૂ થશે. પ્રધાનમંત્રી આવતીકાલે આઉટરીચ સત્રોમાં ભાગ લેશે. એનટીએએ નીટ મેડિકલ પ્રવેશની પુનઃ પરીક્ષા માટેના પ્રવેશ કાર્ડ જાહેર કર્યા. અમેરિકા અને ઇરાને યુદ્ધનો અંત લાવવા કરાર સંમતિ સધાઈ હોવાની ટ્રમ્પની જાહેરાત. હોર્મોન્સ ખોલવાનો માર્ગ મોકળો થયો. 19મો મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ આજથી શરૂ થશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે ભારતનું અવકાશ અર્થતંત્ર આગામી દાયકામાં વર્તમાન 8-9 અબજ ડોલરથી વધીને લગભગ 40-45 અબજ ડોલર સુધી પહોંચવાની તૈયારી. ગુજરાત સરકાર રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ અને નવી દિશા આપનારી ઔદ્યોગિક નીતિ 2026નું આજે અનાવરણ થશે. પ્રથમ જ્યોતિર્લિંગ ગીર સોમનાથ ખાતે અધિક જેઠ માસના અંતિમ ચરણમાં ભક્તોનું ગોળાકૂર ઉમટી પડ્યું. રાજ્યની 879 શાળા અને મહાવિદ્યાલયમાં ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા યોજાઈ. આયુષ મંત્રાલયે યુટ્યુબ પર યોજાયેલા લાઇવ યોગ સત્ર દ્વારા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ પોરબંદર બંદરના સંચાલન અને વિકાસ પહેલની સમીક્ષા કરી. છેલ્લા એક માસથી ઉજવાઈ રહેલા અધિક જેઠ માસનું આજે સમાપન થઈ રહ્યું છે. ચાલુ વર્ષે ચોમાસા પર અલનીનોનો પ્રભાવ જોવા મળે તેવો ચિંતાજનક વર્તારો હવામાન વિભાગે આપ્યો. કેન્દ્ર સરકારે અલનીનોના સંભવિત જોખમથી સૌથી વધુ પ્રભાવિત થનારા દેશના 197 જિલ્લામાં કચ્છનો સમાવેશ કર્યો. જિલ્લા મથક ભુજ ખાતે કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પીએચ ટાંકના હસ્તે પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય પશુ સારવાર સંકુલનું પુનઃસ્થાપન અને અનાવરણ કરવામાં આવ્યું. ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનની મહિલા ટીમને 64 રને હરાવી મહિલા T20 વિશ્વકપ સ્પર્ધાનો વિજયી પ્રારંભ કર્યો. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5:10 મિનિટે અપાશે.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે સંતવાણી. સૌપ્રથમ દાનજી વેલજી પારાધીનું સ્વર પ્રસ્તુત છે, શબ્દરચના નારાયણ દાસની.

શ્રોતા મિત્રો, આ સાથે સંતવાણી કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આજના કાર્યક્રમમાં આપે દાનજી વેલજી પારાધી અને પ્રાગજી જીવણ મુસરિયાનો સ્વર સાંભળ્યો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. આજે અભિનેત્રી સુરૈયાના જન્મદિવસ નિમિત્તે રજૂ કરીએ છીએ તેમના પર આધારિત કેટલાક ગીતો. સૌપ્રથમ સાંભળીએ ફિલ્મ મિર્ઝા ગાલિબનું આ ગીત.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. સસાનો
1: યુપીઆઈ પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

सर्वांकडे अभिनेत्री सुरैयाना जन्मदिवस निमित्ते તેમના સ્વરમાં કેટલાક ગીતો મનોરંજન કાર્યક્રમ અંતર્ગત આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા.

આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે લોક સંગીત. સૌપ્રથમ દાદુભાઈ ગઢવીનો સ્વર સાંભળીએ.

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: શ્રોતા મિત્રો, કાર્યક્રમના સમાપનમાં કનુભાઈ બારોટને સાંભળીએ.

0: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, અમારું હવે પછીનું પ્રસારણ અમે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ઈરાન અને અમેરિકા વચ્ચે સંઘર્ષ વિરામની સંધિની ટ્રમ્પની જાહેરાત બાદ વૈશ્વિક બજારમાં તેજી. ભારતીય શેર બજારના સેન્સેક્સના 1180 અને નિફ્ટીના 350 પોઈન્ટનો ઉછાળો. અમેરિકા અને ઈરાને તેમના 107 દિવસના યુદ્ધનો અંત લાવવાના કરારને અંતિમ સ્વરૂપ અપાયું હોવાની ટ્રમ્પની જાહેરાત. હોર્મુઝ ખોલવાનો માર્ગ મોકળો થયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાના તેમના સમકક્ષ રોબર્ટ ફિકો સાથે આજે વાતચીત કરશે. બાવનમી G7 સમિટ આજથી ફાન્સના એવિયન ખાતે શરૂ થશે. પ્રધાનમંત્રી આઉટરીચ સત્રોમાં ભાગ લેશે. એનટીએ નીટ મેડિકલ પ્રવેશની પુનઃ પરીક્ષા માટેના પ્રવેશ કાર્ડ જાહેર કર્યા. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે ભારતનું અવકાશ અર્થતંત્ર આગામી દાયકામાં વર્તમાન 8-9 અબજ ડોલરથી વધીને લગભગ 40-45 અબજ ડોલર સુધી પહોંચશે. સીઆઈડીએ તૃણમૂળ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીને બનાવટી સહી કરવાના કેસમાં કથિત સંડોવણી બદલ 9 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી. ઉત્તરપ્રદેશના જેવર સ્થિત નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વાણિજ્યિક ઉડાન સેવાઓ આજથી શરૂ. કેન્દ્રીય માર્ગ અને પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે શિલોંગની મુલાકાતે જશે. કચ્છના ભીમાસર નજીક આડેસર પોલીસે એક જીપમાંથી માદક પદાર્થનો જથ્થો ઝડપ્યો અને 2 શખ્સોની ધરપકડ કરી. ઉદ્યોગોને વધુ વેગવંત બનાવવા રાજ્ય સરકાર આજે નવી ઔદ્યોગિક નીતિ 2026ની જાહેરાત કરશે. 12 વર્ષ વિકાસના વિશ્વાસના જનકલ્યાણના અભિયાન અંતર્ગત મહેસાણાના નાગરિકો સાથે મુખ્યમંત્રીએ સંવાદ સાધ્યો. ગુજરાત અને રાજસ્થાનને જોડતી અમદાવાદ બિકાનેર ટ્રેનનો વિલંબ થશે. રાજ્યમાં આગામી 7 દિવસ ગુજરાતના છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા. અને આઈસીસી મહિલા વિશ્વકપની મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું.

તેમાં હિન્દી ગીતોનો કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો. તો એક બાર આજ છે ગઝલના શબ્દો, એક કલાકાર અનુરાધા પૌડવાલ અને પંકજ ઉદાસ.

0: ஆசிய அம்சங்களிலிருந்து ஏற்கனவே இந்திய கிச்சன கார்யக்கிரம் சமாப்தாசி பிரசரண ஆகாஷவாணியில இந்த
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાના પ્રમુખ સમકક્ષ રોબર્ટ ફિકો સાથે આજે વાતચીત કરશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે દેશમાં ખાદ્યાન્નનો પૂરતો બફર સ્ટોક છે. અન્નની સ્થિતિની અસર છતાં ખાદ્યાન્નની કોઈ અછત રહેશે નહીં. ભાજપ પ્રમુખ નીતિન મોદીએ જણાવ્યું કે છેલ્લા 12 વર્ષોમાં સરકારે દેશના મધ્યમ વર્ગને આર્થિક સુરક્ષા, સારી સુવિધાઓ અને નવી તકો સાથે સશક્ત બનાવવા માટે વ્યાપક ફેરફાર કર્યા છે. ભાવનગર જિલ્લામાં 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અંતર્ગત પ્રગતિ પથયાત્રાનું આયોજન. શહેરના પ્રત્યેક વોર્ડમાં વિવિધ સ્થળોએ સ્વચ્છતા સેવા કરવામાં આવી. કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે કચ્છ જિલ્લામાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના અધ્યક્ષસ્થાને કેડીસીસી બેંક ભુજ ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ. તેમણે ભુજમાં બીએસએફ 176 બટાલિયન ખાતે વૃક્ષારોપણ કરીને વન કવચ નિર્માણનો શુભારંભ કરાવ્યો. છોટાઉદેપુરમાં હરિયાળું છોટાઉદેપુર અભિયાન હેઠળ આજે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ભારતીય કોસ્ટગાર્ડ એર સ્ટેશન દ્વારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં યોગ સત્રનું આયોજન. જાણીતા લેખક અશોક કુમાર હળવારને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. આજે દિલ્હીના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ થતાં ગરમીથી રાહત. તુર્કીના અંતાલ્યામાં યોજાયેલા તીરંદાજી વર્લ્ડ કપમાં આંધ્રપ્રદેશના તીરંદાજ ધીરજ બોમદેવરાએ પોતાનો પહેલો વ્યક્તિગત સુવર્ણચંદ્રક જીતી લીધો. ઈરાન અને અમેરિકા વચ્ચે સંઘર્ષ વિરામની સંધિની ટ્રમ્પની જાહેરાત બાદ વૈશ્વિક શેરબજારમાં તેજી અને બોવિનની G7 સમિટ આજથી ફ્રાન્સના એવિયન ખાતે શરૂ થશે. પ્રધાનમંત્રી આઉટરીચ સત્રમાં ભાગ લેશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

Japanese person, વેદનાનો લીલો ટંકો છે. મિલનની સાથે જ વિસ્તરતા વિરહ, અવકાશનું વૈષમ્ય. ધારો કે એક સાંજ આપણે માયા ગીતમાં સમય રીતે પ્રગટ થાય છે. મનુષ્ય માત્ર વિરહની મૂંગી વેદના સતત અનુભવ્યા કરે છે, એના ઓળતા જોડ્યા કરે છે અને માંડેલી વાર્તા અધૂરી રહી જાય છે તેની

0: हरी भूमि सारु रहे, श्वास व्यवस्थित चले, मन शांत रहे तो एनी असर चेहरा पर पण देखाय छे अने जीवन पर पण। एक्सपर्ट्स पण एम ज कहे छे के नियमित योग अने प्राणायाम शरीरनी रोग प्रतिकारक शक्ति वधारवामां मददरूप थाय छे। આજે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, હૃદયરોગ આવી ઘણી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે, પણ સવારની માત્ર થોડી મિનિટો જો યોગ માટે આપીએ તો આપણે આખા દિવસમાં મોટા ફેરફાર લાવી શકે છે। અને યોગનો સૌથી સુંદર ભાગ એ છે કે અહીં કોઈની સાથે સ્પર્ધા નથી હોતી, અહીં તો પોતાના શરીરને સમજવાનું છે। આપણે જેટલું કરી શકીએ તેટલું જ પૂરતું છે। આજે સોશિયલ મીડિયામાં આપણે ઘણી વાર યુવાન દેખાવાના ઉપાયો જોઈએ છીએ, કોઈ ક્રીમ, કોઈ ટ્રીટમેન્ટ, કોઈ ખાસ ડાયટ, પણ સાચી યુવાની શું છે? દરરોજ ઉત્સાહથી ઉઠવું, નવી વાત શીખવાની ઈચ્છા હોવી, ચાલવામાં આત્મવિશ્વાસ હોવો અને ખુશ રહેવું, હસતા રહેવું, આ જ તો સાચી યુવાની છે। અને સ્વસ્થ વૃદ્ધાવસ્થાના કેટલાક સુંદર સંકેતો પણ છે, જો તમે તમારું રોજિંદું કામ જાતે કરી શકો છો, યાદશક્તિ સારી છે, નિયમિત ચાલી શકો છો, સંતુલિત આહાર લો છો અને જીવન પ્રત્યે આભારની ભાવના રાખો છો, તો સમજો કે તમે સુંદર રીતે અમલમાં આવકારી રહ્યા છો। આપણે ઘરમાં ઘણી વાર બા કે દાદી પાસે કોઈ ખાસ યોગાનું નામ નહીં હોય, પણ એમને કહેવો જોવો તો ઓબ્ઝર્વ કરજો, વહેલા ઉઠવું, થોડું ચાલવું, સરળ ભોજન લેવું, મન ઉપર ભાર ન રાખવો, આ એમના જીવનનો એક ભાગ છે અને આ બધું પણ એક પ્રકારનો યોગ જ તો છે। યોગ એટલે અનેક આસનો, યોગ એટલે પોતાના શરીર સાથે મિત્રતા, પોતાના મન સાથે સંવાદ અને પોતાના શ્વાસ સાથે જોડાણ। અને શ્રોતા મિત્રો, જયારે શરીર સ્વસ્થ હોય ત્યારે મન પ્રસન્ન રહે છે, જયારે મન પ્રસન્ન રહે ત્યારે ઉંમર ખરેખર માત્ર એક આંકડો જ બની જાય છે। તો ચાલો માત્ર એટલું નક્કી કરીએ, દરરોજ થોડા સમય પોતાના શરીર માટે કાઢીશું, થોડા ઊંડા શ્વાસ લેશું, થોડું ચાલીશું અને જીવનને થોડા વધુ પ્રેમથી જીવીશું, કારણ કે સ્વસ્થ વૃદ્ધાવસ્થા એ નસીબની વાત નથી મિત્રો, એ રોજિંદી સારી ટેવોનું પરિણામ છે। અને કદાચ યોગ આપણને એ જ શીખવે છે, ઉંમર વધે પણ ઉર્જા ન ઘટે, વાળ સફેદ થાય પણ વિચારો તાજા જ રહે અને જીવનના દરેક પડાવને સ્મિત સાથે આવકારી શકાય। અને જેમ યોગ આપણને જીવનનું જ્ઞાન અને સાચી કાળજી વિશેનું શિક્ષણ આપે છે ને, તેવી જ રીતે જીવનમાં જે શિક્ષણ આપણે લઈએ છીએ એનું પણ મહત્વ એટલું જ હોય છે કે જેના થકી આપણા જીવનમાં જે કઈ પણ બનીએ છીએ એ બની શકીએ છીએ। અને આજકાલનું શિક્ષણ પણ સમય સાથે બદલાયું છે, તો ચાલો આજે આ વિશે જાણીશું, એઆઈ અને સ્કૂલ। આ વિશે શિક્ષિકા રેખા વ્યાસ સાથેની હિતેશ નાવાણીની આ વાતચીતમાંથી।
1: નમસ્કાર શ્રોતા મિત્રો, આજના સવાર કાર્યક્રમમાં આપણે એક નવા જ વિષય પર વાત કરવાની છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુગમાં બદલાતો શિક્ષણ અને વર્ગખંડો। આ વિષય પર વાત કરવા માટે આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝના રેખાબેન વ્યાસ ઉપસ્થિત છે, કે જેઓ લાર્સન એન્ડ ટોબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સેન્ટર ફોર ટીચર્સ ટ્રેનિંગના સેન્ટર હેડ તરીકે ફરજ બજાવી રહ્યા છે। રેખાનું સર્વપ્રથમ તો આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં આપનું હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે।
0: ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ, અને મને ખૂબ જ આનંદ થાય છે કે આજે આકાશવાણીમાં એક ખૂબ જ નવા જ વિષય સાથે આજે મને બોલવાનો મોકો મળ્યો છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આધુનિક શિક્ષણ, આ બંનેને કઈ રીતે સાકારવામાં આવે, આપણે સૌ જાણીએ છીએ કે નવી શિક્ષણ નીતિ છે એમાં એઆઈ આધારિત એજ્યુકેશન ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે। ખાસ કરીને બાળકના જયારે સર્વાંગી અને સમાવેશી શિક્ષણની વાત કરવામાં આવે ત્યારે બાળકને એક એવું વાતાવરણ પૂરું પાડવાની જરૂર છે કે જેથી બાળક રોખણપટ્ટી છે અને પરીક્ષાઓ આપે, માર્ક્સ લાવે, સમજણ વગર પણ એ બધું પાકું કરે, આમાંથી બહાર આવી અને એક એવી જેને કહેવાય શીખવાની પદ્ધતિ અપનાવે કે જેથી કરીને નવી શિક્ષણ નીતિમાં કરેલા જે ઉદ્દેશ્ય જે છે એને આપણે પામી શકીએ।
1: બાળક છે તો એને કઈ ઉંમરથી એને ટેકનોલોજીકલ ગેજેટ્સથી પરિચિત કરાવવો જોઈએ, અને સાથે સાથે નેશનલ એજ્યુકેશન પોલિસી, તો તેમાં બાળકો માટે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજીનો વ્યાપક પ્રમાણ ઉપયોગ કરવાની વાત છે, તો આ બંને આપણે સાંકળી લઈએ।
0: સૌથી પહેલા મારે કહેવાનું કે બાળક જયારે નાનું હોય છે અને ખાસ કરીને એની ઉંમર 14 વર્ષ સુધી ટેકનોલોજી

0: ઘણા બધા કારણ છે. આમ તો આપણે જાણીએ છીએ કે બાળક જન્મે ત્યારથી એને મોબાઈલ લઈને જન્મે છે, એટલે તમે ઈચ્છો કે ના ઈચ્છો ટેકનોલોજી એ લઈ જ લેવાનું છે. પરંતુ એક શિક્ષણ વિધિ તરીકે હું એવું ઈચ્છીશ નહીં કે એ ટેકનોલોજી સાથે સતત સંકળાયેલો રહે. કારણ કે જયારે એ સમજવાનું શરૂ કરે કે આ ટેકનોલોજીનો ઉપયોગ મારે કઈ રીતે કરવાનો છે, ત્યાર પછી જો ટેકનોલોજીને એ હાથમાં લેતો થાય તો એ વધારે સારું છે. અને ઉપરાંત એના હ્યુમન બ્રેનના જે બીજા બધા જે આસ્પેક્ટ, જેમ કે એની થિંકિંગ એબિલિટી છે, એ બધાના વિકાસ માટે એને પૂરતો સમય આપવો જોઈએ. બાળકના સમય માટે, બાળકના બ્રેનને ડેવલપમેન્ટ માટે કહેવામાં આવે છે કે 3 થી 7 વર્ષ સુધી મેક્સિમમ ડેવલપમેન્ટ થાય છે. આ વર્ષ દરમિયાન એને જો હાથમાં ટેકનોલોજી ના આપીએ તો બાળક છે એ પોતાની એની અંદર રહેલી જે ક્ષમતા છે, એની વિચારવાની ક્ષમતા છે, એની ઓબ્ઝર્વેશન કરવાની જે એની સ્કિલ છે, આ બધાનું એનો એ વિકાસ થઈ શકે. એટલે ટેકનોલોજી બાળકને પહેલેથી આપવી એવું એના માટે હું બિલકુલ એના ફેવરમાં નથી. બીજું જે એક વાત કરેલી છે કે નવી શિક્ષણ નીતિમાં જે વાત કરેલી છે એમાં ટેકનોલોજી આધારિત શિક્ષણની વાત છે. બાળકના હાથમાં ટેકનોલોજી આપવાની એને વાત નથી. ટેકનોલોજી આધારિત શિક્ષણ એટલે શું? તો શિક્ષકો છે એને અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષકની શોર્ટેજ છે. ઘણી બધી શાળાઓ છે જેમાં એક જ શિક્ષક છે. ઘણી બધી શાળાઓ એવી છે કે જ્યાં આગળ શિક્ષક છે એની પાસે સાધનો ઉપલબ્ધ નથી. બહુ જ અંતરિયાળ એવા વિસ્તારમાં જયારે શાળાઓ આવેલી છે ત્યારે શિક્ષકો પાસે એટલા બધા લિમિટેશન્સ આવી જાય છે કે બાળકને સારું શિક્ષણ આપવા માટે એ ઈચ્છે તો પણ એ નવી પદ્ધતિ એને ઉપલબ્ધ કરી શકતા નથી. જો આ શિક્ષક છે એ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થી એ બરાબર એને સમજી શકે અને એનો ઉપયોગ કઈ રીતે શિક્ષણમાં કરવો એ સમજી શકે તો ઘણું બધું છે. એ જે શિક્ષણ છે એના જે ઘણા બધા બેરિયર્સ છે, લેંગ્વેજના બેરિયર છે, એમાં પ્રયોગો કઈ રીતે શીખવાડવા એના બેરિયર્સ, એના કોન્સેપ્ટ ક્લેરિટી માટે જે બેરિયર્સ ઉભા થાય છે, આ બધા જે બેરિયર્સ છે એને સ્વાભાવિક રીતે શિક્ષકો છે એ ક્રોસ કરી શકે અને એક ઉત્તમ પ્રકારનું ઉત્કૃષ્ટ શિક્ષણ એ આપી શકે. મારો આમાં એક નાનકડી વાર્તા હું મૂકી દઉં છું. આપણે સૌએ સસલાની અને કાચબાની વાર્તા બધા જ મિત્રોએ સાંભળી હશે. બરાબર, એક રાજા હતો અને એને ખબર હતી કે ફસલો હારી જવાનો છે, કારણ કે આરસુ છે ઊંઘી જશે, એ તો છે જ એવો. એટલે રાજાને તો એને ગામ લોકોને ખુશ કરવા હતા, એટલે એને એક ઇનામ જાહેરાત કરી દીધી કે સાસલા અને કાચબાની સ્પર્ધા છે અને જીતશે એને 1,00,000 રૂપિયાનું ઇનામ. સસલા ભાઈ આલ્ફા જનરેશન ના, એટલે એને પોતે તરકીબ વિચારી લીધી અને એને કાચબાને કહ્યું કે આવું લાંબુ તો ક્યાં સુધી ચાલશે. નવા જમાનાની વાત છે. એટલે કાચબાને બંને જણ કોલેબોરેશન કરી દીધું, બંને સમજૂતી સાધી. જ્યાં જ્યાં જમીન હતી ત્યાં કાચબો સસલાની ઉપર બેસી ગયો. બંને જણે વાર્તાઓ કરીને જોક્સ કરી એટલે રસ્તો શાંતિથી કપાઈ ગયો. સસલાભાઈને ઊંઘ પણ ન આવી અને જ્યાં પાણી હતું ત્યાં આગળ સસલાભાઈ કાચબાની ઉપર બેસી ગયો અને આરામથી પાણી એને ક્રોસ કરી લીધું અને ફાઇનલી એ બંને જીત્યા. આ વાત મારે એટલે કહેવી પડી કે અહીંયા કોલેબોરેશન તમને જોવા મળશે બંનેનું, બંનેનો સંવાદ. જે નવી શિક્ષણ નીતિમાં જે ખાસ 4 C કયા છે ને, કે 21મી સદી માટે જે જરૂરી જે સ્કિલ્સ છે એ શિક્ષકોમાં હોવી જોઈએ. તો આ કઈ કઈ સ્કિલ્સ છે? તો કોલેબોરેશન, કોલેબરેટિવ એજ્યુકેશન હોવું જોઈએ, કોમ્યુનિકેશન સ્કિલ શિક્ષકોમાં હોવી જોઈએ, ક્રિએટિવિટી હોવી જોઈએ, ક્રિટિકલ થિંકિંગ. તમને ચારેય વસ્તુ અહીંયા જોવા મળશે કે કઈ રીતે આ બંને મિત્રોએ આ ચારેયનો સમાવેશ કરી અને એમનો જે ઉદ્દેશ્ય હતો એ પ્રાપ્ત કર્યો.
1: આલ્ફા જનરેશન માટે વાર્તાઓ પણ આધુનિક બની રહી છે.
0: જી જી જી બિલકુલ.
1: જેમ આપણે વાત કરી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આધુનિક શિક્ષણમાં થઈ રહ્યો છે અને ખાસ કરીને એક ભારત જેવા વિશાળ દેશમાં જ્યાં જ્યોગ્રાફિકલ હિન્ડ્રન્સીસ કહેવાય એવી પરિસ્થિતિમાં પણ એઆઈ ઉત્તમ કાર્ય આપી શકે છે, તો એપ્લિકેશન કઈ રીતે શક્ય છે?
0: ખુબ ખુબ સુંદર પ્રશ્ન આપે કર્યો. સેન્ટર ફોર ટીચર ટ્રેનિંગ અમારી સંસ્થાએ ગયા વર્ષમાં 150 જેટલા શિક્ષકોને, નવસારી જિલ્લાના શિક્ષકો તેમજ ત્યાંના CRC અને BRCઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની તાલીમ આપી અને એનું સુંદર પરિણામ એ જોવા મળ્યું. કેમકે દરેક શિક્ષકો એને વર્ગખંડમાં ઉપયોગ કરશે એવું જરૂરી નથી, પરંતુ હું 100% એવું કહીશ કે એમાંથી લગભગ 25% જેટલા શિક્ષકો મિત્રો એવા છે કે જેમણે એમના પ્રશ્નપત્રો કઈ રીતે બનાવવાના,

0: ગવર્મેન્ટને ગાઈડલાઈન હોય કે પ્રશ્નપત્રમાં આ આ પ્રકારના પ્રશ્નો પૂછવા, તો શિક્ષકોને પણ ઘણી વખત એ શોધવામાં સમય જતો હોય છે કે ભાઈ એપ્લિકેશન બેઝડ ક્વેશ્ચન્સ કઈ રીતે મૂકવાના, નોલેજ આધારિત ક્વેશ્ચન્સ કઈ રીતે મૂકવાના. આ વિષય છે, કોઈ પણ માની લો કે પ્રકાશનું વક્રીભવન, તો પ્રકાશનું વક્રીભવન છે એને હું કઈ રીતે બાળકને મારે માત્ર પાઠ્યપુસ્તકમાંથી નથી ભણાવું, પરંતુ એને મારે એવી રીતે ભણાવું છું કે બાળકની આસપાસનું જે ઘટનાઓ જે જોતો હોય એની સાથે એ અનુસંધાન કરી શકે અને એ વિષયને વધારે સારી રીતે પૂરેપૂરું ઊંડાણથી સમજી શકે. તો એના માટે બની શકે કે શિક્ષકને એકદમ જ પાઠ્યપુસ્તકમાં એટલું બધું સમાવેશ ના પણ હોય, તો શિક્ષક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી સારામાં સારા શિક્ષણ આપી શકે છે, કોન્સેપ્ટ ક્લેરિટી માટે ઉત્તમ દ્રષ્ટાંત પૂરા કરી શકે છે. બીજું મારે એક હિરેશભાઈ ખાસ એ કહેવાનું છે કે અત્યારે જ્યોગ્રાફિકલ આટલી જે વાત કરી કે ત્યાં શિક્ષકો પણ ઘણી વખત પૂરતા નથી, વિદ્યાર્થીઓમાં પણ માઇક્રોટેડિસ વધારે છે એટલે કોન્સ્ટન્ટ એજ્યુકેશન નથી, તો આર્ટિફિશિયલ એજ્યુકેશનની મદદથી શિક્ષકો, કેમ કે વોટ્સએપ આજકાલ બધા યુઝ કરતા હોય છે, તો જે વિદ્યાર્થીઓ છે કદાચ ગેરહાજર રહેતા હોય તો એની સાથે વિષયો છે એને શેર કરીને, એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિદ્યાર્થી ઘરે હોય તો પણ એ સારી રીતે સમજી શકે એ કરી શકે છે. અને અત્યારે આપણે જે વિષમતા જે શિક્ષણની જોવા મળે છે અહીંયા આગળ, એની મદદથી ચોક્કસ એ શિક્ષણ છે એની ગુણવત્તામાં સુધારો થઈ શકે.
1: આપણે એમ કહી શકીએ કે એક જમાનામાં જ્યાં બ્લેકબોર્ડ હતા એનું સ્થાન હવે આજે વ્હાઇટ બોર્ડે લઈ લીધું છે, ચોક હતું ત્યાં માર્કર આવી ગયા છે, અને સાથે સાથે લેપટોપ અને અન્ય ગેજેટ્સની મદદથી વિદ્યાર્થીઓને આધુનિક જમાનાનું શિક્ષણ અપાઈ રહ્યું છે. રેખાબેન, આપણે જેમ વાત કરી તેમ શિક્ષકો માટે પણ આને માટે એક આધુનિક ટેકનોલોજીકલ ટ્રેનિંગ આવશ્યક છે, તો વિદ્યાર્થીઓમાં આની કેવી રીતે અસર પડી રહી છે? જેમ આપણે વાત કરી કે શહેરી વિસ્તારોમાં પરિણામોમાં આપણને સુધારો જોવા મળી રહ્યો છે, પણ ગ્રામીણ વિસ્તારોમાં એક આ ટેકનોલોજી ધીમે ધીમે આવી રહી છે, તો વિદ્યાર્થીઓ પર એ કેવી રીતે પોઝિટિવ અસર આવશે?
0: નહીં, વિદ્યાર્થીઓ પર ચોક્કસ ખૂબ જ પોઝિટિવ અસર આવશે. મેં જે આગળ વાત દર્શાવી એ રીતે કે જ્યારે જ્યારે કોઈ પણ વિષયો છે એમાં શિક્ષકોને ભણાવવામાં તકલીફ પડતી હોય, એમની પાસે કદાચ પ્રયોગો કરવાના પૂરતા સાધનો ના હોય, અથવા તો ઘણી વખત તો શિક્ષક આ સમયે શિક્ષક વિદ્યાર્થીની કુતૂહલતા જાગૃત કરવા માટે એક ક્લાસરૂમ છે, એનું વર્ગખંડ છે, એમાં એઆઈ આધારિત શિક્ષણને ઉપલબ્ધ કરાવીને વિદ્યાર્થીની જિજ્ઞાસા વૃદ્ધિ વધારશે. આપણે લર્નિંગ કઈ રીતે થાય છે ને એ સમજવાની ખૂબ જ જરૂરી છે. લર્નિંગ માટે એવું નથી કે ક્લાસરૂમમાં આવી રીતે તમે પાઠ ભણાવશો, શિક્ષક ભણાવશે, બાળક ગોખશે, યાદ રાખશે તો જ ભણશે. જો બાળકમાં કુતૂહલ વૃત્તિ જાગૃત થશે તો બાળક એની જાતે સમજવાનું છે વિષયને અને ઊંડાણથી જાતે જ સમજશે. એટલે આ પ્રકારની વિષમ પરિસ્થિતિમાં શિક્ષક માટે એ આ એક આશીર્વાદ રૂપ થઈ જશે, કારણ કે એની મદદથી એ વિષયને ઊંડાણપૂર્વક ભણાવી શકશે અને જેથી કરીને વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા વૃત્તિ ઉત્પન્ન થાય. અને આપને માની શકો કે અત્યારે પણ નવસારી જિલ્લાના ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાંની શાળાઓમાં વિદ્યાર્થીઓનું ખૂબ જ સારું પરિણામ પણ આવેલું છે.
1: જયારે આપણે ટેકનોલોજીનો મહત્તમ પ્રમાણમાં ઉપયોગ કરવાની વાત છે, આધુનિક ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ્ડ એજ્યુકેશન, તો એક સાથે સાથે એક્સપેરિમેન્ટ, એક એક્સપેન્ડિચર, ખર્ચનું પણ એક આપણે જોવું જોઈએ પ્રમાણ. તો આ ટેકનોલોજી કેટલી ખર્ચાળ છે અને ખાસ કરીને શિક્ષણમાં રાજ્ય સરકાર અને ખાનગી સંસ્થાઓ દ્વારા શિક્ષણ અપાઈ રહ્યું છે, તો આ એક એક્સપેન્ડિચર રેશિયો છે તેની આપણે વાત કરીએ.
0: એક્સપેન્સીસની માટે વાત કરીએ તો આ વખતે શિક્ષણમાં બજેટ આપણે સરકારે પ્રમાણમાં વધારેલું છે. અને જ્યારે અમે લોકો ગવર્મેન્ટ શાળાની જયારે મુલાકાત લેતા હોઈએ છીએ તો જોઈએ છીએ લગભગ શાળાઓમાં ઇવન IFP ઇન્ટરેક્ટિવ બોર્ડ્સ વગેરે અવેલેબલ છે, જેમાં ઘણા બધા એનજીઓની સરકાર બંનેનું ખૂબ જ એનું યોગદાન રહેલું છે, કેમ કે ઘણી બધી સંસ્થાઓ પણ શાળાઓમાં કોમ્પ્યુટર્સ, ઇન્ટરેક્ટિવ બોર્ડ્સ અને એ બધું દાનમાં આપતી હોય છે, અને સરકારનો પણ પૂરેપૂરો સહયોગ છે. એટલે જ્યાં સુધી ગુજરાત રાજ્યની જો વાત આપણે કરીએ તો ટેકનોલોજીની બાબતમાં એવું નથી કે ખર્ચો એટલો બધો, એટલે ખર્ચો છે ખરો, નથી એવું નહીં કહું, કેમ કે આ દરેક અહીંયા ટેકનોલોજી જોઈએ જ, કોમ્પ્યુટર્સ જોઈશે, ઇન્ટરેક્ટિવ પેનલ્સ જોઈશે તો શિક્ષકો ભણાવી શકશે, નહીં તો નહીં ભણાવી શકે. વાઇફાઈ જોઈશે જ, અને ત્યાં આગળ વાઇફાઈ અવેલેબલ નહીં હોય તો કોમ્પ્યુટર હશે તો પણ એ લોકો ધારશે તો પણ એઆઈ નો ઉપયોગ કરીને શિક્ષણ નહીં આપી શકે. એટલે આ બધા લિમિટેશન તો 100% છે જ એવું હું નથી કહેતી, પરંતુ તેમ છતાં પણ એને પહોંચી શકશે. ખાનગી શાળાઓની વાત કરીએ તો બે પ્રકારની ખાનગી શાળાઓ છે. એક તો એવી શાળાઓ કે જે 1 લાખ જેવી મોટી ફીસ લે છે એને તો કોઈ પ્રોબ્લેમ થવાનો નથી, પણ બીજી શાળાઓ ચોક્કસ એવી છે કે જ્યાં આગળ ફીનું ધોરણ પણ ખૂબ જ નાનું છે અને ત્યાં આગળ શિક્ષકોના પગાર પણ ખૂબ જ ઓછા છે, અને આવી શાળાઓ ક્યાંક ને ક્યાંક પૈસા બચાવે છે. આવી શાળામાં ટેકનોલોજી પણ ઉપલબ્ધ નથી અને એક લોઅર મિડલ ક્લાસ જે આ શાળામાં શિક્ષણ લઈ રહ્યો છે, એટલે આ એક ખરેખર ચિંતાનો વિષય ચોક્કસ કહી શકાય. કેમ કે ગવર્મેન્ટની શાળાઓને આપણે મદદ કરી શક્યા છે ત્યાં સરકારને મદદ મળી રહી છે, ખાનગી ટોપ સ્કૂલ્સને પ્રોબ્લેમ નથી, પણ વચ્ચેની શાળામાં ખર્ચો ખરેખર વધારે છે અને પહોંચી વળવાની ક્ષમતા હોવી જોઈએ.
1: સાથે સાથે એ પણ છે કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આપણે ઉપયોગ કરે છે શિક્ષણ માટે અને જેને કહે ને અપગ્રેડેશન ઇન એજ્યુકેશન, તેની સાથે સાથે કેટલાક ડેન્જર પોઈન્ટ ભયસ્થાન પણ રહેલા છે, તો આપણે તેની પણ ચર્ચા કરીએ.
0: બિલકુલ સારી વાત, બહુ સરસ વાત કહી, અને મને અહીંયા ફરી પાછી એક વાર્તા કહેવાનું મન થઈ જાય છે. તમે કંટાળશો તો નહીં
1: ને,
0: બધાને ખબર છે ગધેડાની વાર્તા છે. ગધેડાનો માલિક છે એ ગધેડાની ઉપર મીઠાની ગોળી મૂકી અને એને એક ગામમાંથી બીજા ગામમાં મોકલવાનો હતો. ગધેડાએ 2 દિવસ તો વ્યવસ્થિત કામ કર્યું અને પછી એ ગધેડું તો આલ્ફા જનરેશન એટલે વેરી સ્માર્ટ, બેસી ગયો પાણીમાં અને માલિકને એમ કહ્યું કે રોજ કેમ મીઠું મને આવતું નથી. પછી એ સમજી ગયો કે ગધેડો બહુ હોશિયાર છે, એટલે એને 1 દિવસ કપાસની ગોળી ભરી. સૌને ખબર છે શું હાલત થઈ. એટલે આપણી સિસ્ટમ પણ આવી જ છે, સરકાર ખૂબ ઈચ્છશે અને આપણા શિક્ષણવિદો શિક્ષણની નીતિઓમાં એઆઈ એજ્યુકેશન હોવું જોઈએ, ટેકનોલોજી હોવું જોઈએ, ક્લાસરૂમ્સને આપણે બધા અપડેટ રાખશું, ટેકનોલોજીથી એકદમ સજ્જ કરશું, બધું બરાબર છે. એટલા માટે કે સિસ્ટમ સરસ રીતે ચાલે છે, એમનો ઉદ્દેશ છે એ રીતે ચાલે, પણ સિસ્ટમમાં જો રહેલા માણસો એવું વિચારવા લાગશે કે આ તો હવે એઆઈ આવી ગયું, મારે કઈ વિચારવાની જરૂર નથી, હું XYZ મારા જે પ્રોમ્પ્ટ આપવાના હોય એ આપી દઉં અને મને મારું પ્રશ્નપત્ર મળી ગયું, મારે કઈ જ વિચારવાની જરૂર નથી. આવું જયારે વિચારવાનું શરૂ કરશે તો વિચારો કે કેટલી ભયંકર પરિસ્થિતિ આવશે. કેમ કે માણસ અત્યારે માણસની જયારે આપણે ઉત્ક્રાંતિની વાત કરીએ તો એના મગજ એટલે એનું એની વિચારવાની ક્ષમતા અને વિચારવાની શક્તિ પર જ આ સ્થળે આ જગ્યાએ આપણે સૌ ઉભા છીએ. એટલે જો વિચારવાનું ક્ષમતા એની બંધ પડી જશે બાળકની, શિક્ષકોની અને આપણી, તો સ્વાભાવિક છે કે લોંગ ટર્મમાં એની જનરેશનને ખૂબ જ નેગેટિવ અસર પડશે. એટલે એનું બહુ જ વિચારીને એઆઈ નો માલિક હું છું તો એઆઈ મારો માલિક ના બની
1: જાય,
0: એ ધ્યાન રાખી અને કામ કરવાનું છે.
1: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુગમાં બદલાતું શિક્ષણ અને વર્ગખંડો, આ વિશે આપણી સાથે સુંદર માહિતી માટે રેખાબેન વ્યાસ આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં આવ્યા અને જૂના જમાનાની અને આધુનિક વાર્તા આલ્ફા જનરેશનની વાર્તાઓ દ્વારા આપણને ખૂબ જ ઉત્તમ રીતે વિષયની છણાવટ કરી, તેના માટે અને આકાશવાણી સ્ટુડિયોમાં આવવા માટે રેખાબેન આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
0: ધન્યવાદ. શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહયોગમાં આપ સાંભળી રહ્યા હતા શિક્ષિકા રેખા વ્યાસ સાથેની હિતેશ માવાની વાતચીત. એઆઈ અને સ્કૂલ આ વિષય ઉપર આપે ઘણી સરસ મજાની માહિતી મેળવી હશે આ વાતચીતમાંથી અને ઘણી ઉપયોગી બાબત પણ આપને જાણવા મળી હશે. શ્રોતા મિત્રો, હવે સમય થયો છે કાર્યક્રમમાં આપની પસંદગીનું એક સરસ મજાનું ગીત સંભળાવવાનું. તો હવે કાર્યક્રમમાં સાંભળીએ જૂનાગઢથી વાંઝા દરજી કિરીટ સોલંકીની પસંદગીનું એક ગીત, ફિલ્મ ભગત ગોળા કુંભાર.

0: શ્રોતા મિત્રો, આજનો કાર્યક્રમ કેવો લાગ્યો અમને ચોક્કસ જણાવજો અને આજના દિવસ માટે લિપિ ત્રિવેદી અને અલ્કા શાહને રજા આપશો.
1: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 3800009.
0: ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, ABAD@gmail.com.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના મધ્યમ વર્ગનું રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે દેશમાં ખાદ્યાન્નનો પૂરતો બફર સ્ટોક. વૈશ્વિક પડકારોની ચર્ચા સહિતના મુદ્દાઓ સાથે ફાન્સમાં યોજાનારી G7 સમિટમાં આવતીકાલે પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ 21 જૂને કોલકાતામાં યોજાશે. ઇરાન અને અમેરિકા વચ્ચેના કરારના અહેવાલ વચ્ચે શેર બજારમાં તેજી અને તુર્કીમાં યોજાયેલા તીરંદાજી વર્લ્ડ કપમાં આંધ્રપ્રદેશના તીરંદાજ ધીરજ બ્રહ્મભાવરાએ સુવર્ણચંદ્રક જીત્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના મધ્યમ વર્ગે રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે અને એનડીએ સરકાર તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કાર્યરત છે તેનો તેમને ગર્વ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા દાયકામાં શાસન સામાન્ય નાગરિકોના જીવનની ગુણવત્તા સુધારવા પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે સરકારના પ્રયાસો, તકો, વધુ સારી માળખાગત સુવિધા, સુધારેલી જાહેર સેવાઓ, સસ્તી આરોગ્ય સંભાળ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, સ્વચ્છ શહેર અને રોજિંદા જીવનમાં બોજ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું છે કે દેશમાં ખાદ્યાન્નનો પૂરતો બફર સ્ટોક છે અને અન્નની સ્થિતિની અસર છતાં ખાદ્યાન્નની કોઈ અછત રહેશે નહીં. આજે નવી દિલ્હીમાં 9-9 સમિટમાં બોલતા તેમણે જણાવ્યું કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસામાં વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાની ધારણા છે. તેમણે કહ્યું કે ખરીફ પાકની મોસમ માટે પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ છે. તેમણે માહિતી આપી હતી કે આગામી રવિ સિઝન માટે ખાતરનો પુરવઠો આ વર્ષે નવેમ્બરથી શરૂ થશે. ફ્રાન્સના શહેર એવિયનમાં આજથી 52મી G7 સમિટ યોજાશે. ફ્રાન્સ, યુનાઇટેડ કિંગડમ, જર્મની અને ઇટાલી સહિત G7 દેશોના નેતાઓએ અમેરિકા અને ઇરાને તેમના 107 દિવસના યુદ્ધને સમાપ્ત કરવા અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટેના કરારને અંતિમ સ્વરૂપ આપતા કરારનું સ્વાગત કર્યું છે. એક સંયુક્ત નિવેદનમાં આ નેતાઓએ જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટને બિનશરતી અને અમર્યાદિત સ્વતંત્રતા સાથે તાત્કાલિક ફરીથી ખોલવું જરૂરી છે. દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રો આજથી G7 દેશોના નેતાઓનું ઔપચારિક સ્વાગત કરશે, જેમાં અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, કેનેડા, જર્મની, ઇટાલી અને જાપાનનો સમાવેશ થાય છે. તેમજ યુરોપિયન કાઉન્સિલ અને યુરોપિયન કમિશનના પ્રમુખો પણ સામેલ થશે. ભારત, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા, કેન્યા અને ઇજિપ્તને ભાગીદાર દેશો તરીકે સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. યુક્રેન, કતાર અને સંયુક્ત આરબ અમીરાતને પણ સમિટ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
1: फ्रांस की अध्यक्षता में हो रहे 52वें G7 शिखर सम्मेलन के लिए कुछ प्राथमिकताएं तय कर दी गई हैं। उनमें आर्थिक असंतुलन को कम करना, साझा विकास को बढ़ावा देना और अंतर्राष्ट्रीय साझेदारियों को नया स्वरूप देना शामिल है। इसके अलावा महत्वपूर्ण और खनिज आपूर्ति श्रृंखलाओं को अधिक मजबूत बनाने, ऑनलाइन प्लेटफॉर्म पर नागरिकों की सुरक्षा सुनिश्चित करने तथा प्रमुख भू राजनीतिक संकटों के समाधान पर भी चर्चा होने की उम्मीद है। प्रधानमंत्री नरेंद्र मोदी इस शिखर सम्मेलन में हिस्सा लेने के लिए कल एवियन पहुंचेंगे। प्रधानमंत्री फ्रांस के राष्ट्रपति इमैनुएल मैक्रों के निमंत्रण पर एवियन आएंगे, क्योंकि इससे प्रधानमंत्री नरेंद्र मोदी को विश्व नेताओं के साथ ऐसे मुद्दों पर चर्चा करने का महत्वपूर्ण अवसर मिलेगा जो न केवल भारत बल्कि पूरे ग्लोबल साउथ के लिए अहम है। उल्लेखनीय है कि G7 शिखर सम्मेलन में भारत की प्रमुख भागीदारी होगी, जबकि प्रधानमंत्री नरेंद्र मोदी लगातार 7वीं बार इसमें हिस्सा लेंगे। G7 शिखर सम्मेलन में भारत की नियमित भागीदारी वैश्विक शांति, सुरक्षा और विकास से जुड़ी चुनौतियों के समाधान में नई दिल्ली की भूमिका और योगदान को मिल रही बढ़ती वैश्विक मान्यता को दर्शाती है। अंकित कुमार, आकाशवाणी समाचार, एवियन, फ्रांस।

નોંધવા અને અદાલતમાં નિરીક્ષણ હેઠળ તપાસ કરવા માટે અરજી કરવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતને સંબોધીને કરવામાં આવેલી આ અરજી એડવોકેટ ઓન રેકોર્ડ અનુપ પ્રકાશ અવસ્થીએ દાખલ કરી છે, જેમાં સર્વોચ્ચ અદાલતની સીધી દેખરેખ હેઠળ સીબીઆઈ જેવી અગ્રણી તપાસ એજન્સી દ્વારા સ્વતંત્ર તપાસનો આદેશ આપવા અપીલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે રામ મંદિર સાથે જોડાયેલા દાન ભંડોળની કથિત અનિયમિતતાઓ, દુરૂપયોગ અથવા ચોરી થવાના તાજેતરના અહેવાલોએ ભારત અને વિદેશમાં ભક્તોમાં ચિંતા પેદા કરી છે. ન્યાયિક હસ્તક્ષેપની માંગ કરતી અરજીમાં સર્વોચ્ચ અદાલતની દેખરેખ હેઠળ સીબીઆઈ તપાસના નિર્દેશ સહિત દાન કરાયેલા ભંડોળના સંગ્રહ, હિસાબ, કસ્ટડી, સંચાલન અને મંદિર દ્વારા પ્રાપ્ત દાનના વિતરણને લગતા તમામ પાસાઓની તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAB ને ફોલો કરશો.

0: શિક્ષણ સારી સુવિધાઓ અને નવી તકો સાથે સશક્ત બનાવવા માટે વ્યાપક ફેરફાર કર્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી નરેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી અનેક નીતિઓ પર પ્રકાશ પાડ્યો, જેમાં આવકવેરા સુધારા દ્વારા કર રાહત અને જીએસટી દ્વારા કર પ્રણાલીમાં પારદર્શિતાનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે ઉજ્જવલા યોજના, જળ જીવન મિશન અને સ્વચ્છ ભારત જેવી પહેલોએ નાગરિકો માટે મૂળભૂત જીવન સુવિધાઓ પણ સુલભ બનાવી છે. કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાદવે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ 21 જૂને કોલકાતામાં યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આ ઉજવણી થશે. નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ રાખવામાં આવી છે, જે આધુનિક યુગના સૌથી મહત્વપૂર્ણ પડકારોમાંનો એક છે. તેમણે ઉમેર્યું હતું કે યોગ લોકોના વૃદ્ધાવસ્થામાં સક્રિય, આત્મનિર્ભર અને માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
1: इस वर्ष देशभर में 100 प्रतिष्ठित एवं आइकॉनिक स्थलों पर IDY 2026 के विशेष आयोजन किए जा रहे हैं. यह पहल भारत की सांस्कृतिक विरासत, ऐतिहासिक धरोहरों और योग परंपरा को एक साथ जोड़ते हुए योग को एक व्यापक राष्ट्रीय उत्सव का स्वरूप प्रदान करेगी.
0: અમેરિકા અને ઈરાન વચ્ચેની યુદ્ધ વિરામની સંધિની શક્યતાઓ વચ્ચે વૈશ્વિક શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો છે. ભારતીય શેરબજારમાં પણ સપ્તાહની શરૂઆત તેજી સાથે થઈ હતી. મોટાભાગની શેરોમાં લેવાલીને પગલે ભારતીય શેરબજારનો સેન્સેક્સ સવારે 1200 અને નિફ્ટી 350 અંક વધ્યો હતો. બીજા સત્ર સુધી આ તેજીનો માહોલ યથાવત રહ્યો હતો. ઉત્તરપ્રદેશના જેવર ખાતે નોઈડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે આજે વાણિજ્યિક વિમાન સેવા શરૂ થઈ. આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજલાપુ નાયડુએ જણાવ્યું કે દેશમાં એરપોર્ટની સંખ્યા વધીને હાલમાં 165 થઈ છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા દાયકામાં એરપોર્ટ ઇન્ફાસ્ટ્રક્ચરમાં 1,40,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. આજે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદ થતાં ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 38-40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ, જ્યારે લઘુત્તમ તાપમાન 25-27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. આગામી 6-7 દિવસ દરમિયાન ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આસામ, મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર પૂર્વ ભારત અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે. દરમિયાન મરાઠવાડામાં ગરમીની લહેર રહેવાની શક્યતા છે. તુર્કીના અંતાલિયામાં યોજાયેલા તીરંદાજી વર્લ્ડ કપમાં આંધ્રપ્રદેશના તીરંદાજ ધીરજ બોંદદેવરાએ પોતાનો પહેલો વ્યક્તિગત સુવર્ણચંદ્રક જીત્યો છે. રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરે રિકવ મિશ્ર ટીમ ઇવેન્ટમાં બીજો સુવર્ણચંદ્રક મેળવવા બદલ ધીરજ અને તેના સાથી ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે યુવા તીરંદાજને આગામી વર્ષોમાં સતત સફળતા અને ઘણા વધુ ગૌરવ મળે તેવી શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના મધ્યમ વર્ગનું રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે દેશમાં ખાદ્યાન્નનો પૂરતો બફર સ્ટોક. વૈશ્વિક પડકારોની ચર્ચા સહિતના મુદ્દાઓ સાથે ફ્રાન્સમાં યોજાનારી G7 સમિટમાં આવતીકાલે પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ 21 જૂને કોલકાતામાં યોજાશે. ઈરાન અને અમેરિકા વચ્ચેના કરારના અહેવાલ વચ્ચે શેરબજારમાં તેજી અને તુર્કીમાં યોજાયેલા તીરંદાજી વર્લ્ડ કપમાં આંધ્રપ્રદેશના તીરંદાજ ધીરજ બોંદદેવરાએ સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી જય અમદાવાદ વડોદરા રાજકોટ ભુજ કેન્દ્ર હે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. બનાસકાંઠાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે થરાદના લુણાવા ગામમાં પ્રગતિ પથ યાત્રાનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે સિંચાઈ અને પાણીની સુવિધા માટે કરાયેલી કરોડો રૂપિયાની જોગવાઈથી ખેડૂતો સમૃદ્ધ થયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
1: ભારતમાલા હોય, જેટકોનું હોય કે નવી સિવિલ હોસ્પિટલ ખરાબ મુકામે હોય, આ તમામ કામ મેં પૂતોને ભવિષ્ય લોકોને ઇઝ ઓફ ડુઈંગ ઇઝ ઓફ લિવિંગ આ કન્સેપ્ટમાં સારું જીવન ધોરણ મળી રહે, પોતાનું ઘર સશક્ત બને એ માટેના જે કાર્યક્રમો અને જે જનકલ્યાણના કામો સાહેબે કર્યા છે એ લોકો સુધી અને લોકોને મળી અને એને સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું છે.
0: ભાવનગરમાં ભાજપ દ્વારા શહેરના પ્રત્યેક વોર્ડના વિવિધ સ્થળ પર સ્વચ્છતા સેવા કરવામાં આવી. તમામ લોકોએ શહેરની સુંદરતામાં વધારો કરવામાં યોગદાન આપ્યું. સાથે જ પ્રગતિ પથ યાત્રામાં જિલ્લાના વિકાસ કાર્યો અને જાહેર સુવિધા કેન્દ્રોની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરાઈ. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમરોતિયાએ કચ્છના ભુજમાં સરહદ સુરક્ષા દળ BSFના 176 બટાલિયન ખાતે વૃક્ષારોપણ કરીને વન કવચ નિર્માણનો શુભારંભ કરાવ્યો. અહીં 30,000 વૃક્ષો વાવીને વન કવચનું નિર્માણ કરાશે. અરવલ્લી જિલ્લામાં ગત 12 વર્ષમાં રેલવે માળખાનું વિસ્તરણ કરવામાં કેન્દ્ર સરકારનો અમૂલ્ય ફાળો રહ્યો છે. આ અંગે સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભના બારૈયાએ અરવલ્લીમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે વિવિધ સ્થળ પર અંડરપાસ બનાવવા, બાયડ રેલવે મથકને બીમાંથી બી ગ્રેડમાં ફેરવવા, BSNLના ટાવરની મંજૂરી સહિત આર્મી કેન્ટીનની મંજૂરી અપાઈ છે.
2: 12 વર્ષના શાસનકાળમાં મોદી સાહેબે ખૂબ એવી યોજનાઓ અને ખૂબ એવા મહત્વના કાર્યો કર્યા છે. એમાં અહીંયા અરવલ્લી જિલ્લામાં પણ એમને ખૂબ સારા કાર્યો કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવે છે, જેમાં મુખ્ય કાર્ય એક રેલવે અને ઐતિહાસિક કાર્ય જો કરવામાં આવ્યું હોય તો મોડાસા નડિયાદ જે રેલવે છે એ લાઈનને જોવા માટે એના મોડાસામાં આવતા 3.5 કલાક જેટલો સમય લાગતો હતો એ સમય ઓછો થાય એના માટે, આ સમસ્યાનો કાયમી ઉકેલ માટે અંડરપાસ બનાવવા માટે અને કેન્દ્ર સરકારે 106 કરોડ
0: અમદાવાદ સાયબર ગુના શાખાએ નીટ પેપર લીક મામલે 2, જ્યારે નીટની પરીક્ષાના રિફંડ મામલે છેતરપિંડી કરતા 1 આરોપીની ધરપકડ કરી છે. રાજસ્થાનથી પકડાયેલા 2 આરોપીઓ સોશિયલ મીડિયા પર ચેનલ બનાવી નીટનું પેપર વેચતા હતા, જ્યારે બિહારથી પકડાયેલો આરોપી નીટના રિફંડના નામે છેતરપિંડી કરતો હતો. અમદાવાદ ગુના શાખાના JCPએ જણાવ્યું કે પકડાયેલા આરોપીએ પેપર લીક નથી કર્યા. આરોપીઓએ સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી હતી કે તેમની પાસે ફરીથી લેવાનાર નીટ પરીક્ષાનું પેપર છે. આરોપીઓએ ગ્રુપમાં નાખેલા મેસેજ જોઈને વાલીઓ અને વિદ્યાર્થીઓએ નીટનું પેપર ખરીદવા સંપર્ક કર્યો હતો. લગભગ 1,000થી વધુ લોકોએ નીટનું પેપર લેવા આરોપીને પૈસા આપ્યા છે. તપાસ બાદ આરોપીના બેંક એકાઉન્ટમાંથી 1.5 કરોડ રૂપિયાના વ્યવહાર મળી આવ્યા હતા. મહેસાણા જિલ્લાના ઊંઝા રેલવે મથકેથી આસામના અજારા માટે મસાલા ભરેલી પાર્સલ સ્પેશિયલ ટ્રેન આજે રવાના થઈ. આ ટ્રેનથી ઊંઝાના પ્રખ્યાત મસાલા પૂર્વ ભારત સુધી વધુ ઝડપી, સુરક્ષિત અને સરળતાથી પહોંચશે. આ સુવિધાથી પરિવહન ખર્ચ ઘટશે અને વેપારીઓને માલ મોકલવામાં સરળતા રહેશે. છોટાઉદેપુર જિલ્લામાં હરિયાળું છોટાઉદેપુર અભિયાન હેઠળ આજે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. વર્ગ સ્થળ ડુંગરની તળેટીમાં રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તેમજ જિલ્લા પ્રભારી મંત્રી મનીષા વકીલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના વિકાસ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા સમગ્ર જિલ્લામાં વર્ષ દરમિયાન 12 લાખ વૃક્ષોના વાવેતર અને તેના જતનનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે આજે જિલ્લામાં 1 જ દિવસમાં અંદાજે 1,20,000 વૃક્ષોનું વાવેતર કરાયું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને લઈને સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ભારતીય તટરક્ષક

વિશાળ યોગ સત્રનું આયોજન કરાયું. સત્ર દરમિયાન યોગાસન, પ્રાણાયામ, શ્વાસ સંબંધિત યોગ ક્રિયાઓ, ધ્યાન અને માનસિક શાંતિ માટેની વિવિધ પદ્ધતિઓ અંગે માર્ગદર્શન અપાયું. યોગ દ્વારા શરીર અને મનને સ્વસ્થ રાખવાની સાથે તણાવમુક્ત જીવન જીવવા માટેના ઉપાયો પણ સમજાવવામાં આવ્યા હતા. અમદાવાદના વિજયપુર ખાતે સમસ્ત વણકર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો. ડીઆઈજી મકરંદ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારંભમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 70%થી વધુ ગુણ લાવનાર 35 વિદ્યાર્થીઓ અને ધોરણ 10માં 80%થી વધુ ગુણ લાવનાર 125 વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. આ ઉપરાંત વિવિધ વિષય પર પીએચડી કરનાર અને વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર 10 વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

પોરબંદર જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે મહેશ લુક્કા. અરબી સમુદ્રના કિનારે વસેલા સુદામાપુરી પોરબંદરમાં હાલ ઉનાળાની મોસમનો ભારે કહેર જોવા મળી રહ્યો છે. વરબડતા ઉનાળામાં પોરબંદર શહેર અગનગોળો બની ગયું હોય તેમ આકાશમાંથી ભારે ગરમી લોકોને આકુળ વ્યાકુળ કરી રહી છે. દિવસ દરમિયાન ભારે ગરમી અનુભવાઈ રહી છે તો રાત્રે પણ લઘુત્તમ તાપમાનનો પારો મહત્તમ તાપમાનથી માત્ર 5-7 ડિગ્રી સેલ્સિયસના ફરકમાં રહેતો હોવાથી રાત્રે પણ ભારે ગરમી વર્તાઈ રહી છે. પોરબંદર અને આસપાસના પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. આકાશમાં વાદળોની અવર જવર વચ્ચે પવનની ગતિ મંદ પડતા બફારો વધ્યો છે, જેના કારણે નગરજનો તોબા પોકારી ઉઠ્યા છે. ભારે ગરમીના પ્રકોપ વચ્ચે તાજેતરમાં અતિ પવિત્ર ગણાતા પુરૂષોત્તમ માસમાં સમગ્ર પોરબંદર ભક્તિમય બની ગયું છે. પોરબંદર શહેર ઉપરાંત રાણાવાવ અને કુતિયાણા શહેરમાં પણ હવેલીઓમાં ઠાકોરજીના વિવિધ દર્શનનું આયોજન થઈ રહ્યું છે તો નાના ગામડાઓમાંથી ભક્તો શહેરની હવેલીઓમાં દર્શન કરવા ઉમટી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી સુશાસન અને વિકાસના ફળ પહોંચાડવાના હેતુથી જિલ્લાના ભગવદર ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ ગઈ. તેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્થાનિકોએ વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો હતો. આ ઉપરાંત જિલ્લામાં યોજાયેલી પ્રગતિ પથ યાત્રાના બીજા તબક્કા અંતર્ગત સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓએ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યો તથા જનસુવિધા પરિયોજનાઓની સ્થળ મુલાકાત લીધી હતી. આ સાથે જ સામાજિક વનીકરણ વિભાગ રાણાવાવ રેન્જ દ્વારા 8-14 જૂન દરમિયાન વૃક્ષારોપણ અભિયાન યોજાયું હતું. તાજેતરમાં પોરબંદરને વૈશ્વિક ફર્નિચર હબ બનાવવાની દિશામાં સરકારે મહત્વનું પગલું લીધું છે. વિકસિત પોરબંદર ફર્નિચર સંમેલન અંતર્ગત દેશ વિદેશના રોકાણકારો અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ પોરબંદર જેટી તથા ભારવાડા ખાતે સૂચિત મેગા ફર્નિચર પાર્કના સ્થળની મુલાકાત લઈ વિકાસની સંભાવનાઓનું મૂલ્યાંકન કર્યું હતું. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા અને રાજ્યના વન પર્યાવરણ તથા વિજ્ઞાન ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડાની ઉપસ્થિતિમાં યોજાયેલી મુલાકાત દરમિયાન આયાતી લાકડાના પરિવહન માટે જેટીની સુવિધાઓ, ઉપલબ્ધ જમીન, માર્ગ, રેલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ માળખાની સમીક્ષા કરવામાં આવી હતી. આ સંમેલનમાં શ્રી માંડવીયાએ રોકાણકારો અને પ્રતિનિધિઓ સાથે સંવાદ કરી રાજ્ય સરકારની ઔદ્યોગિક નીતિઓ, ઉપલબ્ધ જમીન અને પાણી સહિત મેગા ફર્નિચર પાર્કની સ્થાપના માટે સરકારના વિવિધ સહયોગ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે શ્રી મોઢવાડિયાએ કહ્યું હતું કે વિસ્તારમાંથી પસાર થતા રાષ્ટ્રીય રાજમાર્ગને 4 માર્ગીય બનાવવાની મંજૂરી મળી ગઈ છે અને આગામી 6 મહિનામાં કામ શરૂ થવાની સંભાવના છે. આ ઉપરાંત ઉદ્યોગો માટે જરૂરી જમીન, પાણી અને આશરે 1000 હેક્ટર જેટલી વધારાની જમીન ઉપલબ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે દરિયાકાંઠામાંથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલું ભારવાડા સ્થળ બંદર રેલવે અને રાજમાર્ગ જોડાણથી સજ્જ હોવાથી ફર્નિચર ઉત્પાદન અને નિકાસ માટે અનુકૂળ ગણવામાં આવ્યું છે તેમ ઉમેર્યું. સૂચિત મેગા ફર્નિચર પાર્કથી મોટાપાયે રોકાણ, રોજગારીનું સર્જન અને નાના મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે તેવી આશા પણ શ્રી

પાંખોડિયાએ વ્યક્ત કરી હતી. પોરબંદરમાં વિકસિત ભારત પ્રબુદ્ધ નાગરિક સંમેલન પણ યોજાયું, તેમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગત 12 વર્ષના નેતૃત્વમાં દેશની રાજનીતિમાં વિકાસ કેન્દ્ર સ્થાને રહ્યો છે અને માળખાકીય સુવિધા, બંદર, હોસ્પિટલ, વિમાનમથક અને અન્ય વિકાસલક્ષી કાર્યો મુખ્ય મુદ્દા રહ્યા છે. હમણાં જ આ પોરબંદર જિલ્લાનું સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા મહેશ લુક્કા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.

राज्य आकाशवाणी नो अमदावाद वडोदरा राजकोट बूथ केन्द्र बपोरना 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

आकाशवाणी भुज प्रस्तुत छे मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदीए कह्युं छे कि देशना मध्यम वर्गनुं राष्ट्र निर्माणमां महत्वनुं योगदान। केन्द्रीय नाणामंत्री निर्मला सीतारमणे कह्युं छे कि देशमां खाद्यान्नो पूरतो बफर स्टॉक छे अने एल निनोनी स्थितिनी असर छतां खाद्यान्नी कोई अछत रहेशे नहीं। वैश्विक पड़कारोनी चर्चा सहितना मुद्दाओ साथे फ्रांसमां योजानारी G7 समिटमां आवतीकाले प्रधानमंत्री उपस्थित रहेशे। अयोध्या राम मंदिरना दानना कथित दुरूपयोग अंगे सुप्रीम कोर्टनी देखरेख हेठळ सीबीआई तपासनी मांग करती अरजी दाखल कराई। आंतरराष्ट्रीय योग दिवसनो मुख्य राष्ट्रीय कार्यक्रम 21 जून कोलकातामां प्रधानमंत्रीनी उपस्थितिमां योजाशे। उत्तर प्रदेशमां जयपुर खाते नोएडा आंतरराष्ट्रीय हवाई मथके आजे वाणिज्यिक विमान सेवा शुरू थई। अमदावाद साइबर गुना शाखाए नीट पेपर लीक मामले 2 जयरे नीटनी परीक्षाना रिफंड मामले 46 करता 1 आरोपीनी धरपकड़ करी। अबड़ासामां मोटी सिंधाणीथी पुंडलेश्वर महादेव मंदिरनो मार्ग अति बिस्मार वधता यात्राळुओ अने स्थानिको भारे हालाकीनो भोग बन्या। કુકમા કાઝરી સંસ્થા દ્વારા પદ્ધર અને લાખોંદ ગામના ખેત બચાવો અભિયાન અંતર્ગત ખેડૂત જાગૃતિ કાર્યક્રમો યોજાયા। ભુજમાં હેમરસર કાંઠે પ્રભારી મંત્રી કાંતિ અમરોતિયા અને રાજ્યમંત્રી ત્રિકમ છાંગાની ઉપસ્થિતિમાં ભારત 3.0 પરિવર્તન દાયકા પ્રદર્શનીને ગઈકાલે ખુલ્લી મુકાઈ। ભુજની પશુ ચિકિત્સા મહાવિદ્યાલય ખાતે અદ્યતન સુવિધાઓથી સજ્જ પશુ સારવાર સંપૂર્ણ પુનઃસ્થાપન અને અનાવરણ કરાયું। માંડવી તાલુકાના મોટી રાયણ ગામે પશુઓને જીવલેણ લંપી વાયરસથી સુરક્ષિત રાખવા વિશેષ રસીકરણ કેમ્પ યોજાયો। માધાપુરમાં 40 જેટલા બાળકોને ફૂડ પોઈઝનીંગની અસર થઈ, બટુક ભોજનના આયોજન બાદ થઈ અસર, બાળકોની સારવાર માટે જીટી જનરલ હોસ્પિટલ ખસેડાયા, ફૂડ અને આરોગ્ય વિભાગે વધુ તપાસ હાથ ધરી।

0: સિકંદર તો અત્યારે દરિયો જાય છે.
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મેઇન પોલીસને જાણ કરવી. આપણી સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મેઇન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત. છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણ, સેવા અને સુશાસન, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કરજથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: મારા વાલા સાગર ખેડૂત ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોય તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયો છે. અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનની સમજી બધા સુરક્ષિત કહેવાયા. આપણી સજાગતા અને તકેદારી આપે દરિયાની સુરક્ષાની ખાતરી. ગુજરાત છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામકા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણ, સેવા અને સુશાસન, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કરજથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: રવિનું સંગીત અને શકીલ ગદર.

0: आकाशवाणी अहमदाबाद वडोदरा प्रस्तुत छे कार्यक्रम लोक संगीत कार्यक्रम शुरू करते पहले ये एक नानकडो विज्ञापन गिरा
1: વિદેશી કે અજાણી વ્યક્તિ કે નાની ખર્ચ નજરે ચડે તો જીવનની જેમ ફરજ ગુજરાત મરીન પોલીસને ગંભીર નોંધણી પર ધ્યાન કરી આપને સજાગતા અને તકેદારી આપે બનાવી સુરક્ષાની ખાતરી ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસ ને જાણ કરવી. લોક સંગીતના કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ પ્રાચીન ભજનો કૌશિક શેવાળીના સ્વરમાં ભજનોની રચના કવિ બાદ અને ભાટી હરજીની.

आकाशवाणी बुद्ध समाचार कल्पना शाह वांचे छे। नमस्कार। केन्द्र सरकार ना 12 वर्ष मा सुशासन अने प्रगतिशील कार्यकाळ नी उजवणी ना भाग रूपे समग्र राज्य सहित कच्छ जिल्ला मा विविध कार्यक्रमो नु आयोजन करीने सरकार नी सिद्धिओ अने कल्याणकारी योजनाओ ने लोको सुधी पहोंचाडवामां आवी रही छे। आ उजवणी अंतर्गत कच्छ जिल्ला ना प्रभारी अने राज्यमंत्री कांतिभाई अमृतिया ए गईकाले भुज नी मुलाकात लई विविध लोकभोग्य सामाजिक अने सेवाकीय कार्यक्रमो मा हाजरी आपी हती। आ मुलाकात ना भाग रूपे मंत्रीश्रीए प्रगति पथ यात्रा अंतर्गत स्मृतिवन म्यूजियम ने मुलाकात लीधी थी। आ प्रसंगे तेमणे अने सांसद विनोदभाई चावड़ा सहित महानुभावोए स्मृतिवन परिसर में वृक्षारोपण कर्युं हतुं, तेमज भूकंपना दिवंगतोने श्रद्धांजलि अर्पण करी कच्छना सर्वांगी विकासनो श्रेय प्रधानमंत्री नरेन्द्र मोदी ने आप्यो हतो। त्यारबाद भूजनी केडीसीसी बैंक खाते प्रभारी मंत्रीश्रीना अध्यक्षस्थाने जनकल्याण शिबिरनुं आयोजन करवामां आव्युं हतुं। भूज नगरपालिका अने जिल्ला वहीवटीतंत्रना संयुक्त उपक्रमे योजायेली आ शिबिरમાં નાગરિકોને એક જ સ્થળે વિવિધ સરકારી યોજનાઓના લાભો આપવામાં આવ્યા હતા। આ શિબિર દરમિયાન આયુષ્યમાન ભારત, પીએમ સૂર્યઘર, પીએમ સ્વનિધિ અને ગંગા સ્વરૂપ આર્થિક સહાય જેવી અનેક પ્રજાલક્ષી યોજનાઓના હુકમો અને લાભોનું સ્થળ પર જ વિતરણ કરાયું હતું। આ ઉપરાંત વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે પ્રભારી મંત્રીશ્રીએ રેડક્રોસ ભવન ભુજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો। તેમણે સંસ્થાની આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ અને બ્લડ સ્ટોરેજ ફેસિલિટીનું નિરીક્ષણ કરી રેડક્રોસની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી। પર્યાવરણની સુરક્ષા અને ગ્રીન કવર વધારવાના હેતુથી મંત્રીશ્રીએ ભુજના બીએસએફ 176 બટાલિયન પરિસર ખાતે એક પેડ માં કે નામ 3.0 અભિયાન હેઠળ 30,000 વૃક્ષોના વાવેતરનો પણ પ્રારંભ કરાવ્યો હતો।

કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા, સ્થાનિક ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, બીએસએફના અધિકારીઓ, વહીવટી અધિકારીઓ અને નગરજનો જોડાયા હતા. ભુજ નજીકના માધાપર ખાતે ગઈકાલે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં

0: હોસ્પિટલ તેમજ ખાનગી દવાખાનામાં ખસેડાયા હતા. બનાવને પગલે ફૂડ અને આરોગ્ય વિભાગ દ્વારા અન્ય અસરગ્રસ્તો શોધવા સર્વે હાથ ધરાયો હતો, ત્યારે બહારથી મંગાવેલ દહીંની છાશના કારણે તબિયત બગડી હોવાનું તારણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હોવાનું જણાવાયું છે. ઉનાળાની ઋતુમાં ખોરાક જલ્દી ખરાબ થઈ જતો હોય તેની ગુણવત્તા અંગે સાવચેતી રાખવી જરૂરી બને છે. લમ્પી સ્કીન ડિસીઝ જેવા જીવલેણ ચેપી રોગથી પશુઓને સુરક્ષિત રાખવા માંડવી તાલુકાના મોટી રાયણ ગામે જિલ્લા પંચાયત હસ્તકના પશુપાલન વિભાગ દ્વારા વિશેષ રસીકરણ કેમ્પ યોજાયો હતો. નાયબ પશુપાલન નિયામક ડોક્ટર આર ડી પટેલના માર્ગદર્શન હેઠળ ગાય વર્ગના પશુઓને લંપી વિરોધી રસી આપવામાં આવી હતી. આ કેમ્પમાં સરહદ ડેરી અને પશુ દવાખાનાની ટીમે સહયોગ આપ્યો હતો. પશુધન નિરીક્ષક વિક્રમસિંહ બારાડે પશુપાલકોને માહિતી આપતા જણાવ્યું હતું કે આ રોગ માખી મચ્છરથી ફેલાય છે. તેમણે તમામ પશુપાલકોને રસીકરણ કરાવવા અપીલ કરી હતી. ભુજ તાલુકાના કુમરિયા ગામે સંકલિત ખાતર વ્યવસ્થાપન જાગૃતિ અભિયાન અંતર્ગત યોજાયેલ તાલીમ કાર્યક્રમમાં સ્થાનિક ખેડૂતો આધુનિક ખેતી અને ખાતરના યોગ્ય વપરાશ અંગેનું માર્ગદર્શન અપાયું હતું. તાલીમ દરમિયાન કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને ખાતરનો સંતુલિત ઉપયોગ, યુરિયા અને ડીએપીના વિકલ્પો, કૃષિ પ્રગતિ એપના વિવિધ લાભો અને ઉપયોગ અંગે માર્ગદર્શન ઉપરાંત સરકારી યોજનાઓ અને સહાયનો લાભ મેળવવા ખેડૂત નોંધણી પ્રક્રિયા સહિતના વિષયો અંગે માહિતી અપાઈ હતી. ચોમાસાના આગમન વચ્ચે આ વર્ષે અલ્નિનો સક્રિય થવાના ચિંતાજનક વર્તારાને પગલે કેન્દ્ર સરકારે દેશના સૌથી વધુ પ્રભાવિત થનારા 197 જિલ્લાઓની યાદીમાં કચ્છનો સમાવેશ કરી તેને અતિ સંવેદનશીલ શ્રેણીમાં મૂક્યો છે. અલ્નિનોને કારણે ચોમાસાનું ચક્ર અનિયમિત બનશે, જેના લીધે ગુજરાતમાં વરસાદનું આગમન મોડું થવાની અને સામાન્ય કરતા 10% ઓછો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સંભવિત જોખમ સામે લડવા માટે કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ખાસ કન્ટીજન્સી પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે, જેમાં કચ્છની રેતાળ અને કાળી જમીનને અનુરૂપ કૃષિ પદ્ધતિ બદલવા તેમજ ઓછા વરસાદમાં પાકતા પાકોના વાવેતરની ભલામણ કરાય છે. બીજી તરફ જિલ્લાના ડેમોમાં ઘટતા જળસ્તરને જોતા પાણીનું સંકટ નિવારવા અને વિશાળ પશુધન માટે ઘાસચારાની અછત ન સર્જાય તે હેતુથી મકાઈ અને જુવાર જેવા પાકોના વાવેતર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થાય. નમસ્કાર.
1: કાર્યક્રમ યુવાણી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અને આ કાર્યક્રમની સાથે હું છું તમારી રેડિયો દોસ્ત પ્રિયા દેસાઈ. મિત્રો, આજે પણ આપણે આ કાર્યક્રમમાં અવનવી વાત કરવાની છે, એક એવા વિષય પર વાત કરવાની છે કે જે આપણા દિલમાં વસેલો એક વિષય છે. આપને ગમતી વાત એટલે કે અવકાશ વિશે, ગગન વિશે, દિવસ વિશે, આ વિષય પર આજે આપણે ચર્ચા કરવાની છે. જોડાવા રહો આ કાર્યક્રમની સાથે.

0: આજે દિવસે છે એ પૂરા થવા આવી રહ્યા છે અને જયારે આ દિવસોમાં આપણે ધાબા પર જઈએ ત્યારે તારાને જોતા ત્યારે તારો જયારે ખરતો હોય અને ત્યારે કઈક વિશ માંગતા અને ત્યારે બધા લોકોએ કઈક ને કઈક વિશ માંગી હશે અને ક્યાંક એવો પણ પ્રશ્ન ઉત્પન્ન થયો હશે કે કાશ હું તારા પાસે જઉં, કાશ હું ચંદ્ર પાસે જઉં, કારણ કે એ એક ફેસિનેશન લાગે કે મારે પણ ચંદ્ર પાસે જવું છે. પરંતુ હવે આપણે આકાશવાણીના સ્ટુડિયોમાં આ રિયલ એક્સપિરિયન્સ ચંદ્ર, તારા, પ્લેનેટ આ વિષયને વાત કરવાની છે અને આવી જ આપણે વાત કરવા માટે આપણી સાથે આકાશવાણીના સ્ટુડિયોમાં ખાસ અતિથિ હાજર છે કે આર શુક્લા, સાયન્ટિસ્ટ એન્જિનિયર એટ ઇસરો. આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખુબ આનંદ થયો તમારી સાથે આપણે આ વિષય પર વાત કરવાની છે.
1: થેન્ક યુ સો મચ. I'm glad I'm invited over here. આકાશવાણી કેન્દ્રનો ખૂબ ખૂબ આભાર માનું છું.
0: પ્રિયાજી, હવે આપણે વાત કરીએ છીએ ખગોળશાસ્ત્ર વિશે, તો આપણે જયારે વિચારતા હોય તો ગ્રહો કેટલા વિશાળ છે, તારા કેવા નાના લાગે છે, તારા કેમ ચમકે છે, ઘણા બધા માનવ સમજ પ્રશ્નો ઉત્પન્ન થાય. તો ખગોળશાસ્ત્ર વિશે જણાવો કે કેમ લોકોને એ જાણવાની જિજ્ઞાસા છે, ફેસિનેટિંગ લાગે છે, ખાસ કરીને વિદ્યાર્થીઓમાં ખગોળશાસ્ત્રને લઈને ખૂબ જ જિજ્ઞાસા હોય છે.
1: આ જિજ્ઞાસા ખૂબ સ્વાભાવિક છે પ્રિયલ. આપણે ક્યાંથી આવ્યા, જીવન કેવી રીતે બન્યું, આપણે શું એકલા છીએ આખા બ્રહ્માંડમાં, કે પૃથ્વીની બહાર શું શું ચાલી રહ્યું છે, એ જાણવાની જિજ્ઞાસા દરેક વ્યક્તિમાં હોય છે. અને એ બધા પ્રશ્નોનો જવાબ હું કહીશ કે એસ્ટ્રોનોમી પાસે છે. એટલા માટે જ એસ્ટ્રોનોમી જે છે એ એક સબ્જેક્ટ છે કે જે બધાને પ્રિય હોય, અને એક વાર એનું સ્ટડી ચાલુ કરી દે તો એને છોડી ન શકે ક્યારે.
0: જી જી જી, હવે વાત કરીએ તો નાસા છે, આપણે ઇસરો પણ આપણે હવે એ તરફ આગળ વધી રહ્યા છે કે માર્સ પર, ચંદ્ર પર આપણે જીવન શરૂ કરવાની આપણે બહુ નજીક છીએ, તો કેટલું પોસિબલ છે કે આપણે નિયર ફ્યુચર આપણે ત્યાં પણ જીવન વિતાવી શકીશું.
1: આજે વિશ્વભરના વૈજ્ઞાનિક, પછી એ નાસા ના હોય, યુરોપિયન સ્પેસ એજન્સી ના હોય કે ચાઇના ના હોય, માર્શિયન હેબિટેટ ઉપર ખૂબ એગ્રેસિવલી કામ કરી રહ્યા છે. માર્શિયન હેબિટેટ એટલે મંગળ પર વસવાટ માટેના. હવે જે મંગળ પર વસવાટ કરવો એ એટલો સહેલો નથી, એનું પ્રોટોટાઇપિંગ જરૂરથી થયું છે. મેજર એનો કોન્ટ્રીબ્યુટર છે નાસા, કે જેણે એના પ્રોટોટાઇપ્સ પ્રૂવ કર્યા છે. હવે આપણને પહેલા પ્રશ્ન એવો થાય કે મંગળ પર રહેવું કેટલું ચેલેન્જિંગ છે, રહી શકાય પણ કે ના રહી શકે. તો મંગળ ગ્રહ વિશે હું જોઈ લઈશ કે તેનું જે એવરેજ ટેમ્પરેચર છે એ -60 ડિગ્રી છે. ઇટ્સ અ વેરી ડ્રાય પ્લેનેટ, ખાલી પોલર રિજન્સમાં જ થોડું આઈસ અવેલેબલ છે, અધરવાઇઝ વોટર ઇઝ ઓલસો વેરી રેર. અને તેનું જે વાતાવરણ છે એ બી ઘણું થિન છે. અત્યારનું પૃથ્વીનું જો એર પ્રેશર અત્યારે 100% બનતા હોઈએ તો તેનું એટમોસ્ફિયરિક પ્રેશર 1% જ છે. અને ઓન ટોપ ઓફ દેટ યુવી રેડિયેશન બી ઘણા બધા છે. તો ચેલેન્જ એ છે કે એવા રેડિયેટિવ એન્વાયરમેન્ટમાં માણસ તે કઈ રીતે રહી શકે. તો એનો જવાબ એવો છે કે સૌથી પહેલા ત્યાં જે માર્શિયન સોઇલ છે એનાથી કઈ આપણે રેતી સમાન લાવીએ તો ત્યાં જઈ ન શકીએ, બરાબર ને? તો પછી ત્યાંની જે માર્શિયન સોઇલ જે રિગોલિથ કહેવાય, એમાં વારંવાર કમ્પોઝિટ્સ ની મદદથી એક પહેલા તો શેલ ક્રિએટ કરવામાં આવે છે. એ શેલ બનાવ્યા બાદ જ એસ્ટ્રોનોટ્સ ને ત્યાં મોકલી શકાય, અને એ એસ્ટ્રોનોટ્સ ત્યાં જઈને એક એવી ઇકોસિસ્ટમ ડેવલપ કરશે કે જે ટોટલી રિયુઝેબલ હોય. ત્યાં બધું જ રિયુઝેબલ છે, પછી એ હવા હોય, પાણી હોય, એનર્જી હોય કે વેસ્ટ મેનેજમેન્ટ હોય. તો આ બધી ચેલેન્જીસ સાથે આપણે કોશિશ કરી રહ્યા છીએ કે આપણે માર્સ પર વસવાટ કરી શકીએ.
0: જી, હવે આપણે યુનિવર્સની વાત કરતા હોય તો આપણે પ્રશ્ન થાય કે આપણે તો કેટલા યુનિવર્સ છે, જે આપણે તો કઈ નથી. એટલે આપણે જે જાણી શક્યા છે માત્ર 5% છે, જે 95% તો ખબર જ નથી દેખ્યું છે. તો યુનિવર્સ કેટલું વિશાળ છે, કેવા રહસ્યો છે યુનિવર્સ છે આપણને હજુ ખબર નથી, પરંતુ હજી એમ સંશોધન થઈ રહ્યું છે અને આપણી સામે નવી નવી ઇન્ફોર્મેશન આવી રહી છે.
1: એક અંદાજ પ્રમાણે આપણું જે બ્રહ્માંડ છે એની ઉત્પત્તિ 13.8 અબજ વર્ષ પહેલા થયેલી છે. એટલે એસ્ટ્રોનોમી પાસે એટલો સ્કોપ છે કે એટલા વર્ષોનો ઇતિહાસ એ સ્ટડી કરી શકે. અને જ્યાં સુધી ગેલેક્સીઝનો સવાલ છે, લગભગ 2 ટ્રિલિયન ગેલેક્સીઝ જે છે એ આપણી વિઝિબિલિટી રેન્જમાં છે, એની બહાર કેટલી છે આપણને ખબર નથી. જયારે બિગ બેંગ થયું અને યુનિવર્સ ક્રિએટ થયું ત્યારની જે ગેલેક્સીઝ છે એ તો આપણા સુધી રીચેબલ જ નથી. જે ન્યુ ગેલેક્સીઝ છે જે આપણી વિઝિબિલિટીમાં છે તે પણ 2 ટ્રિલિયન જેટલી છે.
0: જી, હવે આપણે આ બધા સંશોધન માટે આપણે એસ્ટ્રોનોટ્સ ને આપણે મોકલતા હોઈએ છીએ અવકાશ પર, તો એના માટે બી પૂર્વ તૈયારીઓ કેવી હોય છે, કઈ રીતે ટ્રેન કરવામાં આવે છે, અને આખરી ઘડીએ તેમને કેવી રીતે મિશન માટે તૈયાર કરવામાં આવે છે, કઈ પ્રકારનું મોટિવેશન એમને આપવામાં આવે છે, એટલે કે ડ્યુરિંગ ધ મિશન મિશન અને પોસ્ટ મિશન આ બધી પ્રોસેસ કઈ હોય છે? કારણ કે ઇસરો આખા બધા આપણે એસ્ટ્રોનોટ્સ મોકલ્યા છે, તો એસ્ટ્રોનોટ્સ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?
1: એસ્ટ્રોનોટ્સ તૈયાર કરવાને એ લગભગ 10-15 વર્ષની ટ્રેનિંગ એના માટે લાગે છે. ઇટ્સ વેરી ટફ જોબ. એસ્ટ્રોનોટ્સ તમે શુભાંશુ શુક્લાનો વિશે બી સાંભળ્યો છે. રિસેન્ટલી એ લોકો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ગયા હતા અને સફળતાપૂર્વક પરીક્ષણ કરીને પાછા આવ્યા છે. તો એસ્ટ્રોનોટ્સની જે ટ્રેનિંગ છે ને એ લગભગ 4 તબક્કામાં વહેંચાયેલી છે. પહેલા એક બેઝિક ટ્રેનિંગ હોય જેમાં ક્લાસરૂમ થિયરીઝ હોય, પછી એમના સુપરસોનિક જેટ્સ એમાં પહેલા પણ શીખવાડવામાં આવે, પછી એમને ઇમરજન્સી સિચ્યુએશન્સમાં કેવી રીતે સર્વાઈવ થવું એ બધી ટેકનિક શીખવાડવામાં આવે. પછી જે એમનો સેકન્ડ ફેઝ હોય છે એમાં એ લોકોની વેટલેસનેસ, બીકોઝ ધેર ઇઝ અ માઇક્રોગ્રેવિટી વધે, તમને ઓલમોસ્ટ વેટલેસ ફીલ થાય, તો એવા વાતાવરણમાં કેવી રીતે ફ્લોટ થવું, મૂવ થવું, ડેઇલી દૈનિક આપણી ક્રિયાઓ કેવી રીતે કરવી એની ટ્રેનિંગ હોય છે. અને પછી અમે મિશન સ્પેસિફિક ટ્રેનિંગ આપવામાં આવે લગભગ 3જા તબક્કામાં, જે એકચ્યુઅલ ક્રૂ મોડ્યુલ જેમાં એ લોકો ફ્લાય થવાના હોય એમાં સિમ્યુલેટેડ વર્ઝન્સ હોય. એ મોડ્યુલ્સમાં એ લોકો ઘણા બધા કલાકો સુધી કામ કરે અને એ મોડ્યુલ એટલું બધું સારી રીતે ટેકનિકલી એમને સમજાવવામાં આવે કે ઇમરજન્સી સિચ્યુએશન માટે એમના મનમાં અને દિમાગમાં એ આખી પેટર્ન થોડી એમને યાદ હોય, જેથી કરીને પ્રોપર સિચ્યુએશન હેન્ડલ કરી શકે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન્ટલ ટ્રેનિંગ. એ લોકોને ઘણી વાર ટીમ બિલ્ડિંગ માટે અલગ હેબિટેટમાં જુદાથી રાખવામાં આવે, જે લોકો કમ્યુનિકેશન અને જેને કહેવાય ને એક રિઝિલિયન્સ બિલ્ડ કરી શકે છે. તો એ બધી ટ્રેનિંગ થયા પછી આપણે એક એસ્ટ્રોનોટ કહી શકાય કે હી ઇઝ રેડી ટુ સ્પેસ ટ્રાવેલ.
0: વાત કરતા છે ટાઈમ ટ્રાવેલિંગ ની, પેરેલલ યુનિવર્સ ની, આપણે એલિયન્સ વિશે ખાસ વાત કરીશું. કારણ કે અનેક લોકો હજુ પણ પૂછી રહ્યા છે કે શું એલિયન્સ ખરેખર છે કે નહીં. ઘણા લોકો આપણે યુએફઓ જોતા હોઈએ છીએ, આપણી સામે આવા ટીપ્સ પણ આવતી હોય છે, હવે ફેક છે કે રિયલ છે એવી પણ હોય, બટ એલિયન્સ વિશે શું કહ્યું છે, પેરેલલ યુનિવર્સ વિશે શું કહ્યું છે અને ટાઈમ ટ્રાવેલિંગ વિશે શું કહ્યું છે?
1: જ્યાં સુધી એલિયન્સ નો સવાલ છે ને, ઇટ ઇઝ જસ્ટ અ સ્પેક્યુલેશન. પણ માઇક્રો ઓર્ગેનિઝમ્સ, જે માઇક્રોબ્સ કહીએ છીએ, એક કોષીય કે બહુકોષીય જે ફંગાઈ છે, એનું એક્ઝિસ્ટન્સ વૈજ્ઞાનિકો અમુક હદે સાબિત કરી શક્યા છે. પણ જે કોમ્પ્લેક્સ ક્રિએચર્સ છે, જે હ્યુમન્સ છે કે એનિમલ્સ છે, એને કોમ્પ્લેક્સ ક્રિએચર્સ કહીએ, તો એમનું જે એક્ઝિસ્ટન્સ છે એની ઘણી બધી થિયરીઝ છે. પણ યસ, એનું બહુ કોન્ક્રીટ પ્રૂફ હજી સુધી આપણી પાસે નથી. પણ હા, તમને એની થિયરીઝ ઘણી પાસેમાં પણ લાગશે કે એક એનાલિસિસ એવું કહે છે કે બીકોઝ દે આર સર્વાઈવિંગ ઇન યુવી એન્વાયરમેન્ટ, એમની સ્કિન જે છે એ કોરલ્સ જેવી હશે, દે વિલ બી રિફ્લેક્ટિંગ બ્લુ, ગ્રીન ઓર બ્લુ કલર. એ લોકો બહુ શોર્ટ અને સ્ટર્ડી હોવા જોઈએ, હાથી જેવું એનું સ્ટ્રક્ચર હોવું જોઈએ ટુ હેન્ડલ ધ ગ્રેવિટી. અને એનું મેટાબોલિઝમ પણ આપણા કરતા ઘણું સ્લો હશે, બીકોઝ દે આર સર્વાઈવિંગ in very frigid temperatures. તો એ રીતના એનાલિસિસ ઘણા બધા છે. પણ યસ, જે એક્સપેરિમેન્ટલ ડેમોન્સ્ટ્રેશન થી પ્રૂફ કરી શકાય એવું તો હજી સુધી પહોંચી રહ્યું નથી. એવું બી સાંભળ્યું છે કે તેઓ હ્યુમન્સ ને કોન્ટેક્ટ કરી રહ્યા છે, હ્યુમન્સ સુધી પહોંચી રહ્યા છે. ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ્સ? ધેર ઇઝ નો ઓફિશિયલ ન્યૂઝ
0: અબાઉટ દેટ. ઓકે, યસ. આપ ટાઈમ ટ્રાવેલ પર શું કહેશો, પેરેલલ યુનિવર્સ વિશે શું કહેશો, એવી કેટલી યુનિવર્સ હજુ એક્સિસ્ટ કરે છે જે આપણને ખબર જ નથી, એના વિશે આપ શું?
1: પેરેલલ યુનિવર્સ એક્ઝિસ્ટ કરી શકે છે એઝ પર ક્વોન્ટમ મિકેનિક્સ, રાઈટ? અને એક થિયરી એવી છે કે એવરી ક્વોન્ટમ ઇવેન્ટ ક્રિએટ્સ અ ન્યુ યુનિવર્સ, અને યુનિવર્સ ઇઝ કોન્સ્ટન્ટલી સ્પ્લિટિંગ. તો બાય લો ઓફ ફિઝિક્સ દિસ કેન બી એક્સપ્લેનેબલ. બટ પેરેલલ યુનિવર્સ કે મલ્ટીવર્સ બી ઘણી વાર કહીએ કે અનંત એવા બ્રહ્માંડો છે કે જે ફોર્મ થતા જ રહે છે, બ્રહ્માંડ કન્ટિન્યુઅસલી સ્પ્લિટ થઈ રહ્યું છે. તો આપણી પાસે એવા પેરેલલ યુનિવર્સિસ ને કોન્ટેક્ટ કરવાનો કોઈ રસ્તો નથી. They are not interactable, they are not detectable because they are parallel. So again it is a speculation કે આવું અનુભવ હોઈ શકે, પણ આપણા શાસ્ત્રોમાં જરૂરથી એનો ઉલ્લેખ છે. તમે ઘણા ધર્મગુરુઓના પ્રવચનમાં સાંભળ્યું હશે કે ભાઈ અનંત બ્રહ્માંડમાં આપણા જો ખૂબ સારા આપણા કર્મ હોય તો જ આપણને પૃથ્વી ઉપર અને અમારા ભારત જેવી ભૂમિ ઉપર જોવા મળે, જ્યાં આપણે આપણી સ્પિરિચ્યુઅલ જર્ની સ્ટાર્ટ કરી શકીએ અને આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ આગળ વધી શકીએ. તો યસ, ધેર ઇઝ અ પ્રૂફ, પણ અગેન ધેર ઇઝ નો કોન્સેપ્ટ પ્રૂફ ફોર ધ પેરેલલ યુનિવર્સ. જ્યાં સુધી ટાઈમ ટ્રાવેલનો સવાલ છે, ત્યારે ટાઈમ ટ્રાવેલ ઇઝ પોસિબલ બાય લો ઓફ રિલેટિવિટી. તમે કદાચ ટાઈમ ડાયલેશન વિશે સાંભળ્યું હશે. ટાઈમ ડાયલેશન એટલે શું? કે બે વ્યક્તિ એક જ ઓબ્જેક્ટને જોઈ રહી છે અને એક વ્યક્તિની જે સ્પીડ છે એ માની લો કે એના કરતા ખૂબ જ વધી ગઈ. તો બીજા વ્યક્તિના રેફરન્સમાં એનું ઓબ્ઝર્વેશન ટાઈમ ઘટી જશે. માની લો કે એક વ્યક્તિને તમે સ્પેસ ક્રાફ્ટમાં અવકાશમાં મોકલી દો છો અને એની સ્પેસ ક્રાફ્ટની સ્પીડ છે લાઇટની સ્પીડની બરાબર, તો એ એક વર્ષ પછી જયારે એ પૃથ્વી પર પાછું આવશે ને તો એ 7 વર્ષ પછીના ફ્યુચરમાં ભાગ રાખશે.
0: જી
1: રાઈટ, સો દેટ ઇઝ અ રિલેટિવિટી. રિલેટિવિટી ફ્યુચર ટાઈમ ટ્રાવેલ ઇઝ થિયોરેટિકલી પોસિબલ, બટ બેકવર્ડ ટાઈમ ટ્રાવેલ ઇઝ નોટ. સમાજ વ્યવસ્થા છે એ આખી જ ખોરવાઈ
0: જાય.
1: રિવર્સ ટાઈમ ટ્રાવેલ ફિઝિક્સ પોઈન્ટ ઓફ વ્યુ ઇઝ ઓલસો નોટ એક્સપ્લેનેબલ, એન્ડ ઇફ ઇટ ઇઝ ધેર ઇટ ઇઝ વેરી ડેન્જરસ.
0: ઓકે, આ કેટલું નજીક છે કે આવું કઈ થઈ શકે ફ્યુચરમાં?
1: ટાઈમ ખાલી મૂવીઝમાં જ છે.
0: ઉદ્યોગ પતિ છે મોટા મોટા લોકો, એમને સ્પેસ માં જવું છે, વધારે જે સ્પેસ માં જવું બધાને પસંદ છે.
1: ઘણી બધી યુએસની સંસ્થાઓ છે, બ્લુ ઓરિજિન છે, જેમને આવી રીતના સબ ઓર્બિટલ ફ્લાઇટ ટુરિસ્ટ ફ્લાઇટ ક્રિએટ થયેલ છે કે જે અમુક મિનિટ્સ માટે તમને લઈ જાય અને પૃથ્વીના જે કર્વેચર્સ છે એ તમે ઉપરથી જોઈ શકો.
0: ભારતનો ગર્વ કહી શકાય ઇસરો, કારણ કે એમને આપણે ભારતને વૈજ્ઞાનિક ક્ષેત્રે ખુબ સારી એવી સફળતા મારી છે. માટે બહુ બધા પાસ્ટમાં બે વાર મિશન કર્યા છે, ગગનયાન છે, મંગલયાન છે, ચંદ્રયાન છે, ઘણા બધા એવા આપણે મિશન કર્યા છે. આજે આપણે ગર્વથી કહી શકીએ કે આપણી પાસે પણ નાસાની ટક્કર મળી શકે એવું ઇસરો છે.
1: ચોક્કસ કેમ નહીં.
0: એટલે હવે આપણે ઇસરોના અપકમિંગ પ્રોજેક્ટ વિશે વાત કરીશું, મિશન વિશે વાત કરીશું. રાકેશ શર્માને જયારે ઇન્દિરા ગાંધી ત્યાંના અપોઇન્ટમેન્ટ પૂછ્યું હતું કે ત્યાંથી ભારત કેવું લાગે છે, ત્યારે મેં કહ્યું કે બધા જ વિશ્વના દેશો કરતા ભારત ખુબ સરસ લાગે છે અને એ રિસ્પોન્સ સારો મોમેન્ટ આપે છે. હવે આપણે ફરીથી આપણે આપણા એસ્ટિમેટ તૈયાર કરી રહ્યા છે અપકમિંગ પ્રોજેક્ટ માટે, કેવી રીતે તૈયારીઓ ચાલી રહી છે?
1: ગગનયાન મિશન છે એ બે તબક્કામાં અત્યારે ચાલી રહ્યું છે. એક માનવ રહિત મિશન, એટલે કે કોન્સેપ્ટ પ્રૂફિંગ માટે એક ફર્સ્ટ સેટેલાઇટ લોન્ચ થશે આ વર્ષના એન્ડ સુધીમાં, અને એના આખા જે એરડ્રોપ ટેસ્ટ બી એને સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયા છે અને એ સફળતાપૂર્વક એની સ્પેસ લાઇન આપણે અચીવ કરી શક્યા તો આપણે નેક્સ્ટ મિશનમાં જઈશું. તો જે હ્યુમન મિશન છે દેટ ઇઝ ટાર્ગેટેડ બાય 2027. લેટેસ્ટ 2028 સુધીમાં તો હું ધારું છું કે ભારત પણ પોતાના અવકાશ યાત્રીઓને પોતાના અવકાશ યાનમાં જે છે સ્પેસ ટ્રાવેલ કરાવી શકશે.
0: અરે વાહ.
1: આપણે ઓફિશિયલી 4 એસ્ટ્રોનોટ્સ આગળ અંડર ટ્રેનિંગ છે. ગ્રુપ કેપ્ટન પ્રશાંત નાયર, ગ્રુપ કેપ્ટન અજીત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર સુભાષ શુક્લા. તો એ બધા જે એસ્ટ્રોનોટ્સ ની તૈયારી છે એ પૂરજોશમાં ચાલી રહી છે. એ લોકો રશિયામાં બી એક કોસ્મોનોટ સેન્ટર છે એમણે ટ્રેનિંગ લીધી છે. અત્યારે એમને દહેરાદૂનમાં ટ્રેનિંગ ચાલી રહી છે અને યસ ધેર ગુપ ટુ ગુ. અને જ્યાં સુધી પ્રોજેક્ટનો સવાલ છે, જે એનું લોન્ચ વ્હીકલ છે LVM3, એની એસેમ્બલી પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો પ્રોજેક્ટ ઇઝ રિયલી રિયલી ઇન ગુડ શેપ અને એનું ડેમોન્સ્ટ્રેશન આપણે નજીકના ભવિષ્યમાં જોઈ શકશું.
0: જી, બહુ ખૂબ જ ગર્વની વાત કહેવાય કે હવે આપણા ભારતના લોકો ત્યાં મિશનમાં જશે, ત્યાં સંશોધન કરશે અને
1: ત્રણ દિવસનું મિશન રહેશે. 400 કિલોમીટરની ઓર્બિટ રહેશે એમની, લીઓ ઓર્બિટ કહેવાય.
0: જી,
1: અને એમને લોકો 3 દિવસ સુધી બધા એક્સપેરિમેન્ટ કરશે અને પછી ભારત આવશે.
0: જી, હવે આપણે આગળ વાત કરીશું યુવા મિત્રો માટે. હવે એમને જે કરિયર બિલ્ડ કરવું હોય, એસ્ટ્રોનોમીમાં જવું હોય, એસ્ટ્રોનોટ્સ બનવું હોય, તો એના માટે આપણે શું કઈ રીતે પરસ્યુ કરી શકીએ, કઈ પ્રકારનો એમને કોર્સ લેવો જોઈએ, અને હવે આના ફ્યુચર બનાવવું હોય તો એમના માટે દરવાજા ખુલ્લા હશે. હવે એ તમે એ બી ચંદ્ર પર જઈ શકશે, મંગળ પર જઈ શકશે અને ભારત પણ નામ રોશન કરી શકશે.
1: કેમ નહીં, કેમ નહીં. ઈસરો હંમેશાથી વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સપોર્ટિવ રહ્યું છે. તમે ઈસરો ઓફિશિયલ વેબસાઇટ ઉપર બી ચેક કરી શકો છો કે સ્ટુડન્ટ્સના ડેડિકેટેડ પોર્ટલ્સ છે. દર વર્ષે નેશનલ લેવલ ઉપર યુવિકા પ્રોગ્રામ યોજાય છે જેમાં ધોરણ 9 ના બાળકો ભાગ લઈ શકે છે. હું ગુજરાતના વિદ્યાર્થી મિત્રને પણ કહીશ કે તેઓ ભાવિકા પોર્ટલ ચેક કરે. ભાવિ વૈજ્ઞાનિક કાર્યક્રમ એનું એવું ફૂલ ફોર્મ છે. એ કાર્યક્રમ થી દર વર્ષે ઓક્ટોબર નવેમ્બર મહિનામાં યોજાય છે. ધોરણ 9 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ એમાં ભાગ લઈ શકે છે. થિયરી સમજાવવામાં આવે છે, સ્કાય ગેઝિંગ, એટલી બધી એક્ટિવિટીઝ એમના માટે હોય છે કે જો કોઈ વિદ્યાર્થી ખરેખર એ દિશામાં ભણવા માંગતો હોય તો એના માટે ખુબ સરસ છે. જે એન્જિનિયરિંગ અને પોસ્ટ ગ્રેજ્યુએશન ના વિદ્યાર્થીઓ છે એમના માટે હું સજેસ્ટ કરીશ કે એ લોકો રિસ્પોન્ડ પોર્ટલ ચેક કરે. રિસ્પોન્ડ પોર્ટલ એ ઇસરોનું એવું પોર્ટલ છે કે જ્યાં ઇસરો જે નવા નવા વિષયો પર સંશોધન કરે છે એમાં સબ્જેક્ટ લિસ્ટેડ છે. હવે જો કોઈ વિદ્યાર્થી એ સબ્જેક્ટ ઉપર પ્રોજેક્ટ કરવા માંગતો હોય તો ગવર્મેન્ટ એને ફંડ પણ આપે છે.
0: જે બિલકુલ,
1: તો એઝ અ વિદ્યાર્થીઓ રિસ્પોન્ડ પ્રોગ્રામ મારફતે પણ ઇસરો અપ્રોચ કરી શકે.
0: જે બિલકુલ, જે બિલકુલ. કે જી, ખુબ જ સરસ વાત કરી અને ખુબ જ એવી ઇન્ફોર્મેશન તમે આપી જે મને પણ મોટી ખબર, અને તમારી સાથે સંવાદ કરીને ખુબ જ મજા આવી. અને એવું જ લાગ્યું કે મારી સામે ચંદ્ર તારા સામે અને આકાશની મારી નરી આંખે ઘરે જોઈ રહી છું એવો અહેસાસ તમે કરાવ્યો. તો આ હતો સંવાદ કિયાન શુક્લા સાથે, ઇસરોના સાયન્ટિસ્ટ, અને એની સાથે બહુ બધી વાત કરી, ખુબ સરસ વાત કરી. તો યુવા મિત્રો, અત્યારે કાર્યક્રમમાં સમય થઈ ગયો છે વિદાય લેવાનો, કારણ કે આપણી પાસે સમયનો અભાવ. ફરીથી આપણે મળીશું, નવી વાતચીત કરીશું, નવા વિષય સાથે સંવાદ કરીશું. તો કિરણ, આપ અમારા આકાશવાણીના સ્ટુડિયોમાં આવી અને ખુબ સરસ વાત કરી એ બદલ આપનો આભાર.

7,000 ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. લાઇટ તો ક્યારે કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્ય ઘર .gov.in પર.

0: आकाशवाणी अहमदाबाद वडोदरा प्रादेशिक समाचार जयेश्वर राव वाँचे छे। सौप्रथम मुख्य समाचार। राज्यने उद्योगोनुं वैश्विक केन्द्र बनावानी नियम साथे गुजरात औद्योगिक नीति 2026 जाहेर कराई। अमदावाद रेलवे मंडळ माटे 140 करोड़ रूपयाना खर्चे कवच परियोजनाने मंजूरी। नीट पेपर लीक मामले अमदावाद गुना शाखाए 3 आरोपीनी धरपकड़ करी। દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ હળવા વરસાદની આગાહી અને પ્રથા પ્રવારે પ્રથમ ગુજરાત રાજ્ય રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026નો ખિતાબ જીત્યો। સમાચાર વિગતવાર। ગુજરાતને વૈશ્વિક ઉત્પાદન નવીનતા અને રોકાણનું કેન્દ્ર બનાવવા માટે રાજ્ય સરકારે આજે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 જાહેર કરી છે। આ નીતિનો મુખ્ય હેતુ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવાનો છે। નવી નીતિ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ, એમએસએમઈ, મહિલા ઉદ્યોગ સાહસિકો તેમજ સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપશે। આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નીતિનું અનાવરણ કર્યું હતું। તેમણે કહ્યું, નવી ઔદ્યોગિક નીતિ હેઠળ હરિત હાઇડ્રોજન, હરિત એમોનિયા, ઇલેક્ટ્રિક વાહનો, ઓટો કોમ્પોનન્ટ્સ, ઉડ્ડયન, અવકાશ ઉત્પાદન, સેમિકન્ડક્ટર, સહાયક ઉદ્યોગો, ઔષધીય, કાપડ, ડ્રોન, રોબોટિક્સ, રમકડા જેવા ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવી છે।
1: આ નીતિનું સૌથી મહત્વનું પાસું ગ્રીન અને સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ છે। ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026માં ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ પાર્ક, વેસ્ટ વોટર રિસાયકલિંગ, ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ, ક્લીનર પ્રોડક્શન ટેકનોલોજી અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન અપાયું છે।
0: નવી નીતિ અંતર્ગત સ્ટાર્ટઅપ્સને દર મહિને 25,000 રૂપિયા સુધીનું ભથ્થું 1 વર્ષ માટે અપાશે। એમએસએમઈ એકમને મૂડી સહાય, વ્યાજ સહાય

0: আর নেট পরীক্ষানো কি করছে?
1: કુલ 8 જેટલા ટેલિગ્રામ ચેનલ આ લોકો ચલાવતા હતા અને દરેક ટેલિગ્રામ ચેનલ માં પ્રીમિયમ મેમ્બર્સ પણ એડ કરતા હતા. આ લોકો એડવાન્સ જો લોકો પાસેથી આમ જનતા પાસેથી લેતા હતા. આ લોકો ગેમિંગ ની વેબસાઇટ પર જઈને ત્યાં અકાઉન્ટ ખોલાવીને એના અકાઉન્ટ માં લેતા હતા અને પછી થોડી દેર રમીને જેટલા પૈસા આવે એમાંથી થોડા બહુત હાર જીત કરીને ગેમિંગ થી કન્વર્ટ કરીને આપણે પોતાને અકાઉન્ટ માં અથવા વિડ્રોલ કરાવતા હતા.
0: રાજકોટ મહાનગરપાલિકાએ ખોરાકમાં ભેળસેળ કરતા શખ્સો સામે વિશેષ ઝુંબેશ શરૂ કરી છે.

બગડે છે. પણ જો આપણા વિસ્તારમાં હવામાનને ન ફાવે એવા પ્રકારના કે નબળી જાતના વૃક્ષો રોપાઈ જાય તો 25 થી 50 વર્ષ સુધીની કટનાયક બેસી જતી હોય છે. એટલા માટે મિત્રો, દરિયાકાંઠાના ખેડૂતો ભલે નારિયેળી રોપે, સારી નિતાર શક્તિ ધરાવતા જમીનવાળા ખેડૂતો ભલે આંબાવાડી બનાવે કે પાણી ધરાવતા ભલે ને કેળા પકવે, આપણે તો આપણી ધરતી, વાડીનું સ્થળ અને અન્ય માવજતો પૂરી પાડવાની આપણી સગવડને ધ્યાનમાં રાખીને કયા ફળઝાડની કઈ જાત આપણી વાડીને ફાવશે તે જોવું વધુ હિતાવહ છે. તો મિત્રો, આજે ધાનનું ચોરો કાર્યક્રમમાં હું આપણી સાથે ચર્ચા કરવાની છું ફળબાગનું જતન અને માવજત વિશેની. આપણા પંચવટી બાગમાં પણ શાકના વૃક્ષો ઉછેરવા માટે ઓછા ધમ પછાડા નથી કરતા, પરંતુ મિત્રો, આપણા બાગની જમીન તેને ફાવશે કે નહીં તે પણ જોવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, ફળઝાડ ઉછેરી ગયા પછી તેની માવજત કઈ કઈ હોય તે સૌથી મોટો પ્રશ્ન આપણા મનમાં ઉભો થતો હોય છે. હવે મિત્રો, તેના માટે કઈ કઈ માવજતની જરૂર છે તેની વાત કરવી ખૂબ જ જરૂરી છે. તો પહેલા તો મિત્રો, ઝાડને જ્યારે જ્યારે જેટલું અને જેવું ખાવા જોઈએ તે હોશે હોશે જમીન થકી તે આપવું ખૂબ જ જરૂરી છે. ઝાડવા અને કઈ માણસની જેમ ગમે ત્યારે ગમે તે ખાઈ લે તે ના ચાલે. ઝાડને કટાણી અને જરૂરિયાતથી વધારે અપાયેલા ખોરાકનું રૂપાંતર ફળોના રૂપમાં કરવામાં આવે છે. તે પોતાની શારીરિક વૃદ્ધિને વાપરી નાખતું હોય છે. એટલે ઝાડવાને તેની પૂછી પૂછીને જ જોઈએ એટલો ખોરાક ઈચ્છિત સમયે આપવો જોઈએ. તો જ કરેલા માવજત અને ખર્ચ વધુ વધુ ઉત્પાદનના રૂપમાં પાછા મળે છે. મિત્રો, મોટાભાગના વૃક્ષોને વર્ષમાં એક વાર આરામનો સમય આવે છે. આ સમયે એના મૂળ વિસ્તારમાં સેન્દ્રીય ખાતરનો પૂરતો જથ્થો આપવો જોઈએ. મિત્રો, આપણા ખેડૂતો રાસાયણિક ફર્ટિલાઈઝર ઉપર વધારે ભરોસો ધરાવે છે. દેશી કમ્પોસ્ટ સેન્દ્રીય ખાતર, લીંગોળી, દિવેલી ખળ, રાખ, હળકાનો ભૂકો કે અળસિયાના ખાતર જેવા કોઈ સેન્દ્રીય ખાતરો દેવાનું તો બાજુ પર જ રહ્યું, પણ ચળવાની નીચે ઉપરથી ખાયેલા સૂકા પાંદડાને પણ સળગાવીને વાળી જોડીને ભેગા કરીને તેને સળગાવી દેતા ખેડૂતો છે. મિત્રો, રાસાયણિક ખાતરોમાં પોષક દ્રવ્યો જરૂર હોય છે, પણ જળવાની જરૂર છે તે બધા તો એમાં હોતા નથી. વળી મિત્રો, તેની તેજ દાખતાને જમીન જન્ય ઉપયોગી જીવાણુઓ ખાતમાં બોલી જાય છે. જમીન એ જળવા માટે જમવાની થાળી છે. એ થાળી રૂપી જમીનની પ્રતિ બગડી જાય પછી ખામળામાં ભલે ને ઢગલા બંધ ખોરાક પડ્યા હોય વૃક્ષોએ નહીં ખાય. મિત્રો, બીજી અગત્યની માવજત જળવાની જરૂરી ભેજ પૂરો પાડવાની છે. જો કે કેટલાકને પ્રશ્ન ઉપસ્થિત થવાનો છે કે ભેજ પાણી નહીં. હા મિત્રો, પાણી નહીં, છોડવા જળવાને પાણી નહીં, તેના મૂળ વિસ્તારમાં માત્ર પૂરતા ભેજની પણ જરૂર હોય છે. આપની જળવાઓને પાણી પાવાની રીત તો નિહાળો. એકે ફૂટ ઊંડા અને ઘેરાળ વાળા નાય મોટા જબડા ખાવા, જાને નાની સુની તળાવડી જોઈ લો. પાંચમે અને છઠ્ઠે જમણે પાણીથી છલોછલ ભરી દો, એટલે જળવાના મૂળિયાની દશા તરવૈયાઓને નાકમાં પાણી ઘૂસી જાય. ત્યારે જેવો મૂંઝારો થાય છે તેવો મૂંઝારો અનુભવ થાય. શ્વાસ લેવામાં અને જરૂરી તાપમાનની સ્થિતિ રાખવામાં મદદ મળે છે. મિત્રો, આ માટે જોઈતું જ પાણી પીરસનારી ટપક સિંચાઈ પદ્ધતિ જળવાઓને ત્રીજા ભાગનું પાણી તેની જરૂરિયાત સંતોષે છે, જેનાથી જમીન પોચી રહે છે. મિત્રો, રોગ જીવાત ઓછા મળે છે, ઉત્પાદન પૂરતું અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળું મળી રહે છે. જે લોકો મિત્રો ટપક સિંચાઈને બદલે ખામણા ભરી ભરીને મોટા નબળા પાણી અને નત્રા રાસાયણિક ફર્ટિલાઈઝરો આપે છે ત્યાં એ વિસ્તારની જમીનો કેવી થઈ ગઈ છે એ પૂછો જ નહીં. મિત્રો, મૂળિયાને શ્વાસ લેવા જોઈતી હવા પણ રહેતી નથી. આ માટે ખામણામાં હવાની હરફર અર્થે ગોળ કરતો રહેવું જોઈએ. ગોળ બહુ ઊંડો મૂળિયા તોડે એવો ના હોવો જોઈએ. બીજી પણ કેટલીક કાળજી લેવા જેવી બાબતો છે જેની આગળ વાત કરું. મિત્રો,

મિત્રો, ગમે તેવો કાર્યક્રમ માં હું આજે આપની સાથે વાત કરી રહી છું સ્વભાવ નું જતન અને તેના માવજત વિશેની વાત. મિત્રો, માણસો ની જેમ ટુંડે ટુંડે મૂત્ર ભીના તેમ જાણવામાં એવું હોય છે, મોડી સરોવર ફાલ્સ જેવા જાણવાને 9 ફૂટ માં સારો ફાળ બેસે છે. આવું જાણવાને દર વર્ષે

દરેક ઝાડ પર ઇચ્છિત સંખ્યામાં ફળ મળી ઉત્તમ પદ્ધતિ અપનાવી છે. મિત્રો, તે ખરેખર ઉત્તમ પણ છે. મિત્રો, આપણે ઝાડવાની માવજત ખૂબ જ સારી રીતે કરવાની હોય છે. ઝાડને જયારે જરૂર હોય ત્યારે પાણી આપવું ખૂબ જ જરૂરી છે. છતાંય મિત્રો, આમ કરવામાં આવતું નથી. માત્ર જાજા ફળો પકાવી જેને રાજા નથી થઈ જવાનું હતું. ફળોની વિનિમાં અને તેના ગ્રેડિંગ પેકિંગમાં ચીવટ ન રખાય તો માલ પાણીમાં મૂળે વેચી જાય છે. દળી દળીને ઢાંકણીમાં ઉગ્રેલા જેવું થઈ જાય છે. મિત્રો, સીતાફળ, જામફળ, પપૈયા જેવા ફળો થોડા કડક હોય ત્યારે ઉતારવા, જે બજારમાં પહોંચતા પહોંચતા માપ સામે પાકી રહે છે. પણ દ્રાક્ષ, દાડમ કે આંબા પૂરા પાકે પછી જ તેનો ફળ ઉતારવું જોઈએ. જયારે મિત્રો કેરી, કેળા કે ચીકુ જેવાની શાક પડે એટલે ઉતારી લઈ તો પછીની તેને પકવવાની વિધિ વેપારીઓ કરી લેતા હોય છે. તેના કદ, રંગરૂપ અને આકાર મુજબ ગ્રેડિંગ કરી ફળો ચોરાઈને બગડી કાળા કે ઢીલા ન પડી જાય તેવા વ્યવસ્થિત અને આકર્ષક પેકિંગ ઉપર બગીચાનું નામ, ફળની જાત અને વજન સહિતની વિગતો દર્શાવી બજારને મોકલવા હોય તો લેનાર વેપારીને વિશ્વાસ બંધાતો હોય છે. અને મિત્રો, હજી આગળ કહું તો ફળો મોકલતા પહેલા બજારની રૂખ પણ જોવી પડે છે. દાખલા તરીકે મિત્રો, આપણે બોટાદમાં સરગવાની પાકડી સિંગો જ ચાલે. અને મિત્રો, ભાવનગરના બજારની વાત કરીએ તો ત્યાં ઘણી સાવ પાકા કરતા વનપક અને ભૂરો લીંબુના જ ભાવ તમને વધારે મળતા હોય એવો અનુભવ છે. મિત્રો, ગામોછોડો કાર્યક્રમમાં ફળ પાકનું જતન અને માવજત વિશેની વધુ વાત કરું એ પહેલા સાંભળીએ આ ગીત.

ત્રીસ રસમીજાનું ગીત સાંભળ્યા બાદ આજનો ચેરો કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે અને આજે હું આપની સાથે વાત કરી રહી છું ફળદ્રુપનું જતન અને તેના માવજત વિશેની વાત. મિત્રો, ખેતી જાળવણી વાત કરતા હોઈએ કે છોડવાની, પણ ખેતી એ ખેતી જ તે કઈ ચાર દિવાલોની વચ્ચે તાળાબંધ કમરામાં થતો વ્યવસાય નથી. મિત્રો, ખેતી એ તો જીવતો સાથેનો નાતાદાર અને ખુલ્લો આકાશની નીચે વિસ્તરેલો વ્યવસાય છે. મારી મિત્રો, વનસ્પતિ જ ખેતીની આરાધ્ય દેવ છે. એટલે જેમ આપણે વનસ્પતિ કે તેની પેદાશ ઉપર નિર્ભર કર્યો છે, એમ બીજા પણ કેટલાય નાના મોટા જીવો આપણા પકવેલા પાકો પર લાભ મળે મળવાની કોશિશ કરતા હોય છે. એટલે કે પાન, ફૂલો, ફળો કે ડાળીઓ મૂળા જેવા સ્વભાવિક રીતે જયારે ખાવાના પ્રયત્નો કરતા હોય ત્યારે તેને અંકુશમાં લેવા માટેની આપણી મહેનત લેવી જ પડતી હોય છે. પણ મિત્રો, ફળો એ માણસનો ખોરાક છે, એટલે એના ક્ષમતાથી જીવાતનાશક દ્વારા અતિ ઝેર ન હોય અને છાંટ્યા પછી એની અસર મટે નહીં ત્યાં સુધી બજારમાં મોકલાય નહીં તે ખાસ જોવું જોઈએ. મિત્રો, ફળવાળીના જતન બાબતે આગળ કહું તો મિત્રો, બાગને બધી રીતે રક્ષણ મળવું જોઈએ. અસાગરા માણસોથી થતું નુકસાન તો કડક સલામતી અને બંદૂકધારી બંદોબસ્ત વચ્ચે રહેલી બેંકો પણ જો ન અટકાવી શકતી હોય તો વાડીની વાત તો શું ગુજરાતમાં પણ રેઢિયારા ઢોર અને રાણી જાનવરને કરે કે ઉનાળાની ગરમ લૂ અંદર આવતા થોડી તાળી પડીને આવે કે વાવાઝોડાની કાળની થપાટ વાડીને છંછેરે. તે માટે ફળ વાડીની ફરતે જીવંત ઊંચી અને ઘાટી વાળ ઉગાડવી જરૂરી છે. મિત્રો, આપણા કમાલ દીકરા જેવા ઝાડવા લાંબા સમયે એવા ને એવા તો જ રહી શકે છે જો તેની નીચેની જમીન પૂરતી ફળદ્રુપ સારા મીટર વાળી અને ઉત્તમ પ્રકારના ગામડી વાળા કનોજ વાળી ટકી રહે. તેને નુકસાન કરે તેટલા પ્રમાણના રાસાયણિક ખાતરો, નબળા પાણી કે ઝેરીલી પેસ્ટિસાઇડ ના દ્રાવણો ન રહેવા. ઉપરાંત મિત્રો, અતિ વરસાદ કે અતિ પવન થી આ ઝાડો ધોવા ન થાય તેનો પૂરતો ખ્યાલ રાખવો જરૂરી છે. મિત્રો, તમે જુઓ, ફળ વૃક્ષો કે બહુ વર્ષીય આયુષ્યમાન હસ્તી છે. ઘણી વાર સાવ નબળા કે દુષ્કાળના વર્ષોમાં ફળોનું ઉત્પાદન તો ન મળે તો સ્વાભાવિક છે, પણ ઝાડવાને સૈન્ય વર્ષ સુધી જીવતા રાખવાની કટોકટી ઉભી થાય છે ત્યારે કુવા ઊંડા કરવા, તેમના આરા ઉભા દાળ કરાવવા કે બહારથી ટાંકા ભરી ભરીને પાણી વેચાતું લાવવું, ટપકની ગોઠવણી કરવી, મૂળ વિસ્તારમાં માટલા દાટવા કે મલ્ચિંગ કરવું, અરે મિત્રો, જળના અડધા પાન પર જરૂર પડે તો તોડી નાખવા, આ બધા ઉપાયો વહેલો ઉનાળા પાર ઉતારવાના ઉપાયો છે જેનાથી મિત્રો જેવી જરૂરિયાત રહેવાસર નિર્ણય લઈ અમલ કરવો જોઈએ. ફળવાળીના જતન બાબતે આટલી વાત કર્યા પછી એ પણ જણાવી દઉં મિત્રો, નાનકે ઝાડવા ફળ ન પકડતા હોય એવું ક્યારેક મળવાના સંભાવના છે. ખરું ને?

ત્યારે શું કરવું મિત્રો, એવો પ્રશ્ન ઉભો થતો હોય છે. એની પણ ભેગા ભળી થોડીક વાત કરી લો મિત્રો. તો જુઓ મિત્રો, ખેડૂત પણ આપણા જેવો જીવતો જીવ છે અને એમનામાં કુદરતે જોવાની અને પોતાનો વંશ ચાલુ રાખવાની જીજી દિશા મૂકેલી છે. તમે બરાબર નિરીક્ષણ કરજો મિત્રો, જયારે છોડ જન્ય પોષણ પાણી સંરક્ષણ બધું ખુબ મળતું ભરાય ત્યારે પોતાના દેહની વૃદ્ધિ તરફ વધુ પ્રવૃત્ત થાય છે. પરંતુ કોઈ કારણસર એને મરી જવાની બીક ઉભી થાય તો પોતાના વંશ વલાને સાચવવાની ફિકરમાં પડી જતો હોય છે. હવે સહજ પ્રશ્ન થવાનો છે કે મિત્રો, જળવાની વાળી મરી જવાની બીક કેવી રીતે લાગતી હોય? તો સાંભળો મિત્રો, દાખલા તરીકે પાણીની ખૂબ ખેંચ પડી જાય એટલે જળ લંગાવા માંડે છે અને એના પાન ખરવા લાગે છે, એટલે કે જળ સરસ મજાનું ગીત.

આ શ્રોતા મિત્રો, હવે જોઈએ હવામાન સમાચાર. હવામાન ખાતાનો વર્તારો જણાવે છે કે આવતીકાલે સાંજ સુધી વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે. દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો થવાની સાથે સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. આવતા 24 કલાક દરમિયાન સાગર ખેડવા માટે તકેદારીની કોઈ સૂચના નથી. મિત્રો, આ સાથે જ હવામાન સમાચાર અહીં પૂરો થાય છે અને એની સાથે જ કાર્યક્રમનો સમય પણ અહીં પૂરો થાય છે. તો રામનું નામ લઈને છૂટા પડ્યા મિત્રો.

0: नमस्कार आकाशवाणी समाचार प्रवेश अड़ियाचे वाँचे छे मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदीए भारत यूरोपियन संघ मुक्त व्यापार करार पर વાતચીત આગળ વધારવાનો સહકાર બદલ સ્લોવાકિયાના પ્રધાનમંત્રીનો આભાર માન્યો। ભારત અને સ્લોવાકિયા વચ્ચે 11 સમજૂતી કરાર થયા। સરકારે જણાવ્યું કે તમામ ઓઇલ રિફાઇનરી પૂરતા કાચા તેલના ભંડાર સાથે સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત। ઉત્તર રેલવેના અંબાલા અને ગુજરાતના અમદાવાદ મંડળ માટે તરત પરિયોજનાને રેલવેની મંજૂરી। બ્રિટનમાં 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે જોખમી સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ। અને ફિફા વિશ્વકપ 2026માં ગ્રુપ એફની મેચમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત યુરોપિયન સંઘ મુક્ત વેપાર કરાર પર વાતચીત આગળ વધારવાનો સહકાર બદલ સ્લોવાકિયાના પ્રધાનમંત્રી રોબર્ટ ફિકોનો આભાર વ્યક્ત કર્યો। તેમણે કહ્યું બંને પક્ષ આ કરારના ઝડપી અમલીકરણ માટે કામ કરશે જેથી તેમના ઉદ્યોગો સ્ટાર્ટઅપ્સ અને વેપારીને લાભ મળી શકે। બ્રાતિસ્લાવામાં સ્લોવાકિયાના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત સંવાદદાતા સંમેલનને સંબોધતા શ્રી મોદીએ કહ્યું હતું કે મુક્ત વેપાર કરારનું સફળ સમાપન ભારત યુરોપિયન સંઘના આર્થિક સંબંધમાં મહત્વનું સાબિત થશે। શ્રી મોદીએ ભાગીદારીમાં ટેકનોલોજીની વધતી ભૂમિકા પર પ્રકાશ પાડતા કહ્યું ડિજિટલ ટેકનોલોજી બંને દેશ વચ્ચે ભવિષ્યમાં સહયોગનું એક મુખ્ય સ્તંભ હશે। વૈશ્વિક મુદ્દાઓ અંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે ભારત અને સ્લોવાકિયા તમામ વિવાદ અને તણાવનું સમાધાન શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ તેના પર સંમત થયા છે।
1: वैश्विक मंच पर भी भारत और स्लोवाकिया करीब ही सामंजस्य से आगे बढ़ रहे हैं। हम सहमत हैं कि सभी विवादों और तनावों का समाधान शांतिपूर्ण तरीके से किया जाना चाहिए। हम इस बात पर भी सहमत हैं कि वैश्विक संस्थानों को 21वीं सदी की वास्तविकताओं और चुनौतियों के अनुरूप खुद को रीडिफाइन करना होगा। इस विषय पर हम वैश्विक प्रयासों को सशक्त बनाने की दिशा में काम करेंगे।
0: इस संवाद बाद भारत में स्लोवाकिया बच्चे प्रवासन डिजिटल टेक्नोलॉजी और संरक्षण जैसे विविध क्षेत्रों में 11 समझौते करार पर हस्ताक्षर कराया। सरकारें जनावी है कि તમામ ખનિજ તેલ શુદ્ધિકરણ કારખાના એટલે કે ઓઇલ રિફાઇનરી પૂરતા કાચા તેલના ભંડારની સાથે સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી રહી છે તેમજ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો જાળવી રખાયો છે। પશ્ચિમ એશિયાના તાજેતરના ઘટનાક્રમ પર નવી દિલ્હીમાં યોજાયેલા આંતર મંત્રાલય સંવાદદાતા સંમેલનમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે સરકારે ઔદ્યોગિક અને વાણિજ્યિક સંસ્થાઓની છૂટક દુકાનોમાંથી પેટ્રોલ અને ડીઝલ ખરીદવા પર અસ્થાયી પ્રતિબંધ લગાવ્યો છે।
2: भारत सरकार ने 11 तारीख को एक बजट नोटिफिकेशन दिया है और उसके अनुसार एक आदमी को एक दिन में 200 लीटर डीजल देने की बात की गई है और इसके अलावा इंडस्ट्रियल और जो कमर्शियल कंज्यूमर्स हैं उनसे ये कहा गया है कि वो अपनी आवश्यकता का डीजल अपने कंज्यूमर पंप से लें।
0: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતીનું ભારતે સ્વાગત કર્યું। આ સંઘર્ષથી સમગ્ર વિશ્વમાં ગંભીર આર્થિક સંકટ સર્જાયું અને અનેક દેશમાં જાનમાલનું પણ નુકસાન થયું છે। સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ભારતની આશા છે કે આ સંબંધિત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જળવાઈ રહેશે તેમજ શિપિંગ અને વેપારની સ્વતંત્રતા સુનિશ્ચિત થશે। પ્રધાનમંત્રીએ કહ્યું ભારત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા અને કાયમી અંતિમ સમાધાન સુધી પહોંચવા તત્પર છે। રેલવે મંત્રાલય દ્વારા ગુજરાતના અમદાવાદ મંડળ માટે 140 કરોડ રૂપિયા અને ઉત્તર રેલવેના અમદાવાદ મંડળ માટે 201 કરોડ રૂપિયાની કવચ પરિયોજનાને મંજૂરી અપાઈ છે। તરત દેશમાં વિકસિત સ્વચાલિત ટ્રેન સુરક્ષા પ્રણાલી છે। રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે અમદાવાદ મંડળના 48 બ્લોક ખંડને આવરી લેતા 528 કિલોમીટરના માર્ગ પર કવચ વર્ઝન 4.0 સ્થાપિત કરવા મંજૂરી અપાઈ છે। આ મંજૂરી સાથે મંડળના અન્ય ખંડ પણ કવચ હેઠળ આવરી લેવાશે તેથી સમગ્ર મંડળમાં સ્વદેશી ટ્રેન સુરક્ષા પ્રણાલીના વ્યાપક વિસ્તરણનો માર્ગ મોકળો બનશે। ઉલ્લેખનીય છે કે

0: बंगाल में आज की परंपरा है। केंद्रीय नागरिक उड्डयन मंत्री किंजलापुर राममोहन नायडू ने उद्घाटन समारोह में संबोधित करते हुए कहा कि पहले तबक्के में प्रतीक्षण के प्रतिवर्ष 1,20,00,000 प्रवासियों ने आशे। अहमदाबाद विमान दुर्घटना में तपास अंगे पत्रकारों साथ बातचीत में श्री नायडू ने कहा कि तपास संपूर्ण गंभीरता से निर्धारित प्रक्रिया मुजब चली रही है।
1: जहाँ तक देरी का सवाल है, मुझे नहीं लगता कि इसे देरी कहा जा सकता है, क्योंकि किसी भी जांच में निर्धारित समय लगता ही है। अगर आप दुनिया भर में इस तरह की अन्य घटनाओं को देखें तो औसतन अगर पूरा होने में लगभग 2 साल का समय लगा है, जबकि कुछ मामलों में इससे भी अधिक समय लगा है। मैं ये नहीं कह रहा हूँ कि हमें भी इतना समय लेना चाहिए, लेकिन अभी जांच प्रक्रिया में कुछ आवश्यक चरण शामिल है तो हमें सुनिश्चित करना होगा कि उन प्रक्रियाओं को पूरा करने के लिए जितना समय आवश्यक हो उतना समय दिया जाए।
0: ब्रिटेन सरकार ने 16 वर्ष से ऊंची वाले बालकों के जोखमी सोशल मीडिया मंच में उपयोग पर प्रतिबंध लगा दिया है। प्रधानमंत्री कीर स्टार्मर ने आज निर्णय ने मोटी क्षण गणाई। सरकार ने जनाव के तेरह सोशल मीडिया पर संपूर्ण प्रतिबंध घणु आगे बढ़ी ने 16 वर्ष से ऊंची वाले बालकों के लाइव स्ट्रीमिंग और अजाण्य लोगों साथ बातचीत जैसी जोखमी प्रवृत्तियों पर अवरोधित कर सत्तावार निवेदनों मुजब एक प्रतिबंध गेमिंग साइट सहित ऑनलाइन सेवाओं की एक विस्तृत श्रृंखला पर लागू थे। યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયાએ ગઈકાલે રાત્રે પાર્ટનર કીવ અને ખાર્કી ઉપર હજારો ડ્રોન અને અનેક મિસાઇલથી હુમલો કરતા 11 લોકોના મોત થયા છે। આ પહેલા ગઈકાલે ઝેલેન્સ્કી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અલગ અલગ ટેલિફોન પર વાતચીત કરી હતી। બીજી તરફ રશિયા યુક્રેન યુદ્ધ આજે ફ્રાન્સમાં થઈ રહેલા G7 શિખર સંમેલનમાં થનારા સંવાદમાં ચર્ચાનો વિષય બનશે। ફૂટબોલ ફિફા વિશ્વકપ 2024માં સ્વીડને ગ્રુપ એફની મેચમાં ટ્યુનિશિયાને 5-1 હરાવ્યો। મેક્સિકોના મોન્ટેરી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં સ્વીડને બીજા હાફમાં ભવ્ય પ્રદર્શન કરતા અન્યના જીત મેળવી વિશ્વકપ અભિયાનનો ભવ્ય પ્રારંભ કર્યો। મેટિયસ સ્વાઇનબર્ગે 88મી મિનિટમાં 5મો ગોલ કર્યો હતો, જ્યારે ટ્યુનિશિયાએ હાફ ટાઈમથી પહેલા ગોલ કરવા છતાં હારનો સામનો કરવો પડ્યો। આજે ગ્રુપ એચની મેચમાં સ્પેન અને કાબો વર્ડે વચ્ચે મુકાબલો થશે। ભારતીય સમય મુજબ રાત્રે 9:30 વાગે અમેરિકાની એટલાન્ટા સ્ટેડિયમમાં આ મેચ રમાશે। કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું ગત 12 વર્ષમાં વિજ્ઞાન અને ટેકનોલોજી દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે। તેઓ વિશિષ્ટ ક્ષેત્રોથી શાસન, નવીનતા અને જનકલ્યાણનો મુખ્ય સ્તંભ બની ગયું છે। નવી દિલ્હીમાં ભારતની સેવામાં વિજ્ઞાનના 12 વર્ષ વિષય પર યોજાયેલા સંવાદદાતા સંમેલનમાં શ્રી સિંહે કહ્યું વિજ્ઞાન આધારિત વિકાસે ટેકનોલોજી

તે નિશંસ અને અગ્રણી કાર્યક્રમો અભિન્ન અંગ બનાવવામાં સક્ષમ બનાવી છે. સરકારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એ વિડીયોનો ખંડન કર્યું છે, જેમાં એવો દાવો કરાયો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સરળ આર્થિક લાભનો વાયદો કરનારા એક રોકાણ મંચનું સમર્થન કર્યું છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈબીના તથ્ય તપાસ એકમે આ વિડીયોને ખોટો ગણાવતા કહ્યું કે સરકારે આવી કોઈ યોજનાનું સમર્થન નથી કર્યું. સરકારે લોકોને આવી કોઈપણ માહિતીની પુષ્ટિ માત્ર સત્તાવાર સ્ત્રોતથી કરવા આગ્રહ કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત યુરોપિયન સંઘ મુક્ત વેપાર

साथे संपूर्ण क्षमताथी कार्यरत उत्तर रेलवेना अंबाला अने गुजरातना अमदावाद मंडळ माटे तरत परियोजनाने रेलवेने मंजूरी ब्रिटनमां 16 वर्षथी ओछी वयना બાળકો માટે જોખમી સોશિયલ મીડિયાનો ઉપયોગ પર પ્રતિબંધ ફિફા વિશ્વકપ 2026માં ગ્રુપ એફની મેચમાં ટ્યુનિશિયા સામે સ્વીડનનો વિજય સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગ્યાની 10 મિનિટની પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

Thank you.

ਗੁਜਰਾਤ ਜਾਣਾ।

0: ఇప్పుడు వస్తుంటే వస్తే దొరకే
1: దాంట్లో కీ అనుకో

0: 찍어야 되지?
1: 뭐지? 뭐지?
0: 뭐지? 그러면 뭐지? 쪼끄라.
1: 아! 쪼끄라. 그래. 그래. 남들은

Köszönöm, hogy a szállítás.

좀 이게 있겠군요. 형, 다시 오빠, 집에 함께 일어나서. 뭐, 왜 이렇게 그 얘기 했다, 아니면.

Udělení. Co robí domení mojaká té Avila? Je Jenny

છે તેમ જણાવ્યું હતું. આ અંગે સાંભળીએ અહેવાલ. કચ્છના સરહદી અને છેવાડાના વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થા સુદૃઢ કરવા તેમજ સ્થાનિક પ્રજા સાથે સુમેળભર્યા સંબંધો મજબૂત કરવાના હેતુથી રાજ્યના

દિયોજી તેમની સમસ્યાઓ સાંભળી હતી તેમજ રાત્રિ રોકાણ પણ કર્યું હતું. મુલાકાતના પ્રથમ દિવસે રાજ્યના એડીજીપી અજયકુમાર ચૌધરી પૂર્વ કચ્છ વાગડ વિસ્તારના રાપર તાલુકાના જાતાવાડા અને શિરાણી વાંઢ ગામે પહોંચ્યા હતા. છેવાડાના ગામોમાં ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ આવતા લોકો અને બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ગ્રામજનો દ્વારા તેમનું ઉષ્માભેર સન્માન કરાયું હતું. જાતાવાડા ગામે રામદેવપીર મંદિરના પ્રાંગણમાં લોક સન્માન યોજાયો હતો. શ્રી ચૌધરીએ સરહદી વિસ્તારના લોકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે તમે અંતિમ નહીં પણ દેશના પ્રથમ ગામના લોકો છો અને સરહદના સાચા સંતરી છો. લોક સંવાદમાં ગ્રામજનોએ પીવાનું પાણી, દેશમાં રસ્તા, આરોગ્ય સુવિધાઓનો અભાવ અને સ્થાનિક શાળામાં અપૂરતા શિક્ષકો અંગે રજૂઆત કરી હતી. બીજી તરફ પશ્ચિમ કચ્છમાં ડીઆઈજી સુધા પાંડેએ ભુજ તાલુકાના ખાવડા વિસ્તારના મોટા દિનારા ગામની મુલાકાત લીધી હતી. તેમણે પોલીસની કામગીરીની છણાવટ કરી લોકોને સુરક્ષાની ખાતરી આપી હતી અને કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી. આ ઉપરાંત ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી કે એન રામોએ બેઢિયા ગામની મુલાકાત લીધી હતી, જ્યારે પોલીસ અકાદમી કરાઈના ડીઆઈજી હીરા પાટીલે ધોરડો નજીકના ઉધમો અને પટાગર ગામની તેમજ અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચના એડિશનલ સીટી આરટી સુસરાએ દયાપર ક્ષેત્રના પુનરાજપુર અને ગુમાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો. બીજા દિવસે એડીજીપી અજયકુમાર ચૌધરી દ્વારા જીતવાના અને શિરાની વાનમાં

0: યુનિફોર્મ ફરના સ્ટાર જોઈને કુતૂહલ વશ પૂછ્યું કે પોલીસ બનવા માટે શું કરવું પડે. ત્યારે અધિકારીએ સહજતાથી ભણતરનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કચ્છ વાગડના લોકોની મહેમાનગતિના વખાણ કરી ફરી મુલાકાત લેવાનો વાયદો કર્યો હતો. એડીજીપી અજયકુમાર ચૌધરીએ પોતાની મુલાકાત અંગે આ પ્રમાણે જણાવ્યું.
1: બનાસકાંઠા પોલીસ સ્ટેશનના કચ્છ ઇસ્ટ જિલ્લામાં બે ગામ જાકાપાડા અને સિરાનીમાં ઇદુ ગામ બોર્ડર વિલેજ ને મુલાકાત લઈ સભી ગ્રામજનો કે સાથ મિટિંગ કરી ઉનકી પ્રોબ્લેમ્સ જાણે કેસે બેટર કોઓર્ડિનેશન હો સકે.

સરહદી સુરક્ષા પ્રત્યે જાગૃત રહી.

0: કાર્યક્ષમાં સમગ્ર કચ્છ જિલ્લામાંથી એ વન ગ્રેડ મેળવનાર 867 છાત્ર છાત્રાઓ તેમજ 100% પરિણામ પ્રાપ્ત કરનારી 270 જેટલી શાળાઓને સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને જણાવ્યું કે ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓના વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાએ મેરિટમાં સ્થાન મેળવીને કચ્છ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
1: જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા અને ખેરા કુંદન પર જિલ્લા પટેલ એજ્યુકેશન દ્વારા અને કચ્છની અંદર જે એ વન ગ્રેડ જે આપણા વિદ્યાર્થીઓ 800 થી વધારે વિદ્યાર્થીઓ કચ્છની જે સરકારી અને ખાનગી શાળાના જે વિદ્યાર્થીઓ એમનું વિશિષ્ટ છે. ગુજરાતની અંદર પ્રથમ એક કાર્યક્રમ છે એમનું સન્માન કરવામાં આવ્યું હતું. એની સાથે સાથે 200 થી વધારે જે આચાર્ય જે શાળાના છે એમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. અનેક શાળાઓ કચ્છની અંદર અંતરાળી વિસ્તાર આવ્યું છે, 100% પરિણામ કચ્છની અંદર પરફોર્મન્સ કરાવ્યું છે એવા આચાર્યશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. પાલિકા હોય, શિક્ષક હોય, મોટી સંખ્યામાં માતાશ્રીઓ, આફ્રિકા અને વિદેશથી અનેક માતાશ્રીઓનો સહયોગ આજે અહીંયા મળ્યો છે. આ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષશ્રી આપણા કચ્છનું ગૌરવ અને રાજ્ય સરકારના મંત્રી શ્રી ગણપતભાઈ ચંદાસાહેબની ઉપસ્થિતિમાં થયું હતું. ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી અને વિશેષ ખૂબ જ તમને અભિનંદન આપવા પાત્ર છે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડીઓ શ્રી પ્રમાણ સાહેબ. છેલ્લા 6 વર્ષથી જે એમનો અનુભવ છે અને સતત કચ્છના શિક્ષણમાં અમને ચિંતા કરે છે. વસંતભાઈ એક સક્રિય એક સામાજિક આગેવાન છે, શિક્ષક તરીકે ફરજ બજાવે છે, પણ સામાજિક ક્ષેત્રે અને શિક્ષણના ક્ષેત્રે પણ એમનું યોગદાન કચ્છની અંદર હંમેશા મળતું રહ્યું છે, જેનું પરિણામ આજે આપણે કમ્પાઉન્ડની અંદર જે શાળા છે એમાં જોઈ રહ્યા છીએ.
0: એવન ગ્રેડ મેળવનાર છાત્રાઓએ પણ પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યા હતા.
2: મારું નામ જીયા જોશી છે. હું એક સરકારી સ્કૂલ માતૃશાયન વિદ્યાર્થીની છું. 10મી મને 97.49% અને 93% સાથે ખૂબ જ સરસ માર્ક્સ આવ્યા છે અને હું મારા શિક્ષકો મારા વાલીઓ અને ગણિત સપોર્ટ કરું છું.

then परीक्षा स्कूल द्वारा વિદ્યાર્થીઓ આ જે સન્માન કરવામાં આવ્યું છે અમે બહુ પ્રાઉડ ફીલ કરીએ છીએ અને ઓલ થેન્ક્સ ટુ માઉન્ટ કાર્મેલ અમે બહુ

ઓછું હોય છે કે આપ સૌ જાણો છો અમારા પરિવારમાં શિક્ષણનું વાતાવરણ થોડું ઓછું છે અને જે કંઈ મળ્યું છે તે કેળા પંડિત પર લગભગ શિક્ષણ ખાસ નથી મળ્યું છે.

0: મંત્રી આ અંગે એરપોર્ટના ડિરેક્ટર નવીનકુમાર સાગરે વધુ માહિતી આપી હતી.
1: મુજબ બતાવી બહુ ખુશી હોઈ કે અમારા મંત્રાલય નાના વિભાગનું મંત્રાલય જો અમારા માનનીય પ્રધાનમંત્રી જીને જો બારે વર્ષ પૂર્ણ કિયા હૈ અપને સેવા કે કાર્ય કાલ કે લીએ 2014 સે ઉસકો એક વિશેષ ઉપલક્ષ કે રૂપ મે મનાને કા નિર્ણય લિયા ઔર પિછલે 12 સાલ માં જે નિરંતર પ્રયાસરત રહ્યા વિમાન મંત્રાલય કે ઇનિશિયેટિવ જો છે માન્ય પ્રધાનમંત્રી જી જો ઇનિશિયેટિવ છે કે યાત્રીઓ કો જીતના સુલભતા સે સુગમતા સે ઓર સુરક્ષિત યાત્રા દે પાએ उसके बारे में हम निरंतर प्रयासरत है और उसी के बारे में उसी को जागृत करने के लिए जनमानस को कि हम हमेशा प्रयासरत है 24 घंटे आपकी सुरक्षा और जो सुरक्षा सही सेवा का हमारा नारा है उसके लिए प्रयासरत है और नई नई जो सुविधाएं बढ़ गई जैसे उड़ान की है, निजी यात्रा है, लाइब्रेरी की सुविधा थी, वाईफाई इनिशिएटिव लिया, वो सारी सुविधाएं जो है आपके ही सुगमता के लिए निर्धारित की जा रही है.

Sempre jogar pedido no chance de Sangeet Sarita.